નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શુક્રવાર, જ્યેષ્ઠ દિનાંક 29, શક સંવત 1948, વિક્રમ સંવત 2082ની જેઠ સુદ 5મ, તારીખ 19 જૂન 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. શરણાઈના સુમધુર સુરો સાથે અમારી પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. સભાના આરંભે આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે સાંભળશો આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. સૌપ્રથમ હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારાનો વિષય ધર્મ, વક્તા પ્રોફેસર અશ્વિન એમ આણદાણી. શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ગાંધીવનના, 7:00 સદાબહાર ગીત, જૂની ફિલ્મોના ગીતોના કાર્યક્રમ. 7:20 અને 9:30 સાંભળશો ગુજરાતી ગીતો. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે રજૂ કરીશું 9:00. 10:02 સિંધી કાર્યક્રમ અને 10:30 ફિલ્મ સંગીત. સુગમ સંગીત માણશો 10:45. 11:02 ફિલ્મ સંગીત અને 11:30 સાંભળશો લોકસંગીત. બપોરે 12:02 અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, કલાકાર નીરજ પાઠક અને નીલા ઢોળકિયા. 1:30 ફૌજી ભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. બીજી સભાના આરંભે સાંજે 5:10 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર રોજગાર મેળા 2026 કાર્યક્રમનું દિલ્હીથી પ્રસારણ કાર્યક્રમના અંત સુધી. સાંજે 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 રજૂ કરીશું ગેર ફિલ્મી ગીતો. ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22, સુર માધુરી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8:00 અને 8:30 માણશો ગુજરાતી ગીતો. 9:15 સાંભળીશું કાર્યક્રમ સ્પોટલાઇટ. 9:30 આજકી ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. રાત્રે 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી પર્યાવરણ રજૂ કરીશું આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. હવે સાંભળશો હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જ્યારે ગઈકાલનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. સવારે 5:30 ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% નોંધાયું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આકાશ વાદળછાયું રહેશે. આ હતા હવામાન સમાચાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 6 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં વૈષ્ણવી. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत विश्व के लिए एक विश्वसनीय साझेदार के रूप में उभर रहा है. कल रात पेरिस में भारतीय समुदाय के लोगों को संबोधित करते हुए श्री मोदी ने कहा कि एक समय था जब देशों के बीच संबंध केवल व्यापार पर आधारित होते थे, लेकिन आज व्यापार के साथ साथ विश्वास भी उतना ही महत्वपूर्ण हो गया है. प्रधानमंत्री ने कहा

મીડિયમ વેવ 356.6 મીટર તથા 846 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. તો ચાલો આજના આ પાવન પ્રભાતની શરૂઆત કરીએ. આજના આ પ્રથમ

હમણાં આપ સાંભળી રહ્યા હતા અમી પરીખના કંઠે સૂરદાસની આ રચના. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ આ ભજન હરિહરનના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, પ્રભુની કૃપા આપને આપના પરિવાર પર સદાય વરસતી રહે તેવી પ્રાર્થના સાથે આજના ભક્તિ સંગીત કાર્યક્રમ અર્ચના અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ ભક્તિના આવા જ મધુર સ્વરો સાથે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે ધર્મ. વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
1: ધર્મ. ધર્મ શબ્દ ધ્રુવ ધાતુ પરથી આવ્યો છે. ધ્રુવ ધારયતે ઇતિ ધર્મ. ધર્મ એટલે ફરજ. આપણે અંગ્રેજો પાસેથી પહેરવેશ અને બોલચાલ શીખ્યા, પણ અંગ્રેજો પાસેથી સાચું શીખવા જેવું હતું એ વર્ક ઇઝ વર્શિપ. મારું કામ, મારી ફરજ, એ જ મારો ધર્મ. મિત્રો, આજે હું વાત કરવાનો છું ગાંધીજીએ ધર્મ વિશે પ્રસ્તુત કરેલા 10 વિચારોની. પહેલો વિચાર છે ગાંધીજીનો, એ કહે છે કે એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો, અને એવું શીખો કે તમે હંમેશા જીવવાના છો. તો જીવન સદૈવ અનિશ્ચિતતાથી ભરેલું છે, પણ એવું જીવો કે મૃત્યુ નજર સામે જ હોય, અને મૃત્યુને યાદ કરીએ તો આપણું જીવન બહુ જ સરસ રીતે જીવાય છે. ગાંધીજીનો બીજો વિચાર છે પરમાત્માનો કોઈ ધર્મ નથી. પરમાત્મા અને ધર્મ એ કેટલા વ્યાપક છે. ઈશ્વર એક જ છે. હા, એકમ સત વિપ્રાહ બહુધા વદંતી. સત્ય એક જ છે,

0: તત્વ એક જ છે, આપણા પંડિતો આપણા બ્રાહ્મણો એને જુદી જુદી રીતે વર્ણવે છે. તો પરમાત્મા એક જ છે, એનો કોઈ ધર્મ નથી. ગાંધીજી આગળ એવું કહે છે કે હું તેને ધાર્મિક કહું છું જે બીજાના દર્દને સમજે છે. અહીંયા આપણને ગાંધીજીનું પ્રિય ભજન સહજ યાદ આવે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો સાચો ધાર્મિક માણસ એ છે જે બીજાના દુઃખ દર્દને સમજે, પોતાનાથી થાય તો એ દુઃખ દર્દ દૂર કરવાના પ્રયાસો કરે. ગાંધીજી કહે છે, શું ધર્મ કપડાં જેવી સરળ વસ્તુ છે જેને એક મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ બદલી શકે છે? ધર્મ એવી આસ્થા છે જેને માટે લોકો આખું જીવન જીવે છે. તો ધર્મમાં દ્રઢતા એ અનિવાર્ય છે. પોતાનો ધર્મ પાળવા માટે જો મૃત્યુ પણ થાય તો એ શ્રેયસ્કર છે, પણ બીજો ધર્મ અપનાવવો એ ભયાનક છે. પણ ગાંધીજી આગળ સર્વધર્મ સંભાવની પણ વાત કરે છે, એ આપણે જુદી રીતે જોઈશું. ગાંધીજી કહે છે કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને સાકર કરવાનું સાધન છે. ધર્મ ને દુસર સત્ય સમાના, ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં આ પંક્તિ લખી છે. ધર્મ જીવનની તુલનામાં વધુ છે. યાદ રાખો કે મનુષ્યનો પોતાનો ધર્મ જ પરમ સત્ય છે. અહીંયા ગાંધીજી ધર્મની મહાનતા સાબિત કરવા માંગે છે. જીવન આપણું ક્ષણભંગુર છે, પણ ધર્મ કાયમ ટકવાનો છે. આપણે નામી છીએ એટલે નામ એનો નાશ છે, પણ ધર્મ કે પરમ તત્વ એ અનામી છે અને શાશ્વત છે, એટલે કાયમ ટકવાના છે. તો એ ધર્મને આપણે શ્રેષ્ઠ ગણીએ. ગાંધીજી એવું કહે છે કે જેવો એમ કહે છે કે ધર્મની રાજનીતિ સાથે કોઈ લેવડ દેવડ નથી, તેઓ એ નથી જાણતા કે ધર્મ શું છે. અહીંયા ગાંધીજી ધર્મની દરેક ક્ષેત્રમાં આવશ્યકતા છે એ વાત ઉપર ભાર મૂકે છે. વેપારી ચોપડો લખશે તો એમાં શ્રી સવા લખશે, એટલે કે શ્રી સવા, 100 રૂપિયાની વસ્તુ 125 રૂપિયામાં વેપારી વેચે ત્યાં સુધી એ ધર્મ જ કરી રહ્યો છે, ત્યાં સુધી એને કોઈ પાપ લાગતું નથી. તો જીવનના ડગલે ને પગલે આ ધર્મ આપણા જીવનમાં આવે અને આપણે એક એક કાર્ય પવિત્રતાથી પૂરા કરીએ તો આપણે સાચા ધાર્મિક છીએ. ગાંધીજીનું સ્પષ્ટ માનવું છે કે બધા ધર્મોને અને બધા સિદ્ધાંતોને આ તાર્કિક યુગમાં તર્કની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે અને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડશે. ગાંધીજી કહે છે કે કોઈનો ધર્મ છેવટે તેના અને તેને બનાવનારા વચ્ચેનો મામલો છે, કોઈ અન્યનો નહીં. એટલે કે ધર્મ પાળનારા લોકોની નિષ્ઠા જ તેના ધર્મનો પર્યાય બને છે. અને ગાંધીજી છેલ્લે જે વાત કરે છે એ ખૂબ સુંદર છે. ધર્મ જો વ્યવહારિક મામલા પર ધ્યાન નથી આપતો અને તેને હલ કરવામાં કોઈ મદદ નથી કરતો તો તે ધર્મ જ નથી. એટલે કે ધર્મ જીવનના ડગલે ને પગલે શ્વાસ અને ઉચ્છ્વાસની માફક જોડાયેલો હોવાથી આપણા વ્યવહારિક જીવનમાં પણ એનું વ્યાપક દર્શન થવું જ જોઈએ. આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્રના નાગરિકો છીએ, એટલે આપણે એકાબીજાના ધર્મો પ્રત્યે પરસ્પર આદર અને સદભાવ રાખીએ તો જ ખરું ભારત નિર્માણ થાય. નમસ્કાર.
1: અમૃતધારાનો આજનો વિષય હતો ધર્મ. વક્તા હતા પ્રોફેસર અશ્વિન એમ આણદાણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શ્રી રામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિયોજક સતીશ ભાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા સુરેશ વાડકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના. આ કાર્યક્રમ અંતર્ગત સાંભળશો ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. એસ અંબુ જમ્માલને પત્ર, દિલ્હી, January 11, 1935. ચિરંજીવી અંબુજમ. તારો કાગળ મળ્યો. તને જે ખોરાક સૌથી વધુ માફક આવતો હોય તે લઈને તારે તારું શરીર તદ્દન સારું બનાવવું જોઈએ. જો તું ખોરાકની પસંદગી સ્વાદની નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ કરતી હોય તો તને શું માફક આવશે એનો નિર્ણય તું જ સૌથી સારી રીતે કરી શકે. તું

વાદની દ્રષ્ટિએ પસંદગી કરશે એવું હું ધારતો નથી. અહીં ઘણી જાતની ભાજી થાય છે, વટાણાની, રાઈની, ગાજરની, સુંદર સલગમની, પાલકની. તું માખણ લે છે એ સારું છે, તું પૂરતી કસરત કરે છે. જાનમાલ વગર તું આશ્રમ ખોલે તે નહીં ચાલે. આથી જો તે ગામડામાં આવી શકે એમ ન હોય તો તારે તારો આશ્રમ મદ્રાસમાં સ્થાપવો જોઈએ. પણ પિતાજીની ઈચ્છા જુદી હોય તો વાત જુદી. ભલે ને થોડા સમય માટે પણ પિતાજી ગામડામાં જઈને વસે એ વિચાર મને ગમે છે. અમે છાપરાવાળા ખુલ્લા ઓટલા પર સૂઈએ છીએ. અહીં સવારે ઝાકળ પડવાનો ભય રહે છે અને અહીં મારે માટે તદ્દન આકાશ નીચે સૂવાનો પ્રયોગ કરવા જેટલી સગવડ નથી. તું કાકા સાહેબને મળી અને તેમની સાથે હિન્દી શીખવાની સારામાં સારી પદ્ધતિ વિશે ત્યાં ચર્ચા કરી એ સારું કર્યું. એમના નિકટ સંપર્કમાં જરૂર આવજે. શિક્ષણને લગતી બાબતોમાં એઓ સારું માર્ગદર્શન આપી શકશે. કાગળ અને પરબીડિયાનો આંકડો હું ધારું છું કે રૂપિયા 22 થયો છે. હું એમ માનતો હતો કે એ તને મોકલ્યો છે. હું તપાસ કરીશ. મને પરબીડિયા બિલકુલ મોકલીશ નહીં, મારી પાસે થોડા છે. પણ ચાલે ત્યાં સુધી અમે નકામા કાગળમાંથી બનાવેલા પરબીડિયા ત્યાં સુધી જ હું વાપરું છું. નિર્મળા વર્ધા છે, બીબી અમતુલ મારી સાથે છે. પ્યાર, બાપુ. ઉમાદેવી બજાજને પત્ર, January 11, 1935. ચિરંજીવી ઓમ. તારું આળસ ક્યારે કાઢશે? તારા કાગળમાં મોતીના દાણા જેવા અક્ષર નથી. લાંબા કાગળમાં ખબર તો કંઈ જ નથી આપી. મને હજુ લાગે છે કે કાન મુંબઈ જઈ એકવાર દેખાડી દીધો હોય તો સારું. અહીં ટાઢ ઠીક પડે છે. અમે તો વગડામાં પડ્યા જેવું લાગે છે. સરસ છે. લોકોને મળવાનું બહુ રહે છે તેથી કામને પહોંચાતું નથી. મદાલસાને કહેજે એ લખે. એનો ખોરાક શું ચાલે છે? વજન શું છે? બાપુના આશીર્વાદ. મિલ મજૂરોને સંદેશો, દિલ્હી, January 13, 1935. મજૂર ભાઈ બહેનો પ્રત્યે, તમારી મજૂરીના દર વિશે જે તકરાર ચાલી રહી હતી તેને વિશે જે સમાધાન થઈ છે તે તમે બધા ખુશી થઈને વધાવી લેશો એવી મારી ઉમેદ છે. તમારી વતી જે ઘટાડો કબૂલ કરવામાં આવ્યો છે તેને ખુશી થઈને માન આપશો. તેમાં તમારું ભલું જ છે અને તમારી પ્રતિષ્ઠા વધશે એમાં મને મુદ્દલ શક નથી. જે નીતિનો સ્વીકાર આપણે વર્ષો થયા ઈચ્છીએ છીએ તેના તત્વનો સ્વીકાર આ સમાધાનીમાં થયો છે એ હું જેવી તેવી વાત સમજતો નથી. તેનો અમલ કરવાની યોજના બનતી તાકીદે ઘડવાની રહી છે. તેના અમલનો આધાર ગણે ભાગે તમારી શુદ્ધ દાનતને વર્તણૂક ઉપર છે. એ તમને સમજાવવાપણું ન હોય. માલિક અને મજૂર બંનેનું હિત મિલનો ઉદ્યોગ જળવાઈ રહેવામાં છે એટલું જે યાદ રાખશે તેને આ સમાધાની સમજવામાં જરાય મુશ્કેલી ન આવવી જોઈએ. હું તો તમને આપણા સંબંધના આરંભથી જ કહેતો આવ્યો છું કે આ ઉદ્યોગ નથી એકલા માલિકનો, નથી એકલા મજૂરનો. માલિકની મૂડી નાણું છે તો તમારી મૂડી તમારી મજૂરી છે. બેઉનો મેળાપ ન હોય ત્યાં લગી બેઉ નકામા છે. આ જો તમારા હૃદયમાં ઉતરી ગયું હોય તો તમે આ સમાધાનીમાં બંનેનું હિત જળવાયું જોશો. ને જે સ્વપ્નું આપણે સેવતા આવ્યા છીએ તે સિદ્ધ થવા તરફ આપણે કેટલોક માર્ગ વધારે કાપ્યો છે ને નજીક આવ્યા છીએ તેથી મારી ઉમેદ છે કે બધા ભાઈ બહેનો સર્વાનુમતે સમાધાનીનો સ્વીકાર કરશો. મોહનદાસ ગાંધી. એક ચર્ચા, January 14, 1935. ખ્રિસ્તી પાદરીઓનો ભય. તમે શું કહેવા માગો છો તે હું સમજું છું, પણ એથી પાદરીઓ શા સારું ખળભળી ઉઠે છે હું સમજી શકતો નથી. અમે એકબીજાની સાથે હરીફાઈ કરી એકબીજાની ગ્રાહકી છીનવી લેનારા વેપારીઓ નથી. સ્વાર્થ સાધવાની વાત હોય તો હું તેમનું વલણ સમજી શકું, પણ જ્યાં કેવળ બીજાની સેવા કરવાની જ વાત છે ત્યાં કોણ સેવા કરે છે એને વિશે એમને કે મને ફિકર ન હોવી જોઈએ. પણ એક જગ્યાએ પાદરીઓ ઇસ્પિતાલ ચલાવતા હોય ત્યાં જ આપ આપના માણસો મોકલીને ઇસ્પિતાલ કઢાવો છો તો પેલા પાદરીઓને ચિંતા થયા વિના કેમ રહે? અને એ અયોગ્ય છે એમ પણ કેમ કહેવાય? પણ તેમને સમજવું જોઈએ કે અમારું કામ જુદી જાતનું છે.
અમે

0: માત્ર એ લોકોને દવા આપવા કે અક્ષરજ્ઞાન આપવા જ જતા નથી. અમારું ત્યાં જવું એ તો અમારા પ્રાયશ્ચિતની નાની સરખી નિશાની છે. અમારે તેમને ખાતરી આપવી છે કે હવે પછી અમે એમને પીડવાના કે ચૂસવાના નથી. જ્યાં ઇસ્પિતાલ હોય તે જ જગ્યાએ નવી ઇસ્પિતાલ કાઢવાનો હું કદી વિચાર ન કરું, પણ જ્યાં પાદરીઓની નિશાળ હોય ત્યાં હરિજન બાળકો માટે નવી નિશાળ ખોલતા મને સંકોચ ન થાય. એટલું જ નહીં પણ હું હરિજનોને પેલી નિશાળે ન જતા અમારી નિશાળમાં આવવાને સમજાવું. આપણે નિખાલસપણે સ્થિતિ સમજી લઈએ. પાદરીઓનો ઉદ્દેશ જો કેવળ માનવ સેવાનો હોય, જ્યાં કેળવણી જરાય નથી ત્યાં કેળવણી આપવાનો હોય, તો એમને તો એ જોઈને આનંદ થવો જોઈએ કે જે લોકોની પોતાના જ ધર્મબંધુઓની સંભાળ લેવાની ચોખ્ખી ફરજ હતી તેમને આખરે એ ફરજનું ભાન થયું. પણ મારી મુસીબત એ છે કે પાદરીઓ હંમેશા શુદ્ધ માનવ સેવાના ભાવથી કામ કરતા નથી. એમનો ઉદ્દેશ ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાનો હોય છે ને તેથી જ તેઓ હવે ખળભળી ઉઠ્યા છે. હું આટલા વર્ષથી જ જે ફરિયાદ કરતો આવ્યો છું તે તમારા કહેવા પરથી સાચી ઠરે છે. થોડાક દિવસ પર એક વિદ્વાન હિન્દુ પંડિત ખ્રિસ્તી ધર્મમાં દાખલ થયા તેથી એક જગ્યાના પાદરીઓ હરખથી ફૂલાઈ ગયા, અને તેથી મેં એમને કહ્યું કે એક માણસ પોતાનો ધર્મ તજે એથી હરખાઈ જવું એ યોગ્ય નથી. આજે વિદ્વાન હિન્દુનો દાખલો છે, કાલે સ્વધર્મના સિદ્ધાંતોનો આંકડો ન જાણનાર કોઈ અજ્ઞાન ગામડિયાનો દાખલો હોય. હરિજનોને પાદરીની નિશાળ કરતાં મારી નિશાળ વધારે ગમે તેની તેમણે ફરિયાદ શા સારું કરવી જોઈએ, એમ બને એ સ્વાભાવિક નથી? પણ આનો અર્થ એ છે ખરો કે કોઈ ખ્રિસ્તી હિન્દુ ધર્મ અંગીકાર કરે તોય આપ આમ જ કહો? હાસ તો મીરા બહેનનો જ દાખલો લો ને. હું તો એને કહું છું કે તારે આધ્યાત્મિક આશ્વાસન અને શાંતિ ખ્રિસ્તી ધર્મમાંથી જ મેળવવા જોઈએ. એની મરજી હોય તોય એને હિન્દુ ધર્મમાં લેવાને મને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે. આજે એના જેવી પુખ્ત સ્ત્રીનો દાખલો છે, કાલે કોઈ યુરોપિયન મિત્રે મને પોતાનું બાળક સોંપેલું હોય. ખાન સાહેબ અબ્દુલ ગફાર ખાને એમની દીકરી મને સોંપી જ છે ને. એને હું કાળજીપૂર્વક ઇસ્લામનું જ શિક્ષણ આપીશ, અને એને કદી પણ ઇસ્લામનો ત્યાગ કરવાનો મોહ થઈ આવે તો હું એને એ મૂર્છામાંથી બચાવવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ. મારે સદભાગ્યે બીજા ધર્મના બાળકો અને પુખ્ત સ્ત્રી પુરુષો મારી સાથે રહ્યા છે, અને તેઓ મારા સંસર્ગથી વધારે સારા ખ્રિસ્તી, મુસલમાન, પારસી કે યહૂદી બન્યા છે, એથી મને આનંદ જ થયો છે. પણ કોઈ શુદ્ધ અંતરનાદને અનુસરીને ધર્માંતર કરે તો? કોઈના અંતર ઉપર મારો અધિકાર નથી, પણ મને એમ તો જરૂર લાગે છે કે જે સ્ત્રી કે પુરુષો સહેજે એમ કહી દે છે કે અમે જે ધર્મમાં જન્મ્યા તેમાંથી અમને શાંતિ મળતી નથી, તો એ એમની નિર્બળતા સૂચવે છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા ગાંધીવનના અંતર્ગત ગાંધીજીનો અક્ષરદે પુસ્તકમાંથી પઠન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી ક્ષણોમાં બરાબર 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મિત્રો, જૂની ફિલ્મોના ગીતોનો કાર્યક્રમ સત્તાવહાર ગીત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી માણી રહ્યા હતા. સવારના 7:10 થવા આવી છે. થોડી ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. અલ નિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ નિનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ સિંચાઈ પાણી પુરવઠો નર્મદા વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારી

ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અલનીનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર કરવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને એઆઈ ડ્રીવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઇલ પર લાઇવ હવામાન અને કૃષિ સલાહના એસએમએસ મોકલવામાં આવી રહ્યા છે. પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને

0: બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોની રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષણ રોકાણ સ્થળોમાં સ્થાન આપવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં 14 જૂનથી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
1: આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયની ભાવ ખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10,800ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1,714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ કરું છું.
0: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસયાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી રીવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
3: જામનગરમાં દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો, એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્માન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJ અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ADHO SP સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્માન કાર્ડ બનાવી યોજના

0: અનુલાભ લેવા અપીલ કરી છે.
1: વલસાડ જિલ્લામાં પણ આ આયુષ્માન કાર્ડથી આવરી લેવાનું વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવો કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમે પીવીટી જે પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,451 જેવો કાર્ડ પીવીટીજી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
0: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો ધાણા પાવડર, કોર્ન પાવડર, મરચું પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજિત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, વાદળી, ઘોઘંબા સહિત રાજ્યના 65થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદના કરિયાણી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગરમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
2: અભી જો હમરા અધિકતમ તાપમાન હૈ ઇસમેં કોઈ બડા બદલાવ નહીં રહેગા. અગલે 7 દિન તક સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુઆ હૈ 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ અહેમદાબાદ મેં રેકોર્ડ હુઆ હૈ. ઉસકે આગે 39.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાવનગર મેં રેકોર્ડ હુઆ હૈ. રાજકોટ મેં રેકોર્ડ હુઆ હૈ 39.3 ડિગ્રી સેન્ટીગ્રેડ કંડલા ફોર્ટ મેં રેકોર્ડ હુઆ હૈ 38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
0: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું RFO YS કલસારિયાએ જણાવ્યું હતું.
3: અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પંડવા ગયેલા હતા. તે દર્શનના ઈરાદે પ્રવેશ કરેલો. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અલનિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં આ ગીત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન.

0: સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હવે સાંભળે નિકમ ઉપાધ્યાય અને અમી કોટીચાના સ્વરમાં ભાસ્કર ભટ્ટની આ રચના.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्ते प्रसारित।
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં કવિ સુંદરમની આ રચના।

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ચીલી સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PMVBRY હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટથી PMVBRY હેઠળ 63 લાખથી વધુ કર્મચારીઓને ઔપચારિક કાર્યબળમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ પ્રોત્સાહિત કરાયેલા 80%થી વધુ સંસ્થાઓ 25થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે. તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો

0: આપવામાં આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે.
1: हर देश रिलायबल सप्लाई चेन चाहता, हर देश स्टेबल पार्टनरशिप चाहता, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
0: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ એવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે જે આવનારી પેઢીઓ માટે વિકાસ, નવીનતા અને તકોને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે આ ભારતની યાત્રામાં એક નિર્ણાયક સમયગાળો છે જ્યાં આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે.
1: આજે 50 યા 100 સાલ બાદ જબ ભારત કે ઇસ કાલખંડ કી સમીક્ષા હોગી તો યે બાત ઉભર કર સામને આયેગી ઇસ કાલખંડ કો ભારત કી એસ્પિરેશન્સ ને ડ્રાઇવ કિયા. આજ કા ભારત ભવિષ્ય કા પૂરા ઇકોસિસ્ટમ બના રહા. ભારત એક સાથ હર ઉસ ક્ષેત્ર મે નિવેશ કર રહા હૈ જો આને વાલે દશકો કી દિશા તય કરેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે એવિયનમાં G7 બેઠકમાં તેમણે વિશ્વાસ પર આધારિત ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે G7 સમિટ માટે ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે વૈશ્વિક શાસન ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તે સમાવેશી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની બે દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફ્રાન્સની તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફ્રાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણ અને પરિણામોની વાત આવે ત્યારે ફ્રાન્સની આ મુલાકાત વ્યાપક રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વિડીયો સંદેશ રેકોર્ડ કર્યો હતો.
2: Oui, après Nice, Evian, Paris. Mais ici, ça devait d'aurer qu'il y ait, soit garde carte. France au Barat qui dosti à Marai.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે. તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_EBAD ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે. નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ EAPS પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુ સોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે

0: 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જો કે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1 ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલી એફઆઈએચ મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે 3 મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2 હરાવીને સતત 3જી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વે 13મી મિનિટે ચિયારા એપનીનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલાં દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7,500 જીવ, 162,00,000 કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાપે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ઓલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ એફઆઈએચ મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

મીડિયમ વેવ 356.6 મીટર્સ પર આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં હું જાનકી કાયસ્થ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, માનવ ઇતિહાસમાં યુદ્ધો અને સંઘર્ષોએ માત્ર સરહદો જ નથી બદલી, પરંતુ અસંખ્ય નિર્દોષ લોકોના જીવનને પણ ઊંડી અસર પહોંચાડી છે. સંઘર્ષની સૌથી કરુણ હકીકતોમાંની એક છે યૌન હિંસા, જે કોઈ એક વ્યક્તિ સામેનો અપરાધ નથી, પરંતુ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારો પ્રત્યેનો ગંભીર પ્રભાર છે. યૌન હિંસાની અસર માત્ર તે ક્ષણ પૂરતી મર્યાદિત રહેતી નથી, તે પીડિતાના શારીરિક, માનસિક અને સામાજિક જીવન પર લાંબા સમય સુધી અસર કરી શકે છે. ઘણી વખત પીડિતોને ભય, કલંક અને મૌનનો

સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં સમાજની સંવેદના, સહકાર અને ન્યાય પ્રત્યેની પરિબદ્ધતા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આજ સંદેશને વિશ્વ સમક્ષ વધુ મજબૂત બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે 19 જૂને ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં યૌન હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ સંઘર્ષ દરમિયાન યૌન હિંસાનો ભોગ બનેલા લોકો પ્રત્યે એકતા અને સહાનુભૂતિ વ્યક્ત કરવાનો અને આવા અપરાધોને રોકવા માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને ભયમુક્ત અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. ટૂંકમાં, આશાનો એક દીવો અંધકાર હરાવવા માટે પૂરતો હોય છે. તો ચાલો મિત્રો, આજે સંગીતના માધ્યમથી માનવતા, શાંતિ અને આશાના સંદેશને આગળ વધારીએ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. So easy.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: મિત્રો, જ્યારે સમય કઠિન હોય ત્યારે સંવેદના સૌથી મોટો સહારો બને છે. આ દિવસ આપણને શીખવે છે કે કોઈપણ પ્રકારની હિંસા સામે મૌન નહીં, પરંતુ જાગૃતિ અને સહભાગિતા જરૂરી છે. કારણ કે માનવતાની ઓળખ તેની શક્તિથી નહીં, પરંતુ તેની કરુણાથી થાય છે. ચાલો આજે આપણે સૌ મળીને એવી દુનિયાનું સ્વપ્ન જોઈએ જ્યાં કોઈની ઓળખ, કોઈની નબળાઈ કે કોઈની પરિસ્થિતિ તેના અધિકારોને છીનવી ન શકે. કારણ કે માનવતાની સૌથી સુંદર ભાષા છે સહાનુભૂતિ. મિત્રો, આંતરરાષ્ટ્રીય દિવસો માત્ર કેલેન્ડરની તારીખો નથી, પરંતુ સમાજને વધુ સંવેદનશીલ, વધુ જાગૃત અને વધુ માનવીય બનાવવાનો એક પ્રયાસ છે. આજના આ દિવસે ચાલો એક એવી દુનિયા માટે પ્રાર્થના કરીએ જ્યાં દરેક વ્યક્તિ નિર્ભય, સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મિત્રો, ઇતિહાસના આકાશમાં કેટલીક વિભૂતિઓ એવા ધ્રુવ તારા બનીને ઝળહળે છે જેમનો પ્રકાશ યુગો સુધી માનવતાને માર્ગદર્શન આપતો રહે છે. આજે આપણે સ્મરણ કરીએ છીએ શીખ ધર્મના 6ઠા ગુરુ, ગુરુ હરગોવિંદ સાહેબજીનો. આજે તિથિ અનુસાર ઉજવાતા તેમના પ્રકાશ પર્વે આપણે સ્મરણ કરીએ છીએ.

એ મહાન ગુરુનું જેમણે ભક્તિને શક્તિ સાથે અને સેવાને સ્વાભિમાન સાથે જોડવાનો અમર સંદેશ આપ્યો. ગુરુ હરગોવિંદ સાહેબજીનું જીવન જાણે એક એવી જ્યોત છે જે માત્ર પ્રકાશ જ નથી આપતી, પરંતુ અંધકાર સામે અડીખમ રહેવાની શક્તિ પણ આપે છે. તેઓ કહેતા હતા કે પ્રાર્થનામાં નમેલું મસ્તક અને સત્ય માટે ઊંચું રહેલું મસ્તક બંને જીવનમાં એટલા જ જરૂરી છે. આજે પણ તેમની શીખ આપણને કહે છે કે જીવનનો સાચો વિજય બીજાઓને હરાવવામાં નહીં, પરંતુ માનવતાને જીતવામાં છે. સમય બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ મહાન આત્માઓના સંદેશ ક્યારેય જૂના થતા નથી. ગુરુ હરગોવિંદ સાહેબજીનું જીવન આપણને યાદ અપાવે છે કે શક્તિનો સાચો અર્થ બીજાને ભયભીત કરવો નહીં, પરંતુ નિર્બળની રક્ષા કરવી છે. જેવી રીતે સત્તાનો સાચો અર્થ શાસન નહીં, પરંતુ સેવા છે. તેમના જીવનની દરેક ઘટના માનવતાના ગ્રંથનું એક તેજસ્વી પાનું છે. મિત્રો, ગુરુઓનું જીવન માત્ર ઇતિહાસ નથી, તે જીવન જીવવાની કળા છે. ગુરુ હરગોવિંદ સાહેબજીનો સંદેશ આપણને શીખવે છે કે આત્મવિશ્વાસ સાથે જીવવું, સત્ય માટે અડગ રહેવું અને જરૂરિયાતમંદની મદદ કરવી એ જ સાચી સાધના છે. તો ચાલો આ પવિત્ર પ્રકાશ પર્વે આપણે પણ જીવનમાં સત્યને અપનાવીએ, સેવાને સ્વીકારીએ અને માનવતાને સર્વોચ્ચ સ્થાન આપીએ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, સવારની તાજગી હોય કે સાંજની શાંતિ, જીવનની દરેક ક્ષણમાં મન અને શરીરનું સંતુલન જ સાચું સુખ આપે છે. આજના ઝડપી અને વ્યસ્ત જીવનમાં આપણે ઘણીવાર બહારની દુનિયાને સાંભળવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની અંદરની દુનિયા સાથેનો સંવાદ ભૂલી જઈએ છીએ, હે ને? એવા સમયે યોગ અને ધ્યાન આપણા જીવનમાં શાંતિ, એકાગ્રતા અને નવી ઉર્જાનો સંચાર કરે છે. યોગ આપણને શરીરની તંદુરસ્તી આપે છે, જ્યારે ધ્યાન મનને સ્થિરતા આપે છે. દરરોજ થોડો સમય યોગ અને ધ્યાન માટે ફાળવવાથી માત્ર શરીર જ નહીં, વિચારધારા પણ વધુ હકારાત્મક બને છે. જીવનની દોડધામ વચ્ચે થોડા શાંત ક્ષણો આપણને પોતાની સાથે મળવાની તક આપે છે. જેમ શાંત સરોવરમાં આકાશ સ્પષ્ટ દેખાય છે, તેમ શાંત મનમાં જીવનનો સાચો માર્ગ દેખાય છે. યોગ શરીરને શક્તિ આપે છે, જ્યારે ધ્યાન મનને શાંતિ આપે છે, અને બંને મળીને જીવનને પૂર્ણતા તરફ લઈ જાય છે. કારણ કે શરીરની તંદુરસ્તી જીવનને ગતિ આપે છે અને મનની શાંતિ જીવનને દિશા આપે છે, હે ને મિત્રો?

આ સાથે જ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી આવી એક સુંદર સવારે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. સવારે સવારે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ઘેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં આ ગીત. શબ્દો છે નયન દેસાઈના.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આશિષ દેસાઈના સ્વરમાં આ ગીત, જેના રચયિતા છે હર્ષ ચંદ્ર રાણા.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આસિત દેસાઈના સ્વરમાં હર્ષ ચંદારાણાની આ રચના.
1: સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા નિશા ઉપાધ્યાયના કંઠે પ્રેમશંકર ભટ્ટની આ રચના.
1: સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત.
0: હવે સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં પ્રેમશંકર ભટ્ટની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 10 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રીએ ભારતને નવીનતા અને ટેકનોલોજીનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજથી મેઘાલયની 2 દિવસની મુલાકાતે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ આજે ગોવા ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અલનીનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. રાજ્યભરમાં આગામી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. દેશભરમાં 21 તારીખે મેડિકલની પ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો. રાજકોટમાં કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્કફોર્સની બેઠક યોજાઈ. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં. હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ચીલી સામે ટકરાશે. અને ફિફા વર્લ્ડ કપમાં અમેરિકાના એટલાન્ટાના સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ચેક રિપબ્લિકની ટીમને 1-1થી હરાવી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

दरवेश

जवाब

0: ਕਰਕੇ
1: ਅੱਜ ਦਰਿਆ ਨੇ ਗਿਰੀ ਜਾ
0: ਹੋ ਇੱਕ ਨਕੁਦੀ ਤਰ ਵੇਚ

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મોહિત ચૌહાણના સ્વરમાં વન્સ અપન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. શબ્દો છે ઇશાદ કામિલના.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: 21 જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે ગિરિરાજ ભોજક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે કૌશિકભાઈ પટેલની રચના.

તો શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી મોહન પરમારની રચના. હવે સાંભળીએ કવિ કલાપીની રચના, ગિરિરાજ ભોજકના જ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત ગિરિરાજ ભોજકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતની વિદેશ નીતિએ વસુધૈવ કુટુંબકમ અને રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે દુનિયામાં એક નવી ઓળખ બનાવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 21 જૂન સુધી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે. તેઓ લેહ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કતારથી એલએનજી ભરેલું એલએનજી સી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મેઘાલયના પૂર્વોત્તરમાં સૌથી મોટા જૈવિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારની એક દિવસની મુલાકાતે તેઓ પટના અને છાપરામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળો મણિપુરમાં વ્યાપક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે. દરમિયાન વિવિધ ભૂગર્ભ સંગઠનોના 10 સક્રિય સભ્યોની ધરપકડ અને એક અપહરણ કરાયેલ વ્યક્તિને સફળતાપૂર્વક બચાવાઈ. ભારતીય સેનાની શીખ રેજીમેન્ટે અગ્નિવીરોને સશક્ત બનાવવા માટે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર પંજાબ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. દેશભરમાં ખાસ કરીને ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં સરકારી ખરીદીની તકોનો વિસ્તાર કરવા સરકારી ઇ માર્કેટ પ્લેસે ગઈકાલે ઇ ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. નવસારીના ખેડગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રાથમિક શાળામાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ગાંધીનગરમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે તેમણે પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાલયની તળેટી અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 11 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: અરિજીત સિંઘ ચિન્મય શ્રીપદાના સ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા.
1: દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: अरिजीत सिंह ने आप सांभळी रह्या था, ફિલ્મનું નામ હતું પેડમેન.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

અરિજિત સિંઘ અંતરા મિત્રાના સ્વરમાં દિલવાલે ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું પ્રાચીન ભજન વિજયચંદ્ર જાદવના સ્વરમાં. રચના છે નરસિંહ મહેતાની.

વિજયચંદ્ર જાધવના સુરમાં મીરાભાઈની રચના આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમમાં હવે સાંભળીએ દીપક કુમાર દંતાણીના સ્વરમાં લોકગીતો.

દીપક કુમાર દંતાણીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી અને સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ કોરિડોર સાથે જોડાશે. ભારતના ઉમેદવાર પ્રોફેસર બિમલ એન પટેલને વર્ષ 2026થી 2035ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સીના ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું. યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા. એએમસી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાઈ. ગાંધીનગર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઇનડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. આછમણી ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું. આ સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો. કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેના સ્વરમાં ગીત અને ગઝલ.

0: હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગીત અને ગઝલ. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
1: પસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: યોગેન ચિત્તસ્ય પદેન વાચમ મલમ શરીરસ્ય ચ વૈદિકેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિમ પ્રાંજલિ રાન તોસ્મી. અર્થાત, જેમણે યોગ દ્વારા મનની અશુદ્ધિઓ એટલે કે ચિત્તના દોષો દૂર કર્યા, જેમણે મહાભાષ્ય એટલે કે વ્યાકરણ પદ દ્વારા વાણીના દોષો શુદ્ધ કર્યા, અને જેમણે વૈદક શાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા શરીરના રોગો અને મલિનતાનો નાશ કર્યો, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ પતંજલિને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના સહયર કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
5: શ્રોતા મિત્રો, આપણા ભારત દેશે આપણી આર્ય સંસ્કૃતિએ વિશ્વને કેટલી અણમોલ ભેટ આપી છે, જેમાંની એક છે મહર્ષિ પતંજલિએ આપેલ યોગ વિદ્યા. અને હવે ભારતે આ અણમોલ ભેટ આખા વિશ્વને આપી છે. આપણા દેશની સરહદ પાર કરીને યોગ હવે છેક વિદેશમાં પણ લોકપ્રિય છે. વિદેશના લોકો પણ યોગનું મહત્વ હવે સમજતા થયા છે, યોગનો ફાયદો અનુભવતા થયા છે, જેનો શ્રેય જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. એમના પ્રયાસ થકી જ દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.
4: વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ યોગના ગહન અભ્યાસુ છે.
5: દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય કાર્યરત રહેવાનો રેકોર્ડ એમણે હાલમાં જ બનાવ્યો છે. વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવવામાં આવી છે, જેમાંની આ પણ એક સિદ્ધિ જ છે ને કે વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને વધુ ને વધુ દેશો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, યોગને માનતા થયા છે.
4: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014ના સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. મિત્રો, વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, મહાશિવરાત્રી, પર્યુષણ, રામનવમી, ગુડ ફ્રાઈડે, અને આ યાદી તો ઘણી લાંબી છે.
5: તો વળી રક્ષાબંધન, ભાઈબીજ જેવા સામાજિક તહેવારો પણ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ, અને હવે 11 વર્ષ પહેલા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણે કે એક

0: વિશિષ્ટ સ્વાસ્થ્ય તહેવારનું સ્વરૂપ લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બસ 2 દિવસની જ વાર છે ત્યારે એની ઉજવણીનો થનગનાટ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
1: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક છે ત્યારે ચાલો યોગ વિશે થોડું વધુ જાણીએ યોગ નિષ્ણાત પીનલ પટેલ પાસેથી. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નમ્રતા મોદી.
2: પહેલું સુખ તે જાતે ન રહ્યા, આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે. પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી, યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે. યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ, જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પીનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પીનલબેન.
3: ખૂબ ખૂબ ધન્યવાદ
2: પીનલબેન. હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે.
3: જી, જેમ આપણે પહેલા કીધું એમ, આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે, અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે, તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે.
2: બરાબર છે. હવે અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો.
3: એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે.
2: બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે, અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે ધીરે ધીરે ઓછું થતું જાય છે. બાળકોને પણ બીજી બીજી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છે, પણ આપણે યોગ માટે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય, તથા દરેકે દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ, એ લોકો આસન કરી શકે ખરા?
3: જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી બાળકોને યોગ તરફ વાળવા જોઈએ, અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે, બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે. અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં

0: ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે. આપણે જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે, તો મુખ્ય વસ્તુ હું એ જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન બે તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે અને શરીરની જડતા એટલે અક્કડપણું, સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે, જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે. તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને ત્યારે તમે જોજો તમારું રુધિરાભિસરણ જે છે અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ એ ફાસ્ટ થાય છે, એના લીધે તમારું બ્રીધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60 થી ઉપર જાઓ એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદ શક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે, અને જે જોઇન્ટ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જુઓ ને તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ હવે ટ્રેનિંગ પણ આપતા હોય છે. જેમ કે સગર્ભા સ્ત્રીને 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો, તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહાર વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે.
1: બરાબર છે. અચ્છા, હવે જ્યારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સીઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કંઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કંઈ કરી શકાય?
0: હા, ચોક્કસ. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે. જેમ કે તમે બટરફ્લાય પોઝ, જેને બદ્ધકોણાસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે.
1: બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે?
0: હા, ચોક્કસ. પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જ્યારે ડોક્ટરની અનુમતિ પછી, 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી, ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે અને અમુક જે આપણા પ્રેગ્નન્સીના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. તો યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે, એ પાછા પોતાના શેપમાં, પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે.
1: બરાબર, ખૂબ સરસ તમે સમજાવ્યું સગર્ભા મહિલાઓને. મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પિનલબેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેકની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનો જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો આમાં એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ

0: ગઈ છે તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને.
1: ચોક્કસ. જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં દર 10-15 મિનિટે એકવાર ઊભા થવું જરૂરી છે. જો તમે એટલું ઊભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ અડધો કલાકે એક ગેપ લઈ અને એકવાર ખાલી ઊભા, બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે. તમે ક્યારેય સીધી તટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટે અથવા અડધો કલાકે એકવાર ઊભા થઈ અને લટાર મારીને આવો જસ્ટ ખાલી એવી રીતે થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાડું જીવન તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલી ને ઝૂકેલી જ રહે છે, તો એની માટે જ્યારે તમે આ બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જયારે ઉભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઈડ બેન્ડિંગ કરવું. આટલું વચ્ચે અડધો અડધો કલાકે કરી શકો છો. અને એક તાડાસન છે, જેમ તમે ચાલો છો એમ એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક એક ખેંચાણ આપી શકો છો, તો એ પણ તમને આખું જે બેઠા બેઠા તમે જે એક કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે.
0: બરાબર. એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ બે હાથને સ્ટ્રેચિંગ કરીને
1: કરી શકો. ખુરશીમાં બેસીને પણ બે હાથ ઉપર ખેંચીને કરી શકો. અને ખુરશીમાં જો સાઈડના હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો તો તમારી કમર બી જે બેઠા બેઠા અકળાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામના કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખની તકલીફો અત્યારે, જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટે અડધો કલાકે એકવાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો. દર 10 મિનિટે એકવાર ખાલી આંખો બંધ કરી દો.
0: બરાબર.
1: અને જ્યારે તમે ઉભા થઈ શકો દર અડધો કલાકે એક બ્રેક લઈ, અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો, તો દર અડધો કલાકે ઉભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરમાં દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ. ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ, બસ આટલું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો.
0: બરાબર. એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણને આંખો ખેંચાય,
1: એ બંનેની વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેશે, એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. પ્લસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો, એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારી ત્યાં દૂર થઈ જશે.
0: બરાબર. હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કંઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા?
1: હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણે લોકો જયારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા હતા. એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે. એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારના પોરમાં એક શહેરના એરિયાથી દૂર 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ કરો, તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો, થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે એમ એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે, એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે.
0: બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય, ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ

0: જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે. આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ, ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધા ઇરિટેશન ફીલ કરે. તો આમાં એવું કંઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો, કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે ઠંડક અનુભવી શકો?
1: જી, આની માટે એક રામબાણ પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી. જે આમ
0: બરાબર.
1: પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જ્યારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે, અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે
0: હા,
1: છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામના કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે,
0: બરાબર.
1: તરત તમને શાંતિ મળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકના લીધે તમને ઊંઘ પણ
0: ઊંઘ
1: જલ્દી
0: પણ
1: આવી
0: સારી
1: જશે.
0: આવે. તો પીનલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ?
1: હું મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જોવો ને તો ગરમી છે, તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે, અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે, અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ આસન અને પ્રાણાયામ છે.
0: ખૂબ સરસ, તમે તો જોડે જોડે ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપી દીધો શ્રોતાઓને. તો પીનલબેન, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા, શ્રોતાઓને આટલો સરસ સંદેશો આપ્યો, યોગ વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પીનલ પટેલ સાથેની નમ્રતા મોદીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીતમાંથી આપને ઘણું જાણવા મળ્યું હશે અને આ વાતચીત સાંભળવાની મજા આવી હશે. શ્રોતા મિત્રો, શરીરના સ્વાસ્થ્ય માટે જેમ યોગ જરૂરી છે, તેમ સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટે સારી માનસિકતા જરૂરી છે.
3: મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
2: કોઈ યુદ્ધ થાય, હિંસક પરિસ્થિતિ ઊભી થાય, સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થાય છે. સાથે જ આપણે સમાચારના માધ્યમથી વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે તે વખતે જાતીય હિંસા પણ થતી હોય છે.
3: જાતીય હિંસાના કારણે કોઈની પણ ખુવારી થઈ શકે છે, પણ ઘણું ખરું મહિલાઓ આ અત્યાચારનો ભોગ વધુ બને છે. સંઘર્ષ દરમિયાન થતી આવી જાતીય હિંસા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ છે.
2: આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવી, પીડિતો અને બચી ગયેલા લોકોના પાયાના અધિકારોનું રક્ષણ કરવું, દોષિતોને જવાબદાર ઠેરવવા અને ન્યાય સુરક્ષિત કરવો.
3: ભવિષ્યમાં આવી હિંસા અટકાવવા માટે વૈશ્વિક સ્તરે સૌ જાગૃત થાય અને સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે. આમ પણ જ્યારે આવી સંઘર્ષની કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકો ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે.
2: એવામાં થતા જાતીય અત્યાચાર પડ્યા પર પાટું કે દાઝ્યા પર ડામ જેવો અનુભવ કરાવે છે, અને એટલે જ આજનો દિવસ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપે છે.
3: તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો, મૈત્રીનો, સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ જગતમાં વહેતો મૂકીએ. આપણે સૌ એ ભાવના ભાવીએ, લોકા સમસ્તા સુખીનો ભવંતુ, લોકમાં રહેતા બધા જ લોકો સુખી થાઓ.

0: આ શુભ ભાવના ભાવતા ભાવતા આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો? સાથે જ આપના દૈનિક જીવનમાં યોગનું શું સ્થાન છે એ પણ અમને ચોક્કસથી જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ

0: and arguing that it had already removed hundreds of links related to unlawful NEET content and cooperated with authorities. In the FIFA World Cup, Mexico defeated South Korea 1-0 at the Guadalajara Stadium, Mexico, to become the first country to qualify for the knockout round of 32 today. And with that, we end this news bulletin.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળીએ. નીરજ પાઠકને સાંભળીએ. રચના છે તુષાર શુક્લની.

0: રાષ્ટ્રમાં ભારતે કહ્યું જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી દેશભરમાં 15 લાખ નોકરીઓનું સર્જન થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં શરૂ થયેલી આ યોજના હેઠળ ઔપચારિક કાર્યબળમાં 63 લાખથી વધુ કામદારો ઉમેરાયા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલસેલ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનેમિયા નાબૂદી મિશન હેઠળ રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી અને 2047 પહેલા સિકલસેલ રોગ નાબૂદ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है, इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूं. वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे, उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है.
0: કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 હેઠળ આયોજિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની મુલાકાતના આગામી તબક્કામાં રાષ્ટ્રપતિ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 3 દિવસની લદ્દાખની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે લુકુંગ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વસહાય જૂથો સાથે વાતચીત કરશે. તેઓ વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. બાદમાં યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. શ્રી રાધાકૃષ્ણન 21 જૂને લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે. યુવાનો, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો યોગ દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીના સંદેશને પ્રોત્સાહન આપવા માટેના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યું કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળસંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુ પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષા પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: सुगम संगीत आप सांभळी रह्या हता नीला ધોળકિયાના સ્વરમાં મીરાબાઈની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારતી રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત

0: @ngu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઇરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ રવિવારે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સઅપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-97-02-87 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને NTA તરફથી આવતા કોઈપણ સંદેશા ઉપર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃ પરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશ કાર્ડ પુનઃ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું અને આ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

भूपिंदर की आवाज में सुनते हैं गृह प्रवेश फिल्म का गाना।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर रहे हैं.

0: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે એનએસએસ અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
1: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजनाएं की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें. इसीलिए आज मुझे सूरत पार्टी की तरफ से दिया गया. यहाँ पे प्रेस कॉन्फ्रेंस भी होगी और उसके साथ ही अलग अलग प्रोग्राम भी हमने यहाँ पे कंडक्ट किए. जैसा आपने देखा कि यूनिवर्सिटी में यहाँ प्लांटेशन का हमने प्रोग्राम किया, स्वच्छता अभियान का काम किया.
0: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદના કારણે પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થતાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી 3 લોકોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પ્રાંત અધિકારી જેડી પટેલે વધુ માહિતી આપી.
2: ये रूट का होलिस्टिक इंस्पेक्शन करने के लिए डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक टीम बनाई है. टीम में रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट और रोड एंड बिल्डिंग डिपार्टमेंट्स के अधिकारी मौजूद रहेंगे. वो पूरे रूट का इंस्पेक्शन करके कोई क्रिटिकल पॉइंट्स है तो उसे आइडेंटिफाई करके करेक्टिव स्टेप लेके उसके बाद यात्रा जैसे थी वैसे शुरू करेंगे. तब तक के लिए यात्रा 2 घंटे के लिए फिलहाल स्टॉप की गई है.
0: અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abadiને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

દીવમાં પવિત્ર પુરુષોત્તમ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. દીવના રહેવાસી શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યાએ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન દીવના ઘોઘલા ખાતે કર્યું હતું. આ દરમિયાન પૂજા અર્ચના, આરતી તથા મહાપ્રસાદ વગેરેનો ભાવિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પુરુષોત્તમ માસને લઈ દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ તથા મંદિરોમાં ભક્તો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિશ્વાસ વિકાસ જનકલ્યાણ કે અંતર્ગત વૃક્ષારોપણ તથા દીવ જિલ્લાના અનેક મંદિરોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીવ ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને દીવ સેન્ટ પોલ ચર્ચ, ઘોઘલા, બ્લુ ફ્લેગ બીચ, નાગવા બીચ, ફોરેન માર્કેટ, દીવ કિલ્લો, જલંધર બીચ વગેરે સ્થળો પર ફરવાની મજા માણી હતી. દીવ ખાતે આવેલ પ્રવાસીઓનું ખાસ આકર્ષણ નાગવા બીચ રહ્યું હતું. દીવમાં 1 જૂનથી દરિયામાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી હતી. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવ કલેક્ટરના આદેશ મુજબ દીવના દરિયામાં નાહવા તથા માછીમારી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ચોમાસાને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશનો અનેક પ્રવાસીઓ સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. રાહુલ દેવ બુરાનાના આદેશ બાદ બીચ પર દીવ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. દીવની શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા સરકારી તથા ખાનગી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા નાના ભૂલકાઓના પ્રથમ દિવસે શાળા પ્રવેશને લઈ ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો. બાળકોને ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક શાળામાં ઓફિસરો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે તિલક લગાડી ફળોની કીટ તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. દીવ ખાતે ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ સાયકલ દિવસ દરમિયાન ફિટ ઇન્ડિયા ગ્રુપની ટીમ દ્વારા દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી સાયકલ યાત્રા કરી લોકોને સાયકલ ચલાવવા અને ફિટ રહેવાનો સંદેશો પાઠવ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ચેસ સ્પર્ધા, યોગા, સ્વિમિંગ, વોલીબોલ, કરાટે, ટેબલ ટેનિસ જેવી અનેક સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દીવ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દીવમાં મોડલ ડિસ્ટ્રિક્ટ વર્કશોપ યોજાયો. 100% એબીડીએમ સક્ષમ ડિજિટલ હેલ્થ રેકોર્ડ હાંસિલ કરીને દેશના પ્રથમ એવા જિલ્લા તરીકે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેને ડિજિટલ હેલ્થ સેવાઓના ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ સિદ્ધિને કારણે દીવને ડિજિટલ હેલ્થ ટ્રાન્સફોર્મેશનના અગ્રણી કેન્દ્ર તરીકે ઓળખ મળી રહી છે. દીવ પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. દીવ પોલીસ વણાક દ્વારા પોલીસ સાયબર સેલ તથા પોલીસ સ્પેશિયલ સ્ટાફ દ્વારા દીવના સ્થાનિક તથા પર્યટકોના ખોવાયેલા અને ચોરાયેલા 40 જેટલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને દીવ એસપી તથા તેમની તમામ ટીમને તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. દીવના ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં 2 દિવસીય પ્રશાસન આપકે દ્વાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે દીવના મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતની સામે અને બીજા દિવસે દીવના ઘોઘલા ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમ દરમિયાન મામલતદાર ઓફિસ, અર્બન સર્વે ઓફિસ, આરોગ્ય વિભાગ, ટોરેન્ટ પાવર લિમિટેડ, પરિવહન વિભાગ અને દીવની લીડ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી કચેરીઓએ તેમની સેવા આપી હતી. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનું સમાચારપત્ર, જેના લેખિકા હતા ભારતી રાવલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અમર ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વન્નાબેન હરજીભાઈ પ્રાગજીભાઈ શિયાળ, જેઓ તારીખ 20/5/2026 ના રોજ ગામ વચલો પ્લોટ વિસ્તાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર રાતોલ ગામથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ, રંગે ખવાણા, શરીરે

0: પાતળા બાંધાના છે. બાળકાળા આંખો કાળી, મોઢું લંબગોળ છે. તેમણે ક્રીમ કલરનું કુર્તો તથા લાલ કલરનું લેગિંગ્સ પહેરેલું છે. સફેદ ચૂંદડી છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઉર્વી શાહ સુખદેવભાઈ બાબુભાઈ કાકલોતર. જેઓ તારીખ 30/5/2026 રોજ ગામ મોટા ખૂંટવાડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 20 વર્ષ, શરીરે પાતળા બાંધેલા છે, રંગે ઘઉંવાળા, વાળકાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે બ્લેક કલરનું નાઇટ પેન્ટ તથા શર્ટ પહેરેલું છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 6 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે મોનિકાબેન ડાલચંદ ડોરીલાલ લોધી, જેઓ તારીખ 28/5/2026 રોજ તળેટી શેત્રુંજય રેસીડન્સી વોચમેન કેબિન પાલીતાણા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ, શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવાળા, વાળકાળા, આંખો કાળી, મોઢું ગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 6 ઇંચ. જે કોઈને વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી અથવા તો ઇમેલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ ઝેરતંત્ર અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત રોજગાર મેળા 2026નું જીવંત પ્રસારણ થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: अब हम आपको नई दिल्ली के विज्ञान भवन लिए चलते हैं, जहां से आप श्रम एवं रोजगार मंत्रालय भारत सरकार द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की गरिमामय उपस्थिति में आयोजित प्रधानमंत्री विकसित भारत रोजगार योजना कार्यक्रम का सजीव विवरण सुन सकेंगे. विवरण दे रहे हैं प्रीति मोहन और डी एंड्रियो. आइए विज्ञान भवन चले.
2: नमस्कार. विज्ञान भवन के प्लानरी हॉल से मैं प्रीति मोहन अपने साथी कमेंटेटर के साथ आप सभी का स्वागत करती हूं. मेरे साथी कमेंटेटर डी एंड्रयू मेरे साथ हैं और आकाशवाणी की ओर से आप सभी का हार्दिक अभिनंदन है. आज विज्ञान भवन में भारत के श्रम एवं रोजगार मंत्रालय द्वारा प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के तहत विशेष कार्यक्रम का आयोजन किया गया. ये आयोजन देश के युवाओं को सशक्त बनाने, उन्हें रोजगार के अवसर प्रदान करने तथा विकसित भारत के निर्माण में उनकी सहभागिता सुनिश्चित करने की दिशा में एक महत्वपूर्ण कदम है. भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की गरिमामय उपस्थिति में कार्यक्रम का शुभारंभ होगा. यहां हम अपने श्रोताओं को जरूर बताना चाहेंगे कि विज्ञान भवन में माननीय प्रधानमंत्री जी का आगमन हो चुका है और वो लाभार्थियों के साथ बातचीत कर रहे हैं.
3: Yeah, the Prime Minister has arrived already, is in Vigyan Bhavan and is in a separate hall where he is having a talk, a discussion with the beneficiaries who are going to be benefited today from this this Yojana, that is the Vikshit Bharat Rozgar Yojana by the Prime Minister. And then after that, he'll be coming over here and say in a short while he'll be entering the plenary hall wherein the program will begin. And to say, tell you something about the atmosphere over here, it's really brightly lit atmosphere and a lot of flowers are there in front of the dais and you're having yellow, white and pink roses and of course they're flanked by yellow and pink lilies and the anthurium. So you can see that all the people, the beneficiaries, they're numbering about, about 600 people who are all seated over here and they'll be getting their appointment letter for

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, આજના આપણા યુવાનોને આપણે જ્યારે જોઈએ ને ત્યારે એ લોકોની અંદર કંઈક ને કંઈક નવી કરવાની ચાહ છે, કંઈક નવું કરી બતાવવાની જે કહેવાય ને તાલ આવી લે છે. દોસ્તો, જ્યારે આપણે આવા યુવાનોને જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને પણ મોટિવેટ થવાનો મોકો મળે છે. આપણે પણ એમ થાય છે કે લાવો ને હું પણ કંઈક નવી પ્રયુક્તિ કરી અને ક્યાંક ને ક્યાંક હું ફેમસ થઈ જાઉં. એટલા જ માટે આપણે જોઈએ છીએ કે આજની જે યુવા પેઢી છે એ પોતે પોતાની જે કહેવાય ને સોશિયલ લાઈફ કરતાં સોશિયલ મીડિયાની લાઈફ વધારે પસંદ કરતી થઈ છે અને ક્યાંક ને ક્યાંક પોતે વધારે ને વધારે લોક ચાહના મેળવે એવી જ પોતે પ્રતીતિ કરતા હોય છે, એવો જ અનુભવ કરવા માંગતા હોય છે. ત્યારે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ છે દોસ્તો કે જેઓ માત્ર સોશિયલ મીડિયાની લાઈફ નહીં પણ જે સોશિયલ લાઈફ છે કે એની અંદર લોકોને હું કેવી રીતે પ્રેરિત કરી શકું અને એ પણ કોનાથી, એક એવા વ્યક્તિત્વ કે જેઓ ઘણા બધા લોકોના આદર્શ છે અને એ છે મહાત્મા ગાંધી. દોસ્તો, આજે આપણે જે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ તે વ્યક્તિ પોતે સમગ્ર ભારત વર્ષની અંદર ગોલ્ડન ગાંધી તરીકે ઓળખાય છે. જી હા દોસ્તો, ગોલ્ડન ગાંધી એટલે કેવી રીતે કે એઓને પોતાને પોતાની આખી જાતને એક ગોલ્ડન મૂર્તિ તરીકે પોતે એક પ્રસ્થાપિત થઈ અને ઘણા બધા કલાકો સુધી ઉભા રહી અને તેમણે લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા તો અનેક રેકોર્ડો બનાવ્યા છે. એમ કહી શકાય કે વિશ્વની સૌથી નાનામાં નાની બુક ગાંધીજી ઉપરની અને સૌથી મોટામાં મોટી બુક જે છે ગાંધીજી ઉપરની એમના ફાળે જાય છે, એમના નામે છે આનો રેકોર્ડ પણ. તો ચાલો દોસ્તો, એવા વ્યક્તિ એટલે કે જયેશભાઈ હિંગળાજીયા કે જેઓ મૂળે પોરબંદરના રહેવાસી છે, આપણે તેમનો ઇન્ટરવ્યુ આજે લેવાના છીએ અને જાણવાના છીએ અવનવી બાબતો અને સાથે સાથે પોતે આ બધો જ શોખ ક્યાંથી લાગ્યો, એના મૂળિયા ક્યાંથી રોપાયા, આ તમામ બાબત આપણે એમની પાસેથી જાણવાની છે, શીખવાની છે, સમજવાની છે. આ ઇન્ટરવ્યુ લીધો છે પ્રેરક વૈદ્ય અને સાથી મિત્રએ. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ તેની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે વંદે મેથા દમ, વંદે માતરમ. ફિલ્મ છે લગેરો મુન્નાભાઈ, ગીત ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણવ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ અને લિરિક્સ લખ્યા છે સ્વદાનંદ કિરકિરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: મહાત્મા ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ, જીવનમાં ચીવટ, સત્યનો આગ્રહ, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, છેવાડાના માનવીનો વિચાર, દરેક પાસાઓ સ્વાભાવિક અને તેમને જાણનાર કે જાણવાનો પ્રયત્ન કરનાર સૌને પ્રભાવિત કરે.
1: ઘણા સંજોગો કે પરિસ્થિતિમાં આપણને ગાંધીજીનો અભાવ સાલે, કે આજે ગાંધીજી હોત તો, ભલે આજે ગાંધીજી આપણી વચ્ચે ન હોય, નશ્વર દેહ નથી આપણી વચ્ચે, પણ તેમના વિચારો અને તેમણે પોતાના આચારથી આપેલા જે આદર્શો છે તેના દ્વારા એ આપણી સાથે છે.
0: અને દોસ્તો, આ આદર્શો એ જ ગાંધીજીને આપણી વચ્ચે રાખ્યા છે. ગાંધી વિચાર અને ગાંધીજી દરેક સમયમાં પ્રસ્તુત છે તેની એ પ્રતીતિ પણ કરાવે છે.
1: આજે આપણે એક એવી વ્યક્તિને મળવું છે, તેમની જીવન સફરને જાણવી છે, જેમણે ગાંધીજીને જીવંત રાખ્યા છે. તેમનું સર્જન ગાંધીજી તેમના સ્વજન હોવાની સાબિતી આપે છે. આજે આપણી સાથે છે

0: જયેશભાઈ હિંગળાજીયા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની એવા જયેશભાઈએ ગાંધીજીને પોતાના કર્મો દ્વારા, સર્જન દ્વારા જીવંત રાખ્યા છે. ગાંધીજીને વિશિષ્ટ રીતે જીવંત રાખનારા જયેશભાઈ અત્યાર સુધીમાં 100થી વધુ વખત ગાંધીજીના સ્ટેચ્યુ તરીકે નિદર્શિત થયા છે. ગાંધીજીના મિનિએચર આલ્બમ્સ બનાવ્યા છે. તેમના લગભગ 151થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ ધરાવે છે. તો આવા જયેશભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. જયેશભાઈ
1: નમસ્તે.
0: જયેશભાઈ, કોઈ પણ કાર્ય આપણે જયારે કરતા હોય ત્યારે એના બીજ છે એ બાળપણમાં હોય, તો આજે તમારું બાળપણ છે કેવું રહ્યું? બાળપણમાં ક્યારે તમે ગાંધીજીથી આકર્ષણા એ બધી જે વાત છે એ કરશો?
2: ખાસ કરીને ગાંધીજી ઉપર પ્રેમ બહુ નાનપણથી જ છે, કે મારા મમ્મી છે એ ભરૂચના વતની છે અને એમના મામા છે નટવરલાલ જાદવ,
0: બરાબર,
2: જે ગાંધીજી ભેગા સત્યાગ્રહમાં અને ઘણી વખત જેલમાં પણ ગાંધીજી સાથે જઈ આવેલા છે. એટલે ઘણી વખત ગાંધીજીની રૂબરૂ વાત અમે બહુ નાનપણમાં કહેતા, એટલે ત્યારથી જ મને ગાંધીજી ઉપર વધારે પ્રેમ અને લગાવ છે, કે એનું ગાંધીજીનું કરકસર એવું જીવન, સાદું જીવન જીવવાનું અને ઘણા બધા એના આદર્શો અને વિચારો છે એ અમને નટવર દાદા હતા એ અમને આપતા છે. ને બધે વાત પણ કહેતા કે ગાંધીજી એવું કરતા, ગાંધીજી આમ કરતા, એટલે એક જોઉં તો બચપનથી જ ગાંધી પ્રેમ મને મળ્યો છે.
0: એટલે તમારું બચપણ કેવું હતું, ક્યાં જન્મ્યા, ક્યાં તમે ભણ્યા એ બધી વાત કરશો?
2: હું પોરબંદરમાં મારો જન્મ થયો છે અને બચપણ તો એક સામાન્ય અને ઘરમાં જ મારો થયેલો છે. એટલે મારા પપ્પા એ અમારા ભોઈ સમાજમાંથી હું આવું છું અને સેજે પોરબંદરમાં ભોઈ સમાજ છે એમાં શ્રમજીવી જ્ઞાતિ છે, કે જે કડિયા કામ અને મજૂરી કામ જ કરે છે, એવી એવા સામાન્ય ઘરમાંથી જ ઉછરેલ છે. અને છતાં પણ હું પણ અત્યારે કડિયા કામ જેવી જ મજૂરી કરું છું ને મને ભણવાનો બહુ મોહ હતો અને સિવિલ એન્જિનિયર બનવું હતું મારે, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિને હિસાબે કે મારા મમ્મી પપ્પા ભણાવી ના શક્યા. એટલે હું કહું કંઈક જીવનમાં જો આવું રીતે જ કડિયા અને સમાજ માટે અને દેશ માટે કંઈક કરવું હોય તો એટલે મને પહેલેથી જીત તો ખરી જ એમ,
0: બરાબર,
2: પણ કલા ખરી પણ પ્રદર્શન કરવાનો મને કોઈ મોકો ના મળતો, એવું સ્ટેજ ના મળતું. એટલે બચપણથી હું મહેનત તો કરતો જ અને એ સમયમાં દૂરદર્શનમાં બહુ ટીવીના બહુ ચેનલો ના આવતી, ત્યારે દૂરદર્શન આવતું દિલ્હીમાં, તો ત્યારે એ વખતે લીમકા બુક ઓફ રેકોર્ડના અને ઘણા બધા કાર્યક્રમો એ સમયે આવતા, દિલ્હીથી પ્રસારિત થતા. એટલે ત્યારે મને થયું કે મારે એક વખત લીમકા બુક ઓફ રેકોર્ડમાં મારે એક વખત સ્થાન મેળવવું છે. એટલે એ જીત ખરી મારે, કે એક વાર રેકોર્ડમાં મારે પર શું રેકોર્ડ કરું તો મને અહીંયા સ્થાન મળે, કારણ કે ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ અને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવા છે કે જે દુનિયામાં કોઈ ના કરી શકે એવું તમે કામ કરો, એવું કાર્ય કરો તો તમારું નામ અને એમાં એડ થાય અને એ લોકો તમને સામેલ કરે રેકોર્ડમાં. એટલે એટલા માટે જીત ખરી, પણ મને કોઈ એવું પાત્ર ના મળતું કે હું રેકોર્ડ સુધી પહોંચી શકું. એ પછી ધીમે ધીમે બચપણ હું અત્યારે 10 સુધી અભ્યાસ કરેલો છે મેં,
0: બરાબર,
2: અને ઘણા બધા સ્પર્ધાઓમાં ભાગ લીધો. હું 2 વખત એક પાત્ર અભિનયમાં યુવક મહોત્સવમાં પણ ભાગ લીધો, તો 2 વખત ગુજરાત ફર્સ્ટ પણ આવેલો છું. લોકગીત ને સંગીતમાં પણ ખૂબ પ્રેમ, લોકગીતમાં સમૂહ ગીત છે, સમૂહ નૃત્ય છે, એમાં ઘણી બધી એવી સ્પર્ધાઓ છે એમાં હું ભાગ લેતો હું, અને ઘણા બધા મેં સર્ટિફિકેટ અત્યાર સુધીમાં મેળવી પણ ચૂક્યો છું. અને ખાસ કરીને હું વાત કરું કે મને ગાંધીજીની આ સ્ટેચ્યુ બનવાની પ્રેરણા ક્યાંથી મળી એની તમને આજ વાત કરું, કે વર્ષો પહેલા હું મારા પપ્પા ભેગો એક ઇંગ્લિશ પિક્ચર જોવા ગયો હતો, કે એમ પિક્ચરનું નામ બરોબર યાદ નથી મને ઇંગ્લિશ, એમાં જીન વાલજીન કરીને એમાં એ પાત્રનું નામ હતું, કે એ સમયમાં કે ફ્રાન્સનું પિક્ચર બનેલું હતું, સત્ય ઘટના પર આધારિત હતું એ, અને ફ્રાન્સમાં એ સમયમાં કે ચોરીની સજા કારાવાસની સજા હતી, કે સમુદ્રની વચ્ચે જેલ હોય એની અંદર કારાવાસની સજા મળતી, ચોરી નાની કરો કે મોટી કરો,
0: બરાબર.
2: તો એ સમયમાં એ બે પરિવાર હતા.

0: पिक्चर में थोड़ी वच्चे वाट कर लो के परिवार होता, पति पत्नी होता, अने એના પતિને કોઈ નોકરી કે ના મળતી, બેકાર માણસ હતા એ. એટલે એના પત્ની ખૂબ બીમારીથી તડપતી હતી. એને જેટલા પૈસા હતા, જેટલું એના ઘરમાં સામગ્રી હતી, બધું વેચી અને એના એ માણસે એના
1: સારવાર
0: પત્નીની
1: કરાવી.
0: સારવાર કરાવી, દવા કરાવી. પછી એકદમ એનો કંટાળી ગયો એ એના પતિ. એને પૂછ્યું કે તારામાં શું એવી ઈચ્છા છે કે તારો જીવ નથી જતો?
1: બરાબર.
0: ત્યારે એના પત્નીએ કીધું કે મને ભૂખ લાગી, તો આપની પાસે પૈસા નથી, હું તમને કઈ રીતે કહી શકું? એટલે ત્યારે પછી એને આવું ના કરવું જોઈએ, છતાં એને પછી એની સામે બેકરીમાં ડબલ રોટી એટલે કે પાઉનની, એને બેકરીનો કાચ તોડીને પાઉનનું ચોરી કરી અને એને પત્નીને એક ટુકડો પાઉનનો દીધો અને 5-10 મિનિટમાં એનું મૃત્યુ થાય છે એની પત્નીનું. આ તરફથી પોલીસ આવી, ફ્રાન્સની પોલીસ આવી અને એને પકડી જાય છે, જેલમાં રાખે છે. જેલમાં 3-4 વર્ષ રહે તો કે આવી નવી જિંદગી મારે જીવવાનું. પણ એ માણસમાં એક ખાસિયત એવી હતી કે એ વનસ્પતિઓમાંથી કલર બનાવવાનું સારી રીતે જાણતા, કે અલગ અલગ કલરો કેમાંથી કઈ રીતે બનાવવાના, કે કલર વનસ્પતિઓ મિક્સ કરીએ આપણે તો કેનું કલર બને, એ માણસમાં એક કળા હતી એનામાં. એ પછી એક વખત એને વિચાર આવ્યો, 3-4 વર્ષ જેલમાં રહે પછી એને વિચાર આવ્યો અને એક લાકડાનો ટુકડો પોતાના શરીર પર બાંધી અને વિચાર કરે કે હું જેલ તોડીને ચાલ્યો જાઉં. પછી રાત્રિના સમયમાં લાકડાનો ટુકડો પોતાના શરીર પર બાંધી અને જેલ તોડીને સમુદ્રમાં કૂદકો મારે છે અને જેટલું એનામાં શક્તિ હતી, જેટલું તરવાની ક્ષમતા હતી ત્યાં સુધી તરે છે. પછી એની ક્ષમતા ખલાસ થઈ જાય, બેસુધ જેવું થઈ જાય, પછી તરતો તરતો તરતો એક ટાપુ પર જાય છે અને ટાપુ પર જઈ અને આ તરફથી પોલીસને જાણ થાય છે કે આ જેલ તોડીને માણસ ભાગ્યો છે. એને શોધવા માટે આ ફ્રાન્સની પોલીસ એ બધી ટાપુઓમાં અલગ અલગ જંગલોમાં જાય છે. એ સમયમાં આ માણસ ને પોલીસથી બચવા માટે આખા શરીરમાં કાદવ લગાવી અને પહાડ પહાડની સાથે કલાકો સુધી એમને ઊભા રહેતા, ક્યારેક ઝાડનો કલર વનસ્પતિઓમાંથી ઝાડનો બનાવે અને ઝાડના પાંદડામાં વર્ષો કલાકો સુધી એમને એ રહેતા. આવી રીતે એ કલર જે શરીર પર લગાડીને કલાકો સુધી બને, મને એ બચપણથી આ પ્રેરણા ત્યાંથી આ પિક્ચરમાંથી મળી. ખાસ કરીને
2: જે આપ ગાંધીજી બનવા માટે શરીર ઉપર કલર લગાવો છો,
0: જી
2: તો એ શું, કેવો કલર હોય છે અને કેવી એની પ્રક્રિયા હોય છે?
0: ખરેખર હું વર્ષોથી આ 29 કે 30 વર્ષથી હું બારી દરવાજા કે દીવાલનું ને મકાનનું કલરનું જ કામ કરું છું. એટલે કલર શરીર પર કઈ રીતે લગાવો ને ક્યાં શરીર આપને શરીરને ઇફેક્ટ કરે કે નુકસાન કરે આપણા શરીરને, એ મને પૂરેપૂરો અનુભવ છે. એટલે ખાસ કરીને કહું કે હું ગોલ્ડન સ્ટેચ્યુ જ્યારે બનતો હોય ને ત્યારે ઓઇલ બેઝનો ઉપયોગ કરતો હોય છે હું, જે કલરનો એ
1: એટલે જે બારી બારણે લગાડવાના આવે એ જ પ્રકારના કલર.
0: ના, આ જે મૂર્તિઓમાં બીજો અલગ કલર જે ગાડીઓમાં ને વપરાતો હોય ને ગોલ્ડન કલર, એનો ઉપયોગ કરું છું. કારણ કે વોટર બેઝ કલર જો હું યુઝ કરું તો શરીરમાં જ્યાં વળાંક થતો હોય કે હાથ કે પગ કે વળાંક થતો ત્યાંથી કલર સહેજે નીકળતો હોય, વધારે સમય વોટર બેઝ કલર આપણા શરીરમાં વધારે સમય ના રહી શકે, હલનચલનની રીત આપે પોપડી પડી નીકળી જતી હોય છે. એટલે હું ઓઇલ બેઝ કલરનો જ ઉપયોગ કરું છું ગાંધીજી બનું છું ત્યારે.
1: બરાબર. એટલે કપડા ને બધું જ છે ગોલ્ડન જ છે
0: બધું. હા, કપડા
1: શરીર સાથે ચીપકી જાય રીતે.
0: હા, ના, બધો ગોલ્ડન એનો જ ઉપયોગ કરું છું. ધોતી, લાકડી ચશ્મા, ઘડિયાળ, પછી એની પછેડી આવે છે ગાંધીજીની, એ બધું ગોલ્ડન. સ્ટેચ્યુ કઈ રીતે હોય છે એ સ્ટેચ્યુને મફત. અને હા, વચ્ચે એક બીજું કહી દઉં કે સ્ટેચ્યુ બનવા માટે મારે 3 દિવસ પહેલા એની તૈયારી કરવી પડે છે. દાખલા તરીકે માથાના વાળ તો મુંડન કરાવું છું અને અને સ્ટેચ્યુ ને સ્ટેચ્યુ એક સજે એકદમ ફિનિશિંગ વાળું હોય. તમે જોયું હશે ગાંધીજીના ઘણા બધી અલગ અલગ શહેરોમાં અલગ અલગ દેશોમાં પૂતળા હોય છે ગાંધીજીના, સ્ટેચ્યુ હોય છે તો એકદમ લીસું અને ફિનિશિંગ વાળું હોય છે. તો મેં પણ સ્ટેચ્યુ બનવા માટે ફિનિશિંગ માટે મારા શરીરમાં હાથમાં પગમાં કે છાતી અને જેટલી રૂવાટી હોય કે વાળ હોય છે એ હું બ્લેડેથી ને શેવિંગ કરી અને એને પહેલા હું કાઢી અને એકદમ મારું શરીરને એકદમ લીસું કરું, ત્યારબાદ એની ઉપર હું કલર લગાડું છું ગોલ્ડન.
2: એટલે કેટલો સમય લાગે તૈયાર થવામાં?
0: ગોલ્ડન સ્ટેચ્યુ જ્યારે હું બનું છું ને તો લગભગ મને 2 થી 3 કલાક.

0: જેટલો થાય છે, અને બે કે ત્રણ અમારા મેકઅપમેન છે એ મને મદદરૂપ થાય છે કરવા પર.
1: એટલે અત્યાર સુધીમાં તમે જે તમારો રેકોર્ડ છે એ પ્રમાણે 100 થી વધુ વખત આ રીતે સ્ટેચ્યુ બની ચૂક્યા છો, અને આ માટે તમે રેકોર્ડ્સ પણ ધરાવો છો,
0: જી,
1: તો લાંબામાં લાંબા સમય સુધી કેવી રીતે મને એ વાત કરશો?
0: સૌથી વધારે મારે દિલ્હી નોઈડામાં એક જગ્યાએ ઉભાનો રેકોર્ડ છે કે 29 કલાક સુધી ઉભો. 19 ફેબ્રુઆરી 2012 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ નોઈડા, અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનું ફેસ્ટિવલ હતું, ત્યારે હું એ સ્ટેજ પર 29 કલાકનો મેં રેકોર્ડ બનાવેલો છે.
2: એટલે વગર હલે
0: હા
2: ત્યાં ત્યાં.
0: હા અને એક બીજું કહું કે જ્યારે પણ હું ગાંધીજી બનું જ ને, તો હું 2-3 દિવસ પહેલાં જ્યારે સ્ટેચ્યુ બનીને ઊભવાનું હોય તો લગભગ જમવાનું પણ છોડી દેતો હોય છે, અને પ્રવાહી ઉપર જ વધારે હું જોઉં. અને જ્યારે પણ ગાંધીજી બનું ત્યારે પાણી કે જમવાનું કે કોઈ યુઝ કરતો નથી, અને એકદમ કોરો જેવી રીતે ગાંધીજી ઉપવાસ કરતા એવી રીતે જ ઉપવાસ કરી અને સ્ટેચ્યુ બની અને ઊભું છે. આખો દિવસ કોઈ જાતનું ખાતો પીતો કોઈ નથી.
1: એટલે પ્રથમ વખત જ્યારે તમે આ રીતે ગાંધીજીનું સ્ટેચ્યુ થઈને ઊભા, ત્યારે લોકોનો પ્રતિભાવ કેવો હતો?
0: હું મને યાદ છે કે 2 ઓક્ટોબર અમારે પોરબંદરમાં દિલીપ ગ્રાઉન્ડ કરીને અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, અહીંયા બાપુના પગલે પગલે એવો એક કાર્યક્રમ યોજાયેલો હતો ગુજરાત ગવર્મેન્ટ તરફથી. ત્યારે પહેલી વખત હું ગાંધીજીનું સ્ટેચ્યુ બન્યો અને 3.5 કલાક સુધી સ્ટેચ્યુ બનીને ઊભો રહ્યો, અને મને ઘણા બધા માણસોને મળ્યું કે ભાઈ સારું, ગાંધીજીનું સ્ટેચ્યુ જેવું જ લાગો છો તમે, ગાંધીજી જેવા જ લાગો છો. એટલે મને પણ થોડુંક ઉત્સાહ જાગ્યો, ઉમંગ જાગ્યો કે ના, આ લોકો જો મને ગાંધીજી જેવું જ માનતા હોય ને કરું, તો મારે ગાંધીજી વિશે થોડું થોડું વધારે કરવું છે, કે વધારે કલાક ઉભવાનું કે એવું સ્ટેચ્યુ બનીને અને લોકો સુધી ને દેશ સુધી હું પહોંચી શકું.
1: તમે જ્યારે આ ગાંધીજીનો સ્ટેચ્યુ બનો, આપણે વાત કરી કે 3 દિવસ સુધી તૈયારી ચાલે, આખા શરીરે કલર લાગે, તો એની શરીર ઉપર અસર નથી થતી? એને કોઈ એલર્જી કે એ પ્રકારની કોઈ સતત આ રીતે ઊભાનું હોય?
0: ના સાહેબ, અત્યાર સુધીમાં તો ખબર, ભગવાનની કૃપા છે કે અત્યાર સુધીમાં કોઈ જાતનું મારા શરીરમાં કોઈ ઇફેક્ટ કોઈ જાતની નથી
1: અને
0: થઈ.
1: એ કાર્યક્રમ પૂરો થાય પછી કલર કાઢતા પણ ઘણી વાર લાગતી હશે ને?
0: સાહેબ કલર કાઢતા પણ બહુ સમય થાય, કારણ કે કલર સેજે એટલી કલાક ઊભીએ તો એ કલર છે ને એ એકદમ કે સુકાઈ જતો હોય, કે એને કાઢવા માટે ઘણી વખત મારે જે થીનર ટર્પેન્ટાઇન થીનર કે એનો ઉપયોગ કરવો પડે, કેરોસીનનો પણ ઉપયોગ કરવો પડે, કારણ કે ઓઇલ બેઝ કલર છે એટલે પાણીથી તો નીકળે જ
1: નીકળે જ
0: નહીં.
1: નહીં.
0: એટલે કલર કાઢવા માટે પણ મારે 2 થી 2.5 કલાક જેવો સમય જોતો હોય છે કાઢવા માટે પણ.
2: તો તમે જયેશભાઈ આ જ્યારે બધું કરો છો, ગાંધીજી બનો છો, સ્ટેચ્યુ બનો છો, તો તમારો જે વ્યવસાય છે
0: જી,
2: એમાં પણ થોડોક વિક્ષેપ તો પડતો જ હશે, તો પછી એ કેવી રીતે મેનેજ કરો છો?
0: હું ઘણી વખત કામ ઉપરથી, ઘણી વખત બનવાનું થતું હોય તો કામ ઉપરથી હું રજા રાખી દઉં છું. એટલે એમ તો મેં એમ જોઉં તો ગાંધીજીમાં લોકો સુધી વિચારો અને આદર્શો, ગાંધીજીને એક સ્ટેચ્યુ તરફથી લોકો સુધી પહોંચાડું દેશ વિદેશ સુધી, આ મારો એક ધ્યેય છે. અને કંઈક ઓલું આપને કે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, તો મારી રોજી મારી મહેનતમાંથી હું થોડું ઘણું હું મારી રીતે મારા દેશની હું સેવા કરું
1: બહુ
0: છું.
1: સરસ વાત છે. આ ઉપરાંત એક આપની જે વિશેષતા છે એ ગાંધીજીની જે વિવિધ તસવીરો છે, બાળપણથી માંડીને
0: જી
1: એમના શહીદી સુધીની,
0: જી
1: એને જુદા જુદી સાઇઝના નાના નાના મોટા સાઇઝના આલ્બમ
0: જી
1: દ્વારા
0: જી
1: પણ તમે એ વ્યક્ત કરો છો, તો એ આલ્બમ નો શોખ કેવી રીતે થયો, એ ફોટોગ્રાફીને કઈ રીતે તમે એમાં આગળ વધો છો, એ પણ વાત કરો.
0: સૌ પ્રથમ તો કહું છું કે મેં રેકોર્ડમાં જ્યારે મને સ્થાન મળ્યું ત્યારે મને રેકોર્ડ કંપનીની અંદરથી રેકોર્ડ હોલ્ડરોનું અલગ અલગ જાણવા મળ્યું બુકના માધ્યમથી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડ છે, ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ છે, એની અંદર કે કેવા કેવા માણસના કયા કયા રેકોર્ડો છે એના ઉપરથી પછી મેં વિચાર કર્યો કે આપણે લગ્નના આલ્બમ હોય છે આપણા, તો એની એની સાઇઝ મોટી હોય છે, તો એક દિવસ મને વિચાર્યું કે નાનામાં સૌ નાને કેટલું આલ્બમ હું બનાવી શકું, ફોટો આલ્બમ. એટલે મહાત્મા ગાંધીજીના ફોટો કલેક્શન કર્યું. લગભગ 1.5 થી 2 વર્ષ થયા.

0: અને ફોટો કલેક્શનમાં, અને એને સૌથી કોમ્પ્યુટરમાં નાની સાઇઝ કરી અને સૌથી નાનું આપણે કહી શકીએ કે મગના દાણા જેવું સૌથી નાનામાં નાનું 1/1.5 mm નું મેં આલ્બમથી શરૂઆત કરી. અને એનો મને લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઘણા બધા રેકોર્ડ કંપનીમાં મને એનું સ્થાન મળેલું છે. અને દુનિયામાં સૌથી નાનામાં નાનું આલ્બમ મેં બનાવ્યું મહાત્મા ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના, એવા 1/1.5 mm થી લઈ અને 2/3 ઇંચ સુધીના ઘણા બધા મેં આલ્બમ અત્યાર સુધીમાં એમ માનો કે 184 જેટલા મેં આલ્બમ હું બનાવી ચૂક્યો છું અને એ રેકોર્ડમાં એને સ્થાન પણ મળી ચૂક્યું છું.
1: એટલે જયેશભાઈ, તમે જ્યાં વાત કરી કે કોમ્પ્યુટરની મદદથી, તો તમે કોમ્પ્યુટર જાણો છો કે અન્યની મદદ સાથે?
0: ના, અન્યની હું મદદ લઉં છું અને કરું છું, કે મને ઇંગ્લિશ નથી આવડતું એટલે મારા અમુક મિત્ર વર્ગ છે એ લોકોની હું મદદ લઉં, એ લોકો મને મદદ પણ કરે છે. એ લોકો બધું ઈમેલ કરવાનું હોય છે રેકોર્ડ કંપનીમાં કે વિદેશમાં કે, તો એ લોકો મને પૂરતી મદદ મને મળે છે મારા મિત્રોની.
2: દોસ્તો, આ હતા જયેશભાઈ ઇંગળાજીયા અને આપણે આ ઇન્ટરવ્યુનો પાર્ટ 1 સાંભળ્યો છે અને પાર્ટ 2 આપણે આવતા અંકે સાંભળવાના છીએ. હજી ઘણી જાણી અજાણી અવનવી બાબતો એમની પાસેથી જાણવાની છે, સાંભળવાની છે દોસ્તો. તો ચાલો દોસ્તો, આવાજ મસ્ત મજાના.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
4: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
6: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
7: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
6: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
9: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો

0: દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
2: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
2: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: સાંભળીએ જગજીતસિંહે ગાયેલી કફિલ અઝહરની રચના.

જગજીતસિંહ ગાયેલી કફીલ અઝહરની આ ગઝલ આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. વિકસિત ભારતનો રસ્તો યુવાનોના સ્વપ્ન, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યથી પસાર થઈને જાય છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ આજે ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહ્યું છે. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે આ યોજનાને યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના ગણાવી.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હે ઓર એસે સમય મે હમારી કોશિશ હે કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મે બદલ સકે. और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. ये युवा और उद्योगों के बीच एक मजबूत सेतु बनाने वाली योजना है.
0: આ યોજનાથી રાજ્ય સહિત દેશભરમાં 15 લાખ રોજગારની તકનું સર્જન થયું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, 2025 શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 63 લાખથી વધુ કર્મચારીઓના ઔપચારિક કાર્યબળમાં સામેલ કરાયા છે, તેમાં અંદાજે 30% મહિલાઓ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે.
2: 12 વર્ષ પ્રધાનમંત્રી કે રૂપ મેં એક લંબે દેશ કે સબસે લંબે કાર્યકાલ કે પ્રધાનમંત્રી કે રૂપ મેં જો સેવા કરી હૈ ઉસમેં રાષ્ટ્ર પ્રથમ કે ભાવ કો આગે બઢાના, મહિલા સશક્તિકરણ કે સંકલ્પો કો મજબૂત કરના, ગ્રામીણ વિકાસ કો બલ દેના ઓર રોજગાર કા સર્જન કરના, ઇસ પર ઉન્હોને પૂરે દેશ કો માર્ગદર્શન કિયા. એક વિકસિત ભારત બનાને કે ઉસકે સંકલ્પ મેં આજ ભારત દુનિયા કી સબસે બડી અર્થવ્યવસ્થાઓ મેં આગે બઢ રહા.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કહ્યું, ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના

0: વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ શ્રી યાદવે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડેલ ગણાવ્યું. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા. તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગિંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે.
1: રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થઈ જતા, એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે. નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેરગામના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિ સભાને સંબોધતા આ વાત કહી. દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. આ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં એલપીજી બાટલામાં વિસ્ફોટ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સત્તાવાર યાદી મુજબ સાંજે 4:45 વાગ્યાની આસપાસ અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ, તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે. યોગ બોર્ડના અધ્યક્ષ શ્રીસપાલ રાજપૂતે કહ્યું, આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક બન્યું છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂંક પણ કરવામાં આવી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4,495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે. તેમાં દરરોજ અંદાજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
2: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા. જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે અને એની સાથે એક બીજો પ્રોગ્રામ જે આપણા મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો આપણા વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે.
0: પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્કશન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની

0: આગાહી છે, જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે કહ્યું, અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એક બે વખત વરસાદી ઝાપટા પડી શકે છે.
1: ગુજરાત ડિવિઝન મેં ભારી વરસાદ કે સંભાવના કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમે થંડરસ્ટોર્મ કા ભી ચાન્સેસ રહેગા. ઇક્કા દુક્કા સ્થાનો મેં ભારી વરસાદ કા સંભાવના હૈ. યેલો વાર્નિંગ દિયા ગયા જો ડિસ્ટ્રિક્ટ ઇસમે આ રહા હૈ, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, પંચમહલ, બરોડરા ઓર ખેદા કે લિયે દિયા ગયા. ઓર જો બાકી જિલ્લા હૈ, ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા. થંડરસ્ટોર્મ કા ભી વાર્નિંગ દિયા ગયા હૈ ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કા દોનો રિજન મેં.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો, જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર, મકાઈ, તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા, દેવળિયા, ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં

0: વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો, જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર, મકાઈ, તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા, દેવળિયા, ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: યાર, કોઈ એસી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
2: PLI હૈ ના?
3: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા, ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.

0: સમૃદ્ધ બનવા જોઈશે, તો જ આપણે ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી શકીશું. હવે મિત્રો, ખેતી અને ખેડૂત એને આર્થિક સદ્ધર થવું હોય ને તો ઘણા બધા માર્ગ છે, પણ અત્યારના યુગ પ્રમાણે, જમાના પ્રમાણે એ ખાસ તો ખેડૂતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે અને પોતાની જે ખેત પેદાશો છે એનું મૂલ્યવર્ધન કરે, એમાંથી વિશિષ્ટ રીતે વસ્તુઓ બનાવીને પછી માર્કેટમાં વેચે તો ખેડૂત છે એ મને લાગે છે કે વધારે સમૃદ્ધ થાય, વધારે ઝડપથી પોતાનો વિકાસ સાધી શકે. તો તમે બધા મિત્રો સમજી જ ગયા હશો કે ગામના ચોરે આજે કંઈક આપણે આવી જ વાત કરવાની છે. આજનો વિષય છે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ. અને આ વિષયની ચર્ચા કરવા માટે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર રામ ભારાઈ સાથે. સૌ મિત્રોને ખાસ જણાવવાનું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઈંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરેલ છે એના અનુસંધાને અમુક નિષ્ણાંતો સાથે આપણે ટેલિફોનિક વાતચીત હવે પછીના ચોરાના કાર્યક્રમમાં કરવાના છીએ. આ પ્રક્રિયાના ભાગરૂપે જ આજ ડૉક્ટર રામભાઈ ભારાઈ સાથે આપણે ટેલિફોનિક જોડાયા છીએ. ડોક્ટર રામભાઈ ભારાઈનો પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે અને આજે આપણને આ વિષય ઉપર વિસ્તૃત વાત કરવાના છે. તો સૌથી પહેલા ભારાઈ સાહેબનું આપણે સ્વાગત કરીએ અને સાહેબને કહીએ રામ રામ. રામ રામ.
1: રામ રામ ખેડૂત મિત્રોને. રામ રામ.
0: હવે સાહેબ, બધા મિત્રોને વિષયની તો વાત કરી જ દીધી છે કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ. તો સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે કે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન એટલે શું અને ખેડૂતો માટે મૂલ્યવર્ધન કેમ જરૂરી છે?
1: નમસ્કાર ખેડૂત મિત્રો. મૂલ્યવર્ધન એટલે એ ફળ અને શાકભાજીના મૂલ્યની અંદર આપણે વધારો કરીએ છીએ. જેમ કે ફળ છે અને શાકભાજી છે એમની અલગ અલગ બનાવટો બનાવી અને એનું મૂલ્યવર્ધન કરીએ, એના જે એક્ચ્યુઅલ મૂલ્ય છે એની અંદર આપણે વધારો કરીએ છીએ એની અલગ અલગ બનાવટો બનાવીને. જેમ કે ફળની અંદરથી આપણે અલગ અલગ પીણાઓ બનાવી શકીએ છીએ, શાકભાજીને અલગ અલગ સુકવણી કરી, ચીરીઓ કરી અને એનું અલગ અલગ મીઠાની છે, અલગ અલગ એના અથાણા બનાવી શકીએ છીએ. તો આ પ્રકારે ફળ અને શાકભાજીનું અલગ અલગ પદ્ધતિઓથી આપણે એનું મૂલ્યવર્ધન કરી શકીએ છીએ. અને આજના ટાઈમની અંદર ખેડૂત મબલખ ઉત્પાદન લેતો થયો છે, પરંતુ એ ઉત્પાદનને કઈ રીતે યોગ્ય માર્કેટ મળવું અથવા તો એનું કઈ રીતે પ્રોસેસિંગ કરીને સારામાં સારું પોષણક્ષમ ભાવ મેળવવો એ આજના ટાઈમની અંદર જરૂરી છે. અને એ ફક્ત ને ફક્ત ખેડૂત મિત્રો મૂલ્યવર્ધન થકી મેળવી શકે છે.
0: વાહ ભાઈ વાહ. એટલે તમે સરસ મજાનું મૂલ્યવર્ધન વિશે વાત કરી. હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે ભાઈ ફળ અને શાકભાજી છે ને એ ઝડપથી બગડી જતા હોય છે, તો એનું કારણ શું?
1: જી, ફળ અને શાકભાજી એ એક જીવંત કોષોથી ભરપૂર હોય છે અને બીજા જે ખેતીના પાકો કરતા જે આપણા બાગાયતી પાકો છે એમાં ખાસ કરીને ફળ અને શાકભાજીની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. એ હોવાથી એ નાશવંત છે અને ખૂબ ટૂંકી શેલ્ફ લાઈફ ધરાવતા હોય છે. માટે ફળ અને શાકભાજી સૌથી પહેલા બગડી જવાની પ્રક્રિયા એની અંદર શરૂ થતી હોય છે.
0: બરોબર. હવે સાહેબ, આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારતમાં ફળોના ઉત્પાદનમાંથી કેટલું પ્રોસેસિંગ થાય છે અને ફળ અને શાકભાજીનો બગાડ પણ આમ કેટલો થતો હોય?
1: હવે જો આખા દુનિયાભરની અંદર આપણે જોવા જઈએ તો ભારત આખા વિશ્વની અંદર બીજા ક્રમ પર આવે છે ફળ અને શાકભાજીના ઉત્પાદનની અંદર. એમાંનું આપણે 60-70% જે છે એ ફળ અને શાકભાજી યા તો અન્ય જે બાગાયતી પાકો છે એ આપણે ટેબલ પર્પઝ તરીકે, મતલબ કે ડાયરેક્ટ ફ્રેશ કન્ઝ્યુમ કરવાની અંદર ઉપયોગ કરીએ છીએ, જ્યારે 9-10% જે બાગાયતી પાકો છે એનું આપણે સંગ્રહ કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ અને ફક્ત 2-4% જ આપણે પ્રોસેસિંગની અંદર જઈએ છીએ. એટલે ખેડૂત મિત્રો, પ્રોસેસિંગની અંદર જવા માટે તમારા જે બાગાયતી પાકો છે એનું પ્રોસેસિંગની અંદર જવા માટે ખૂબ સારો સ્કોપ

0: જીવીબેન હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ. મિત્રો, ગામને ચોરે ભેગા થાય ને એટલે અવનવી સરસ મજાની વાતો આપણે માંડતા હોય, નવા નવા વિષયોની ચર્ચા કરતા હોય. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે ભારત એ આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે આપણું જે વ્યવસાય છે એની પ્રધાનતા ખેતી ઉપર આધાર રાખે છે. તો દેશને વધારે વિકસવું હશે, વધારે આર્થિક રીતે સદ્ધર થવું હશે તો ખેતી અને ખેડૂત બંને છે ને

0: છે, અને પછી છે પોસ્ટ હાર્વેસ્ટ લોસ્ટ, કે જે લણણી પછીની જે પ્રક્રિયાઓ છે, માર્કેટ સુધી પહોંચે છે, સ્ટોરેજ સુધી પહોંચે છે, એની અંદર 25-30% બગાડ થાય છે. એટલે કે આપણો જે ભારતનો પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ જે છે એ 25-30% છે.
1: અચ્છા, તો તમે પોતે જ કીધું કે ભાઈ આ લણણી પછીની જે પ્રક્રિયા છે એમાં આપણે ઓલું છે, તો એ લણણી પછીની પ્રક્રિયા શું છે અને આ લણણી ક્યારે કરવી જોઈએ?
0: હવે લણણી પછીની પ્રક્રિયા બાગાયતી પાકો માટે ખૂબ અગત્યની છે, કેમ કે મેં અગાઉ ખેડૂત મિત્રોને જણાવ્યું એમ કે ફળ અને શાકભાજીની અંદર પાણીનો ભાગ વધારે હોય છે, જે પેરિશેબલ હોય છે નેચરની અંદર, જેથી એમની અંદર બગડવાની પ્રક્રિયા જે છે એ વધારે સામાન્ય કરતા, બીજા જે પાક કરતા ફળ અને શાકભાજીની અંદર વધારે જોવા મળે છે. તો મોસ્ટલી ફળ અને શાકભાજી એ એવો પાક છે કે જેને આપણે સવારે અથવા તો સાંજના સમયે એ ઉતારવો જોઈએ, કાપવો જોઈએ, જેથી શું થશે કે જે દિવસ દરમિયાન જે તાપમાન છે એને ઓછું લાગશે, ગરમી ઓછી લાગશે, જેથી તમારો ફળ અને શાકભાજી જે છે એ એવા ને એવા ફ્રેશ માર્કેટ સુધી પહોંચશે અને તમને પોષણક્ષમ એનો ભાવ મળશે. જો આવું નહીં કરો તો તમારો પાક છે એ કરમાયેલો અને જે યોગ્ય માર્કેટ ભાવ એને મળવો જોઈએ એ નહીં મળે. બીજું વસ્તુ એ છે કે ઉતાર્યા પછી ની અમુક પ્રક્રિયાઓ એની અંદર કરવામાં આવે છે, એમાંનું છે એક પહેલું પ્રી કુલિંગ છે. પ્રી કુલિંગ એવું છે કે જે ખેતરની ગરમી હોય છે એને દૂર કરવી ખાસ જરૂરી છે. એ જો એ આપણે નથી કરતા તો પણ ફળ અને શાકભાજીની બગડવાની અથવા તો એની જે સેલ્ફ લાઈફ છે એ ઓછી થઈ જાય છે. માટે થઈને પ્રી કુલિંગની અંદર ફળ અને શાકભાજીને ઠંડા પવનની અંદર છાંયડા નીચે રાખવા જોઈએ, અથવા તો ઠંડા પાણીની અંદર બોળીને કાઢી અને કોઈ સારી ચોખ્ખી જગ્યા ઉપર રાખવા જોઈએ, જેથી ફળ અને શાકભાજીની અંદર રહેલી જે ખેતરની ગરમી છે એ દૂર થાય છે અને તમારા ફળ અને શાકભાજીઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે.
1: તો સરસ પ્રી કુલિંગ વિષય તમે અમને માહિતી આપી. હવે સાહેબ, મૂલ્યવર્ધનમાં ખાસ કરીને સોર્ટિંગ અને ગ્રેડિંગ એવા શબ્દો વપરાતા હોય છે, તો આ સોર્ટિંગ અને ગ્રેડિંગ શું છે અને ગ્રેડિંગથી ખેડૂતને શું લાભ થાય?
0: હવે સામાન્ય રીતે ખેડૂત જ્યારે એના ફળ અને શાકભાજી ઉતારે છે ત્યારે એકી સાથે ઉતારી અને ટોપલાની અંદર યા તો જે કેરેટ્સ હોય છે એની અંદર ભરી અને મોકલાવતા હોય છે, પરંતુ એ ખેડૂત મિત્રો એ બહુ ખોટી રીત છે, જેથી તમારા જે ફળ અને શાકભાજી છે એનો યોગ્ય ભાવ નથી મળતો. યોગ્ય ભાવ માટે આપણે સોર્ટિંગ અને ગ્રેડિંગની પ્રક્રિયાઓ કરવી અનિવાર્ય છે. સોર્ટિંગ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારા ફળ અને શાકભાજીઓ કોઈ પણ કીટક વાળા અથવા તો કોઈ પણ ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર વાળા અથવા તો કોઈ ખામીઓ વાળા ફળ અને શાકભાજીઓ જે છે અથવા તો કોઈ પણ મેકેનિકલ ડેમેજ જે ફળ અને શાકભાજીની અંદર જોવા મળે છે, તો આવા ફળ અને શાકભાજી જે છે એને તમારે એમાંથી દૂર કરવા જોઈએ. અને બીજી જે પ્રોસેસ છે એ છે ગ્રેડિંગની, મતલબ કે વર્ગીકરણ. તો ફળ અને શાકભાજીને તમારે એના કદ, આકાર અને રંગ પ્રમાણે અલગ અલગ ટોપલીઓની અંદર રાખવા જોઈએ અને એ રીતના એનું વર્ગીકરણ કરવું જોઈએ, જેનાથી શું થશે કે તમારા ફળ અને શાકભાજીની માર્કેટની અંદર સારામાં સારી કિંમત ઉપજશે અને તમને સારો ભાવ મળશે. માટે ખેડૂત મિત્રોએ સોર્ટિંગ અને ગ્રેડિંગ એમના બાગાયતી પાકોનું કરવું અનિવાર્ય છે.
1: વાહ. હવે સાહેબ, ફળ અને શાકભાજીનું ધોવાણ આપણે કરવાનું હોય તો એ શા માટે કરવું જોઈએ અને પેકિંગનું પણ મહત્વ આ મૂલ્યવર્ધનમાં રહેલું છે, તો એના વિશે પણ થોડી વાત કરો.
0: જી, આ જે આપણે સોર્ટિંગ ગ્રેડિંગની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ છે, એમના પછીની જ પ્રોસેસ આવે છે પેકિંગ. પેકિંગ આપણે યોગ્ય પેકિંગ નથી વાપરતા, જેના કારણે ખેડૂત મિત્રો જે ફળ અને શાકભાજી જે છે એ ખેતરથી માર્કેટ સુધી પહોંચતા એની અંદર ઘણી પ્રકારની ખામીઓ સર્જાતી હોય છે ટ્રાવેલિંગ દરમિયાન. તો એ ખામીઓ ની આવે અથવા તો તમારા ફળ અને શાકભાજી જેવા તાજા તમે ઉતારેલા છે એ જ કન્ડિશનની અંદર જો તમારે પહોંચાડવા હોય તો એના માટે યોગ્ય પેકિંગ કરવું જરૂરી છે, જેની અંદર આપણે CFB બોક્સિસ આવે છે.

0: અલગ અલગ પેકેજિંગ પ્લાસ્ટિક મટીરિયલ્સ આવે છે, અલગ અલગ સીડ્સ આવે છે, જ્યુટ બેગ્સ આવે છે, હરેક પાક માટે અલગ અલગ પ્રકારનું પેકેજિંગ સામગ્રી વપરાતી હોય છે. પરંતુ ફળ અને શાકભાજીને યોગ્ય પેકેજિંગ સાથે માર્કેટમાં પહોંચાડવા અનિવાર્ય છે, જેથી તમારા ફળ અને શાકભાજીઓ એઝ સચ કન્ડિશનની અંદર ત્યાં પહોંચી શકે અને ખેડૂત મિત્રોને સારામાં સારા ભાવ મળી શકે.
1: પછી સાહેબ એક શબ્દ આવે છે કોલ્ડ ચેઇન, તો કોલ્ડ ચેઇન શું છે અને કોલ્ડ ચેઇનનો મુખ્ય લાભ છે એ શું હોય?
0: જી, કોલ્ડ ચેઇન ખેડૂત મિત્રો બીજી કઈ જ વસ્તુ નથી કે તમારા પાકને તમે ખેતરથી લઈને માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડવો અને એ ખેતરથી માર્કેટ સુધીની વચ્ચે જે પણ કઈ પ્રોસેસ કરવામાં આવે છે ફળ અને શાકભાજીની અંદર, એ આપણે કોલ્ડ ચેઇન કહી શકાય છે. પછી એ સંગ્રહ માટે જો મોકલતા હોય તો બી ચાલે, અથવા તો માર્કેટની અંદર મોકલતા હોય તો પણ ચાલે, યા તો કોઈ લાંબા ડિસ્ટન્સની જે માર્કેટ છે એની અંદર પરિવહન કરતા હોય તો પણ એ ચાલે. કોલ્ડ ચેઇન મેનેજમેન્ટની અંદર લણણી પ્રક્રિયાથી લઈ પ્રી કુલિંગ થી લઈ વોશિંગ થી લઈ સોર્ટિંગ ગ્રેડિંગ અને પેકિંગ થી લઈ અને જે વાતાનુકૂલિત વાહનો આવે છે એની અંદર પેક કરીને જે તે જગ્યા સુધી પહોંચાડવાની પ્રક્રિયાને કોલ્ડ ચેઇન કહે છે.
1: અચ્છા, બરાબર. તો સરસ આખી ચેઇન પહેલેથી તમે સમજાવી. હવે સાહેબ આપણે ખાસ બનાવટો ઉપર આવીએ કે ફળ અને શાકભાજીમાંથી કઈ કઈ મૂલ્યવર્ધિત બનાવટો આપણે બનાવી શકીએ?
0: ફળ અને શાકભાજીની અંદરથી મુખ્યત્વે આપણે જોવા જઈએ તો ઘણી બધી પ્રકારના પીણાઓ બને છે. અત્યારે હાલની અંદર કેરીની સિઝન ચાલી રહી છે, જેની અંદર એના અલગ અલગ જ્યુસ બને છે, સ્કોશ બને છે, શરબતો બને છે, જામ બને છે, જેલી બને છે, માર્મલેડ બને છે, અથાણાઓ બને છે, અલગ અલગ શાકભાજીની ચટણીઓ બને છે, મુરબ્બાઓ બને છે, અને ફળ અને શાકભાજીનું સુકવણી પણ કરવામાં આવે છે ને ફ્રોઝન, એટલે કે એને લાંબા સમય સુધી ફ્રોઝન કરીને પણ રાખવામાં આવે છે. તો આટલી આટલી બનાવટો ખેડૂત મિત્રો બનાવી અને જ્યારે તમારા ફળ અને શાકભાજીના સારા ભાવ નહીં મળતા હોય અથવા તો માર્કેટની અંદર ભાવ ઓછો હોય તો ત્યારે એ તમારા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી અને એ જ ફળ અને શાકભાજીના તમે સારામાં સારા બનાવટો બનાવીને સારામાં સારો ભાવ મેળવી શકો છો.
1: અચ્છા, હવે સાહેબ એક પેસ્ચ્યુરાઇઝેશન કરીને શબ્દ છે, આપણે દૂધમાં ખાસ એ સાંભળતા હોઈએ છીએ, તો એ પેસ્ચ્યુરાઇઝેશન આપણે ફળ અને શાકભાજી માટે શું છે?
0: જે દૂધની અંદર એપ્લિકેશન થાય છે પાસ્ચ્યુરાઇઝેશનની, એ સેમ વસ્તુ આપણા જે ફળમાંથી બનતા પીણા છે એની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ કરવામાં આવે છે, જેના કારણે એ જ્યુસને જીવાણુરહિત કરી દેવામાં આવે છે, જેના કારણે લાંબા સમય સુધી તમારા ફળનું જ્યુસ છે તમે એ સારી કન્ડિશનની અંદર સાચવી રાખો છો. હવે એમની અંદર પાસ્ચ્યુરાઇઝેશનની અંદર 100 ડિગ્રીથી બિલો તમારે ટેમ્પરેચર રાખવાનું છે, જેથી તમારું ફળનું જે જ્યુસ છે એ એઝ સચ કન્ડિશનની અંદર જોવા મળશે.
1: બરાબર. હવે સાહેબ આપણે રાસાયણિક પરિરક્ષણની વાત કરીએ, તો આ રાસાયણિક આપણે પરિરક્ષણ કરવા હોય તો એમાં ક્યાં ક્યાં રસાયણો વપરાય છે?
0: મુખ્યત્વે બાગાયતી પાકોના પરિરક્ષણની અંદર મોટા ભાગે જો ઉપયોગ કરવામાં આવતા હોય તો એ રાસાયણિક પરિરક્ષણમાં સોડિયમ બેન્ઝોઇટ છે અને પોટેશિયમ મેટાબાઇસલ્ફેટ છે. પણ હવે આ અત્યારે આ નેચરલ ફાર્મિંગના યુગની અંદર રાસાયણિક પરિરક્ષણની અંદર જવા કરતા નેચરલ પ્રોસેસિંગની અંદર આવકાર્ય છે. જો ખેડૂત મિત્રો નેચરલી પ્રોસેસ પ્રોડક્ટ જો માર્કેટની અંદર મુકતા થશે તો એમને સારામાં સારો ડબલ ભાવ મળશે અને એની ખેત પેદાશ પણ સાચવવી નહીં પડે અને સારામાં સારો એનો પોષણક્ષમ ભાવ મેળવી શકશે.
1: બરાબર. હવે ખાંડ વડે આપણે પરિરક્ષણ કેવી રીતે થાય સાહેબ?
0: હવે જે ખાંડ છે, તેલ છે, નમક છે, એ બધા નેચરલી પ્રિઝર્વેટિવ્સ છે. એમાંનું ખાંડ છે એ એ 65 થી 70% કોઈ પણ મૂલ્યવર્ધિત તમે પ્રોડક્ટ તૈયાર કરતા હોય તો એની અંદર એનો ખાંડનો જે રેશિયો છે એ 65 થી 70% ઉમેરવાથી કોઈ પણ તમારી મૂલ્યવર્ધિત જે પ્રોડક્ટ છે એ લાંબા

0: સમય સુધી તમે સુરક્ષિત રાખી શકો છો.
1: અચ્છા, અને મીઠું અને એસિટિક એસિડ છે એના માટે?
0: મીઠું અને એસિટિક એસિડ જે છે એની અંદર મીઠું તમારે 15% અને જ્યારે એસિટિક એસિડ છે એ 2% કોઈ પણ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવવા માટે રાખી શકાય છે.
1: બરોબર. હવે મુદ્દાની વાત કરીએ તો મૂલ્યવર્ધનથી આપણા જે ખેડૂત મિત્રો છે એને શું લાભ થાય, અને ખાસ તો ગામડાઓ છે એને એમાં શું ફાયદો મળે?
0: ખેડૂત મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સવારથી લઈને સાંજ સુધી ગામડાઓની દોટ ચાલે છે શહેરો તરફ અલગ અલગ પ્રકારની ખરીદીઓ માટે. ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે ગામડું હરેક પ્રકારની ખેત પેદાશો બનાવે છે અને એ જ ખેત પેદાશોનું પ્રોસેસિંગ થઈ અને પાછી આપણે ખરીદી કરીને એ જ બનાવટો આપણા જ જે ફળ શાકભાજી છે, યા તો ધાન્ય પાકો છે, યા તો કઠોળ પાકો છે, યા તો તેલીબિયા પાકો છે, એની જ આપણે બનાવટો પાછા આપણે માર્કેટમાંથી ખરીદીને લાવીએ છીએ. તો ખેડૂત મિત્રો, જો ગામડાને આપણે સદ્ધર કરવા હોય, ખેડૂતને જો આપણે સદ્ધર કરવા હોય, તો આ જે પ્રોસેસિંગ છે તમારા ફળ અને શાકભાજીનું અથવા તો ધાન્ય પાકોનું અથવા તો તેલીબિયા પાકોનું, એ ગામડાની અંદર ખેડૂત જાતે કરતો થાય અને જાતે એની જ પ્રોડક્ટો બનાવીને વેચે, ત્યારે ખરા અર્થની અંદર મૂલ્યવર્ધનથી ગામડાઓને ફાયદો થશે અને ડાયરેક્ટ બેનિફિશિયરી ખેડૂત રહેશે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી. હવે સાહેબ, ખેડૂતોએ લણણી પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ થોડું વાત કરો.
0: હવે ખેડૂત મિત્રો, જેમ આપણે આગળ વાત કરી ચૂક્યા એમ કે લણણી છે એ જ્યારે દિવસનું તાપમાન છે એ ઓછું હોય, એટલે કે સવારે અથવા તો સાંજના સમયે તમારે ફળ અને શાકભાજીઓ ઉતારવા જોઈએ, જેથી તમારા ફળ અને શાકભાજીઓની જે ફ્રેશનેસ છે એ મેન્ટેન રહે. એ બાદ એમને પ્રી કુલિંગની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પ્રી કુલિંગ ટ્રીટમેન્ટ આપવાથી તમારી જે ખેતરની ગરમી રહેલી છે ફળ અને શાકભાજીની એ દૂર થાય છે, જેના કારણે એની સેલ્ફ લાઈફ જે વધે છે અને જે દેહધાર્મિક એની ફળ અને શાકભાજીની ક્રિયાઓ છે એ ધીમી પડી જાય છે, જેના કારણે એની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે. બાદમાં તમારે સોર્ટિંગ કરવું જોઈએ. જેવા એવા બગડેલા કોઈ પણ પ્રકારનું ડેમેજ છે, અથવા તો ઇન્સેક્ટ કોઈ રોગ જીવાત લાગેલી છે, એવા ફળ અને શાકભાજીઓ દૂર કરવા જોઈએ. બાદમાં ગ્રેડિંગ કરવાનું હોય છે. ગ્રેડિંગની અંદર ફળ અને શાકભાજીના કદ, આકાર, રૂપ, રંગ પ્રમાણે અલગ અલગ વર્ગીકરણ કરવું જોઈએ. અને બાદમાં તમારા ફળ અને શાકભાજીઓને પેકિંગ કરવું જોઈએ યોગ્ય પેકેજિંગ મટીરિયલની અંદર, અને ત્યારબાદ એને યોગ્ય સંગ્રહ રૂમની અંદર રાખવા જોઈએ. આ એક આઈડિયલ લણણી પદ્ધતિ છે કોઈ પણ ફળ અને શાકભાજી ઉતાર્યા બાદ પછીની.
1: બરોબર. તો ખૂબ સરસ ઘણા બધા મુદ્દાઓ મૂલ્યવર્ધન વિશેના આપણે તમે ચર્ચા કરી. હવે આપણે મુલાકાતના અંત તરફ જઈ રહ્યા છીએ. તો સાહેબ, આપણો જે વિષય છે ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, તો એના માટે ખેડૂત જે મિત્રો છે એના માટે આખા વિષયને અનુરૂપ આપનો સંદેશ શું રહેશે?
0: મારો ખેડૂત મિત્રોને એ જ અરજ છે કે ખેડૂત મિત્રો, જે પણ કોઈ બાગાયતી પાકો કરો છો યા તો ખેતીવાડીના પાકો કરો છો, તમે જાતે એનું મૂલ્યવર્ધન અથવા તો એનું પ્રોસેસિંગ કરવાનું જાતે ચાલુ કરો. ફક્ત એની અંદર તમે સોર્ટિંગ ગ્રેડિંગની પ્રક્રિયા કરો છો તો પણ તમારા પાકનું સારામાં સારું મૂલ્ય માર્કેટની અંદર તમે મેળવી શકશો. એ ઉપરાંત જે તે પાક તમે વાવો છો, હવે એ પાકનું ઓછા ખર્ચની અંદર સારામાં સારું મૂલ્યવર્ધન કઈ રીતે થઈ શકે એ અપનાવવું જોઈએ, જેનાથી તમને ઓછી મહેનતની અંદર, ઓછી લાગતની અંદર સારામાં સારું નેટ રિટર્ન જે તમારા પાકનું છે એ તમને મળી શકે અને આખરી આપણા ગુજરાતનો, આપણા ભારતનો ખેડૂત છે એ સદ્ધર થવો જોઈએ.
1: વાહ ભાઈ વાહ. તો શ્રોતા મિત્રો, ફળ અને શાકભાજીમાં મૂલ્યવર્ધન અને લણણી પછીની પ્રક્રિયાઓ, આ વિશે ડૉક્ટર રામભાઈ ભારાઈએ આપણને ખૂબ વિગતવાર વાત કરી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આ વિષયની આપણે કરી લીધી છે. તેમ છતાંય કોઈ મિત્રોને હજી વધારે વિશેષમાં કોઈ પ્રશ્ન હોય કે સાહેબ પાસેથી કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો ભારાઈ સાહેબનો મોબાઈલ નંબર એક તમને આપી દઈએ.

0: ડોક્ટર રામભાઈ ભારાઈ, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયના પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 90 37 41 300 પૂરા, અને અંગ્રેજીમાં કહું તો 90 33 7 41 300. તો આ નંબર પર સાહેબનો સંપર્ક કરી શકાય. તો બારાઈ સાહેબ, તમે આવ્યા ગામના ચોરા કાર્યક્રમમાં અને શ્રોતા મિત્રોને, અમારા ખેડૂત મિત્રોને બહુ જ સરસ આ વિષયને અનુરૂપ માહિતી આપી. ગામના ચોરાનો કાર્યક્રમ સરસ મજાનો જાયમો છે, તો એક ગુજરાતી ગીત બધા મિત્રોને સંભળાવીએ અને સાહેબ તમારી રજા લઈએ. આપને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
1: રામ રામ, રામ રામ.

કાર્યક્રમ ગામનો છોરો પ્રસારણ આકાશવાણીના રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મેં હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. ये रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाली युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલીવાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે. તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલા સિકલસેલ રોગને નાબૂદ કરી દેશે. તેમણે આ આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા. તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું. તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલસેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2047 હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમાં સિકલસેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે. એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एसटीपीआई को Tier 2, Tier 3 सिटीज में ले जाने का निर्णय लिया था कुछ वर्षों पहले. तो आज यहां पर पटना में साथ ही भागलपुर और दरभंगा में भी एसटीपीआई जो खुले हैं उनके माध्यम से स्टार्टअप्स को कैसे सहयोग मिले, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में आज हम सब साथ बैठे चर्चा हुई, बहुत अच्छे सुझाव आए. तो आने वाले समय में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, आईटी इंडस्ट्री, स्टार्टअप्स का इकोसिस्टम, एआई के माध्यम से सर्विसेज बनाना, इन सब के लिए बड़ी अपॉर्चुनिटीज बिहार में क्रिएट होगी.

0: ને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે. શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે. નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए. वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है. क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
1: મારા લક્ષ્ય બહુત સ્પષ્ટ હૈ, અપરાધ
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસ દ્વારા ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ સાધનોમાં જ નહીં પરંતુ રેલવે, ઇસરો અને DRDO જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વિસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16, 21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20, 21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ.

0: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકરે ગાયેલા સદમા ફિલ્મના ગીતથી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળીએ શંકર મહાદેવને ગયેલું એસ ફિલ્મનું ગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું કૃષ્ણ કલ્લે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હંસા દવેના કંઠમાં ભાસ્કર વોરાની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો હેમાંગીની દેસાઈ અને સાથીઓને શબ્દો કાંતિ અશોકના.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વૈશાખી અને શિવાંગી દેસાઈએ ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફી અને આશા ભોંસલે ગાયેલા કબ ક્યો ઓર કહાં ફિલ્મના ગીતથી. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

અને હવે સાંભળશો લતા મંગેશકર અને આશા ભોંસલે ગાયેલું શિકાર ફિલ્મ ગીત, જેને લખ્યું છે હસરત જયપુરી અને સંગીત મઢ્યું છે શંકર જયકિશને.

શબ્દો છે હસરત જયપુરીના, સંગીત શંકર જયકિશનનું, ફિલ્મ અંદાઝ, કલાકારો મોહમ્મદ રફી અને આશા ભોંસલે.

આશા ભોંસલે અને મન્નાડીના યુગલ સ્વરોમાં હવે સાંભળશું સીતા ઓર ગીતા ફિલ્મ ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

કાર્યક્રમના અંતમાં સાંભળશો આનંદ બક્ષીએ લખેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીતબદ્ધ કરેલું રોટી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા, એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો પર. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, વિષય નાદ બ્રહ્મા, વક્તા દ્વારકેશ લાલજી મહારાજ, 6:35 શ્રી રામચરિત માનસગાન, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરસરિતા, 7:00 સદાબહાર ગીતો, 7:20 ગુજરાતી ગીતો, 8:30 સદાબહાર ગીતો, 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે, 9:30 ગુજરાતી ગીતો, ફિલ્મ સંગીત 10:02, 10:30 હિન્દી ફિલ્મ ગીતો, બરાબર 10:45 સુગમ સંગીત, કલાકાર રાઘવ દવે, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11:02, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો, બપોરે 12:02 યોગ દિવસનો વિશેષ કાર્યક્રમ, વિશેષ યજ્ઞ હરીશ ભારતેન્દુ શુક્લા, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, કલાકાર રસિકલાલ ભોજક અને સોનિક સુથાર, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, ગુજરાતી ગીતો 2:40, 3:55 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિના 23મા હપ્તાનું વિતરણ કરશે. આ કાર્યક્રમ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકાર દિનેશ વગાસિયા અને નટવરલાલ તેરવડા, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ અંતર્ગત વિવેક કર્મહે દ્વારા ઠુમરી તથા દાદરા, 11:10 સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે વિશેષ શ્રેણી વિષય સંસ્કૃતિ. કાર્યક્રમની વિગતો બાદ હવે સાંભળીએ હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 0.6 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, તેમજ વીજળીના કડાકા સાથે એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:49 થવા જઈ રહી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર આપણે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. પરંતુ આપ DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:51 થઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી. કલાકાર છે શૈલેન્દ્ર ગીરી બાવા. મધ્યરાત્રિ 12 વાગે હશે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા. લેખન વિભૂત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગેથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગેથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અવતાર દ્રોણાચાર્યનો.

નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ. અંતમાં હશે હિન્દી ગઝલો જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા.

फैनिल मोजा।

Vikas here? Yes? No. All right? Okay?

0: Engage. Yes.
1: Oh, Mahendra.
0: Up. Mahendra. Devo kyaan gayo? Ganesh kyaan gayo?
2: Bahar ubha chhe.
0: Jo Mahendra. Mari nani moti badhi suchnano barabar amal thavo joiye. કોઈ એ સહેજ પણ જુદું પગલું ઉપાડ્યું છે તો ગયો સમજશો.
2: મેં બધાને સખત ચેતવણી આપી દીધી છે બોસ.
0: ને જો આપણા સંકેતમાં સહેજ પણ ભૂલ ન થાય, પહેલા નકલી ને પછી અસલી.
2: એની પણ મેં બરાબર ચોકસાઈ રાખી છે.
0: ને જો મહેન્દ્ર.
3: વિકાસ, એક મિનિટ, મારે તને એક અગત્યની વાત કહેવી છે.
0: સંગી, તું આમ વચ્ચે બોલે છે એની મને નવાઈ લાગે છે. હું પણ અત્યારે અગત્યની વાત કરી રહ્યો છું.
3: વિકાસ, એની મને ખબર છે, મારી વાત પણ અગત્યની છે. એટલે તને ન ગમતું હોવા છતાંય અત્યારે જ કહી દેવા માંગુ છું.
0: અચ્છા મહેન્દ્ર.
2: જી.
0: તું અત્યારે બાર દેવા અને ગણેશને મેં કહ્યું ને એ બધું બરાબર સમજાવી દે.
2: જી.
0: અરે નાના, ઉભરે. સંગી, એક મિનિટ, મારે અગત્યના બે ત્રણ ફોન કરવા છે. પહેલા કામ પછી તું છે ને હું છું, કેમ? બરાબર ને?
3: તું તારું આ કામ પતાવે એ પહેલા હું મારી વાત તને કહેવા માંગતી હતી, છતાંય તને ઠીક લાગે એમ.
0: મહેન્દ્ર, બાદલ શહેરમાં છે ને?
2: યસ બોસ.
0: ઓ, તો કામ થઈ ગયું, બેડો પાર. આ રહ્યો એનો નંબર. સંગી, તું નિરાંતે બેસ ને, બસ એક મિનિટ. ઓફ, નંબર પણ ઠીકથી જોડાતો નથી, ડાયલ ફરી જાય છે. મહેન્દ્ર, તું બરાબર કાળજી નથી રાખતો. આપણો ફોન હંમેશા ઓર્ડરમાં જ હોવો જોઈએ.
2: હા બોસ, હવે ખ્યાલ રાખીશ.
0: ઠીક છે.

0: હવે રિંગ વાગી. હલો, કોણ ઇન્દર? હા, હું વિકાસ. બાદલ છે ને, એને ફોન આપ. બાદલ, હું વિકાસ. કેમ પછી શનિવારે રાત્રે તું દેખાયો નહોતો? હા, ઠીક છે ઠીક છે. જો, મારે પરમ દિવસે એટલે કે ગુરુવારે સાંજે બરાબર 8 વાગે 2 લીલી કાર જોઈએ. બંને સરખી જ જોઈએ, લીલા રંગની જ, ટીપટોપ કન્ડિશનમાં. હા, મોં માંગ્યા પૈસા આપીશ, પણ એકદમ ઓર્ડરમાં જોઈએ. ને જો, પાછો બાપ તો નહીં? ના ના ના, ડ્રાઈવરની જરૂર નથી, મારા માણસો છે. તારા માણસોએ ગાડી મૂકીને જતા રહેવાનું. ના ના ના, મારે ઘેર નહીં, સમર હોટલ પાસે. ચાવીઓ કાઉન્ટર પર જ આપી દેવાની, બરાબર છે? બીજા દિવસે 8 વાગે પાછી ત્યાં જ. ઓલરાઈટ, આટો મારી જજે. ઓકે
1: બોસ. બંને સરખા રંગની ગાડી મંગાવી એ સારું કર્યું.
0: હા, મારો એક ગ્રાન્ડ આઈડિયા છે, સરસ મજાની ચાલ ચાલવાનો છું, પછી કહું છું. હે સંગી, આ વખતે તો મજા આવી જશે, જોજે મારી કમાલ.
2: તું તો અત્યારે મારું કશું સાંભળવાનું જ નથી ને.
0: તું બસ એક મિનિટ થોભી જા. અચ્છા મહેન્દ્ર જી, તે રીટા દલાલને મારો સંદેશો પહોંચાડી દીધો છે ને?
1: હા જી, રીટા કહેતી હતી કે આજે સાંજે તે ક્યાંક બહાર જવાની છે.
0: એને પણ હું અત્યારે જ ફોન કરી દઉં છું.
2: એનું અત્યારે શું કામ છે?
0: કામ છે, ખૂબ જ હોશિયાર છોકરી છે. આ રહ્યો એનો નંબર.

0: આ વખતે તરત જ રિંગ વાગી.
1: હેલો, કોણ રીટા? હા, હું વિકાસ. મહેન્દ્રએ તને મારી વાત કરી છે, એ સંબંધમાં કાલે 4 વાગે આવજે. નહીં નહીં નહીં, 4 એટલે 4. ના ના, અત્યારે એક શબ્દ પણ નહીં, ફોન પર નહીં. હા હા હા, મળીશું ત્યારે. હા, સંગી અહીં જ છે, અત્યારે અહીં મારી પાસે જ ઊભી છે. ઓકે, બાય.
2: ભગવાન જાણે શું કામ મારી ખબર પૂછતી હશે.
1: મને જ પૂછ ને, શું કામ તારી ખબર પૂછતી હશે? તું ના હો તો અત્યારે સીધી અહીં આવે.
2: ચૂપ રહે વિકાસ, તને આવી જ મજાક સૂજે છે.
1: તો સ્ત્રીની હાજરીમાં બીજી કઈ મજાક સૂજે.
2: તું તારું કામ પતાવ.
1: તો મહેન્દ્ર
3: જી,
1: ત્રીજો ફોન કોને કરવાનો છે?
3: તમે કહેતા હતા ખરા.

0: કોઈને ત્રીજો ફોન કરવાનો છે.
1: ઠીક, યાદ આવ્યું, કાલુ નહીં.
2: ના ના, કાલુને ફોન નથી કરવો, હું નહીં કરવા દઉં, મને પસંદ નથી.
1: સંગી, આ શું? હમણાંથી મારી દરેક નાની મોટી વાતમાં તું હાના કરે છે, દરમિયાનગીરી કરે છે, મને આ બધું પસંદ નથી.
2: ઓલ રાઈટ, નહીં બોલું, પણ તું મારી વાત સાંભળતો નથી.
1: કહ્યું ને કે પછી સાંભળીશ.
2: ઓલ રાઈટ, જેવી તારી ઈચ્છા.
1: સંગી, તું મારે પગલે પગલે ચાલ, પછી જોજે હું તને કેવી ન્યાલ કરી દઈશ.
2: એ તો ચાલુ જ છું.
1: અચ્છા, તો હું કાલુને ફોન કરી લઉં. કે હા કરી લો.
2: હા કરી લો.
1: હવે કેટલી સરસ લાગે છે. જોયું ને મહેન્દ્ર, મારા શબ્દોથી ફોન પણ ડરી છે.
0: જી,
1: હવે બરાબર ડાયલ ટોન આવે છે.

0: ને રિંગ પણ આવે છે.
1: યસ બોસ.
0: હેલો, હું વિકાસ. હા, બીચ પરથી. કોણ, કાલુ ને? હા, જો જીન અને રામ બંને જોઈએ. આજે જ રાત પડતા પહેલા. હા, સુવર, મારી રાત ના બગાડીશ. હા, ઠીક છે ઠીક છે.
1: નહીં તો બોસ, હું જઈને લઈ આવું.
0: ના, જરૂર નથી. સંગી સંગી, જીન તારા માટે, રમ મારા માટે. બોલ, જીન તારા માટે,
2: જીન મારા માટે.
0: સરસ સરસ. હવે તું મારી લવલી લુલુ
2: કરી. હા, મહેન્દ્રની હાજરીમાં.
0: અરે તો શું થઈ ગયું? મહેન્દ્ર પુખ્ત વયનો જ છે ને, એમાં હું કોઈની હાજરીની પરવા નથી કરતો.
1: બોસ બોસ, અરે જુઓ, આ બારીમાંથી કઈ દરિયો તોફાની થતો જતો હોય એમ લાગે છે.
0: હા, દરિયામાં ભરતી આવતી હોય એમ લાગે છે.
2: વિકાસ, પાણીના મોજા કેવા ફૂફાડા મારતા ધસમસતા કિનારા સાથે પછડાય છે.
1: અને ફુવારાની જેમ કેટલા ઊંચા ઉછળે છે.
2: ફેનિલ ફેનિલ મોજા.
0: તું કવિતા જેવું કશું બોલીને. મેં તને નથી કહ્યું કે એવું બધું વાંચવાનું ને સાંભળવાનું મેં ક્યારનું બંધ કરી દીધું છે? જો હું પેલા ખડક જેવો છું, ખરબચડો.
1: બોસ, હવે શું થશે? આપણી સ્ટીમબોટ કેવી રીતે આવશે?
0: કશું થવાનું નથી, બધું બરાબર પાર ઉતરશે. હું કશાયથી ગભરાતો નથી, આ દરિયાથી પણ નહીં.
1: યસ બોસ.
2: વિકાસ, હું તને જે વાત કહેવા માંગુ છું એ પણ દરિયાના તોફાન જેવી જ છે.
0: સંગી, તારી દરેક હરકતો દરિયાના તોફાન જેવી જ હોય છે. મારી વાતોમાં, મારા વિચારોમાં પણ દરિયાનું તોફાન છે. સંગી, બસ હવે થોડીક વાર થોભી જા. આ મહેન્દ્રને હું જે ચાલ ચાલવા માંગુ છું એ સમજાવી દઉં. મારા બે ત્રણ અદ્ભુત આઈડિયાઝ છે. સંગીત, તું પણ સાંભળ. ચાલ મહેન્દ્ર, મને કે પરમ દિવસે બીચ પર કેટલા વાગે આવી જવાનું છે?
1: બરાબર 8 વાગે.
0: કોણ કોણ આવશો, શેમાં આવશો?
1: હું પોતે, દેવો, ગણેશ ને કાલુ, લીલી કાર માં આવીશું.
0: બરાબર છે. પણ મહેન્દ્ર, જો ધ્યાનથી સાંભળ.
1: જી.
0: તમારી સાથે કાલુ નહીં હોય, એ હશે પેલી બીજી લીલી કાર માં.
1: પેલી બીજી લીલી કારમાં?
0: હા, ને તે પણ રેલવે પુલ પૂરો થાય એટલે મગના ગામનો એક ખાંચો આવે છે. એ ખાંચામાં સહેજ આગળ વધો એટલે ડાબી બાજુ કુવા પાસે ઘીચ જાળી છે. બસ એ જાળીમાં કાલુ બીજી લીલી કારમાં બેઠો હશે.
1: પણ બોસ, ત્યાં શું કરવા?
0: સાંભળ સાંભળ, એ જ તો તને સમજાવું છું. એ જ મારી ચાલ છે ને એ જ મારો આઈડિયા છે. જો તમારે બીચ પરથી રેલવે પુલ ઓળંગી બને એટલી ઝડપથી એ ખાંચામાં વળીને એ ઝાડીમાં છુપાઈ જવાનું, ને જેવી તમારી ગાડી એ ઝાડીમાં આવે કે તરત જ કાલુ એની ગાડી ઝડપથી હંકારી ઝાડીની બહાર નીકળશે. હા, ને તરત જ ધોરી સરિયા માર્ગ પર આવી જશે ને શહેર તરફ પુરપાટ દોડાવશે. એટલે જો આપણી ગાડીનો પીછો થતો હશે તો એ બીજી ગાડીનો પીછો થશે, ને કદાચ કાલુ પકડાશે તો એ ગાડીમાંથી કશું મળશે નહીં, અને આપણી માલવાળી અસલી ગાડી તો પેલી ઝાડીમાં સહી સલામત હશે. સમજો મહેન્દ્ર?
1: અરે સમજો બોસ, સમજો. અરે શું આઈડિયા મળ્યો છે! એટલે જ બે લીલી ગાડી.
0: હા, એટલે જ બે લીલી ગાડી. સમજી સંગી?
2: હા સમજી. આ બાબતમાં તારા જેવું ભેજું કોઈકનું જ હશે.
0: તો લુલુ, ચીરૂટ સળગાવ. ઓફ,
2: તું મારી પાસે આવું જ કામ કરાવીશ?
0: ના ના, આનાથી સારી જવાબદારી વાળું કામ સોંપીશ ને.
2: ના ના વિકાસ.

0: મને આ બધાથી દૂર રાખજે, તું પણ દૂર રહે.
1: સંગી સંગી લુલુ,
0: ના
1: માય લુલુ,
0: ના ના.
1: ઓલરાઇટ ઓલરાઇટ ઓલરાઇટ. મહેન્દ્ર
2: જી,
1: જો સાંભળ, હવે મારી ચાલ.
2: બોસ, અરે હું તો આફરીન થઈ ગયો છું, આ પકડાવવાની કોઈ બીક જ નહીં. જલ્દી કહો.
1: એ જ કહું છું. સાંભળ, બીચ પર સ્ટીમ બોટ પાસે તારે એકલાય જવાનું, ને ભીની રેતી હશે એટલે તારા પગલા પડશે, બરાબર?
2: હા બોસ, શું કરીએ તો ના પડે.
1: પહેલા પૂરેપૂરું સાંભળ. તારે તારા પગલાની ખોટી છાપ પાડવાની.
2: ખોટી છાપ?
1: હા, લંગડો માણસ ચાલે એમ હવે વખતે તારે ચાલવાનું, એટલે લંગડા માણસના પગલા પડશે. એટલે કદાચ પીછો થાય તો એ લોકો પછી કોઈ લંગડા માણસને શોધશે.
2: વાહ બોસ, એટલે મારા પર તો કોઈ શક જાય જ નહીં.
1: સાલા લંગડા.
2: અરે બોસ, અફલાતુની આઈડિયા છે.
1: અને જો પાછો નકલી દાઢી પણ લગાવજે, એટલે તને કોઈ જોઈ જાય તો પણ દાઢી વાળા લંગડાને શોધે. કેમ સંગી, કેવો છે વિચાર?
0: સારો વિચાર છે, સારો વિચાર છે વિકાસ.
1: કેમ આમ માંદલું માંદલું બોલે છે? આ વિકાસ એટલે જળહળતી સર્ચ લાઈટ.
0: પણ ક્યારેક એના ઝગમગાટથી અંજાઈ જવાય છે.
1: ઓ લીલુ, એ જ મને વધારે ગમે છે.
2: બોસ, પેલી રીટા દલાલને શું કામ સોંપવાનું?
1: મહેન્દ્ર, રીટા દલાલ એ મારી ત્રીજી અફલાતોની ચાલ છે. ચબરાક છોકરી છે, 25 વર્ષે.
2: અને છે પણ ફૂટરિયા.
1: હા, એટલે તો એને પસંદ કરી છે.
0: એ કેવી છે કે કેવીને એની વાત કર્યા વિના જે કેવું હોય ના કહેવાય?
1: લુલુ, ઈર્ષ્યા ના કરીશ, મારા માટે એની વાત નથી કરતો.
2: બોસ, દરેકને 2 ફૂટ દૂર રાખી શકે છે.
1: ચાલ ચાલ મહેન્દ્ર,
2: ચાલ.
1: અરે, હજુ કાલુ નથી આવ્યો, સમય થઈ જવા આવ્યો છે, ઘણું મોડું થઈ ગયું છે.
2: હા બોસ, તમે કહેતા હતા કે રીટા દલાલ તમારી ત્રીજી અફલાતુની ચાલ છે.
1: હા હા હા, એ તો કહું છું. જો સેજ પાસે આવ, પીતોને પણ કાન હોય છે. જો સાંભળ, આપણે પેલા શેઠ તુલસીદાસને ગુમ કરવા છે ને?
2: હા બોસ.
1: તો મેં એવી યોજના બનાવી છે કે રીટા દલાલ પહેલા શેઠ તુલસીદાસને પાણી પાણી કરશે. તું ના સમજે.
2: પછી?
1: પછી રીટા શેઠ તુલસીદાસને સિમલાની કોઈ હોટલમાં લઈ જશે.
2: ઠેઠ સિમલા? ઉત્તર ભારતમાં?
1: હા, ઠેઠ એટલે દૂર ઉત્તર ભારતમાં સિમલા. ને પછી આપણા જૂથની બીજી છોકરી લીના પારેખ આપણા જ મદનલાલને લઈ દક્ષિણ ભારતના હિલ સ્ટેશન ઉટી જશે, ને એ જ દિવસે ને એ જ સમયે ત્યાંની કોઈ હોટલમાં રીટા દલાલને શેઠ તુલસીદાસના નામે ઉતરશે, બરાબર?
2: બરાબર.
1: પછી આપણે શેઠ તુલસીદાસને સિમલામાંથી ગુમ કરવાના, ને બરાબર એ જ દિવસે ને એ જ સમયે લીના અને મદનલાલ પણ ઉટીલી હોટલમાંથી અચિંતા ગુમ થઈ જાય. સમજો?
2: સમજો. પછી?
1: પછી અહીં તુલસીદાસની શોધખોળ શરૂ થાય, ને આપણો જ માણસ પોલીસને બાતમી આપે કે શેઠ તુલસીદાસ ઉટીની હોટલમાં ફલાણી તારીખે ઉતર્યા હતા, એટલે પોલીસ ત્યાં તપાસ કરે તો હોટલના રજીસ્ટરમાંથી શેઠ તુલસીદાસની નોંધ નીકળે. એટલે પોલીસ એ બાજુ જ શેઠ તુલસીદાસની તપાસ કરે, ને સાચા તુલસીદાસ જ્યાં સિમલામાં ગુમ થયા હોય ત્યાં તો કશી તપાસ થાય જ નહીં, ને પેલી બાજુ એમને કશું મળે જ.
2: અરે વાહ બોસ, વાહ. અરે શું ભેજું દોડાવ્યું છે. પોલીસ શેઠ તુલસીદાસને ઉટી શોધ્યા જ કરે, શોધ્યા જ કરે.
1: કેમ સંગી, હેપતાઈ ગઈ ને મારી બુદ્ધિથી? ચાલ સળગાવ બીજી સિગાર.
0: તું આવા બધા વિચાર કરે છે મને નથી ગમતું. આવું કામ શા માટે કરે છે?
1: એ વિચારવાનું કામ તારું નથી, તારા નશીલા બદનને ઘાટીલું રાખવું એ તારું કામ છે. આ બોલ, તારે શું કહેવું છે?
0: મારે તો ક્યારનું કશું કહેવું છે, પણ તું સાંભળતો જ નથી ને.
1: ચાલ જલ્દી બોલ, ઘણું મોડું થઈ ગયું છે.
0: વિકાસ, મારે જે કહેવું છે તે તને એકલાને જ કહેવું છે.
1: ઓ સંગી. અરે મહેન્દ્ર
2: જી,
1: જો તો બાર દેવો અને ગણેશ ઉભા છે, એમને મેં જે કહ્યું એ બરાબર સમજાવી દે, જો ક્યાંક ઊંધું ના વેતરાય.
2: યસ બોસ, પછી બાર હું તમારી રાહ જોઈશ.
1: હા સારું, જા.
2: ઓકે.
1: સંગી, તું આજે વિચિત્ર વર્તે છે. મહેન્દ્રની હાજરીમાં એવું કહીએ કે મારે તને એકલાને જ કશું કહેવું છે, એટલે એની વફાદારી ઓછી થઈ જાય. મહેન્દ્રથી ખાનગી કશું નથી.
0: છે, કશું ખાનગી છે.
1: એવું તે શું છે?
0: મારે તને

0: એટલું જ કેવું છે કે હવે આ બધું તું બંધ કરી દે.
1: પણ શું કામ?
0: આ બધું સારું નથી, આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
1: સંગી, મેં તને કહ્યું ને કે સારું ખોટું નક્કી કરવાનું કામ તારું નથી, તારું કામ તો.
0: પણ એને લીધે આપણું જીવન કેટલું અનિશ્ચિત બની જાય છે. ભયની તલવાર સતત લટકતી રહે છે, ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
1: આ વિકાસ કોઈ ભય કે મુશ્કેલીથી ગભરાતો નથી, હું કશાયથી ડરતો નથી.
0: પરંતુ મને બીક લાગે છે, હવે આપણે લગ્ન કરી લેવા પડશે.
1: લગ્ન કરી લેવા પડશે? સંગી, તું આ શું બોલે છે?
0: હા વિકાસ, હવે આપણે લગ્ન કરવા જ પડે એમ છે. હું વધારે વખત રાહ જોઈ શકું એમ નથી.
1: પણ તને ખબર તો છે કે હું લગ્ન બગનમાં માનતો નથી, હું કદી કોઈને જવાબદાર બનવા માંગતો નથી.
0: હા એ બરાબર છે, પણ હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આપણે લગ્ન કર્યા વિના ચાલે એમ નથી.
1: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
0: એ જ કે હવે હું માં બનવાની છું.
1: માં બનવાની છે?
0: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
1: મારા બાળકની?
0: હા હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
1: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
0: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
1: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે, હવે એક જ રસ્તો છે.
0: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકને જન્મ આપવો છે.
1: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી, તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
0: પ્લીઝ વિકાસ, મને એક વાર માં બનવા દે. આપણું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
1: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
0: ઓ વિકાસ પ્લીઝ, વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
1: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે, મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ, મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
0: પણ શા માટે? શા માટે?
1: એટલા માટે કે

0: સરલી, અહીં આપણે ક્યાં આવ્યા? આ સ્થળ પણ કેટલું નિર્જન છે.
1: ના પણ ના, નિર્જન ક્યાં છે, આપણે બે છીએ ને. હે, ને જો આ નદી છે, નદી પર સરસ મજાનો પુલ છે. પુલ પૂરો થાય એટલે પેલો તારી કમર જેવો રસ્તાનો વળાંક છે. ને જો જો પેલો દૂર દૂર આખું શહેર દેખાય. મને આશ્ર બહુ જ ગમે છે એટલે જ હું તને અહીં લાવ્યો.
0: પણ ગાડી દૂર કેમ ઊભી રાખી?
1: મને એમ કે સાથે સાથે થોડું ચાલતી રહ્યું. એક દિવસ એક દિવસ હું અહીં અચિંતો આવ્યો હતો ત્યારે પ્રેમમાં ચકચૂર એક યુગલ.
0: બસ બસ, મારે આગળ નથી સાંભળવું. મારી સાથે હંમેશા તું આવી જ વાત કરવાનો.
1: એમાં મને વધારે મજા આવે છે.
0: તારી બધી મજા આવી જ હોય છે. સંદીપ, તું ગાડી પણ કેટલી ઝડપથી ચલાવતો હતો, મને તો એટલી બીક લાગતી હતી.
1: હું ગાડી ચલાવતો હોઉં પછી બીક કેવી? પણ ના, કદાચ તને ખબર નહીં હોય, પરંતુ આખા શહેરમાં મારા જેવી ગાડી ચલાવતા કોઈને નહીં આવડતું હોય.
0: શું હાંકી રાખે છે?
1: ના, સંદીપને કશું હાંકી રાખવાની ટેવ નથી. લંડનની પ્રખ્યાત ડ્રાઇવિંગ સ્કૂલમાં મેં ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. અરે પન્ના, મેં ટોક્યો અને ન્યુયોર્કના લિસ્સા ચમકતા રસ્તાઓ પર પાણીના રેલાની જેમ 100-150 માઇલની ગતિએ ગાડી ફ્લાય કરી છે. ફ્લાય, એરોપ્લેનની જેમ.
0: હા બાબા હા, એની હું ક્યાં ના પાડું છું. તારી સ્માર્ટનેસની તો વાત જ ન થાય. પણ સંદીપ, તું રસ્તે જતા બિચારા સામાન્ય ગરીબ રાહદારીઓને બ્રુટ્સ અને ઇડિયટ્સ કઈ ગાળો શા માટે આપે છે?
1: તો બીજું શું કહું? હા, માણસ જેવા માણસથી રસ્તે ચાલતા કે રસ્તો વળંતા પણ આવડતું નથી. શહેરમાં વસતા પશુઓ પણ શહેરથી ટ્રેન થઈ જાય છે, પણ એ લોકો તો શેરીના કૂતરાની જેમ રસ્તે આડેધડ દોડવા માંડે છે.
0: સંદીપ,
1: શું છે?
0: મને એક વાત નથી સમજાતી.
1: કઈ વાત?
0: એ જ કે તું આટલો હોશિયાર છે તો તે તારો અભ્યાસ કોલેજમાં અધૂરો કેમ મૂક્યો?
1: પન્ના, આ સિવાય કોઈ સારો પ્રશ્ન નથી.
0: ના ના સંદીપ, એમ વાત ન ઉડાવ. હું કહું છું, વાત પર તું વિચાર કર. તમારી આટલી મોટી

0: એસ્ટેટ છે, અસ્કયામતો છે, માલ મિલકત છે, તો બિઝનેસ મેનેજમેન્ટ જેવો કોર્સ કરી તો એનો વહીવટ સંભાળી શક્યો હોત.
1: જો પન્ના, તને એક સાફ વાત કહી દઉં. આ પહેલા મેં તને કહ્યું છે એમ ભૂતકાળનો હું કદી વિચાર કરતો નથી કે નથી કોઈ દિવસ ભૂતકાળ વિશે હું વાત કરતો. મને આજની વાતોમાં રસ છે અને આવતીકાલના વિચારોમાં જ રસ છે.
0: એ બરાબર છે સંદીપ, પણ તને નથી લાગતું કે તમારા કુટુંબનો ધંધો તારે હજુ વધારે વિકસાવવો જોઈએ?
1: કુટુંબનો ધંધો, ઠીક છે, એ વાત આપણે પછી કરીશું. પન્ના, આવો પન્ના, આપણે આ ઝાડ નીચે બેસીએ. આપણે ધંધાની ચર્ચા કરવા માટે અહીંયા નથી આવ્યા.
0: સંદીપ, હું તારા રસ લઉં છું એટલે જ તો આવી વાતો કરું છું. હું તારા વિશે બધું જ જાણવા માંગુ છું. ઠેઠ નાનો હતો ને ત્યારથી.
1: ઓ ગોડ, પન્ના મારો મૂડ ખરાબ ના કરીશ. જહનમમાં જાય મારું બાળપણ. મેં તને એક વાર કહ્યું ને કે મારા બાળપણ કે ભૂતકાળની વાત ના કરીશ. હું અત્યારે જે છું તે છું. તો મારો હાથ પકડીને મારી સાથે ચાલ, નહીં તો મને છોડી દે.
0: તું આ મુશ્કેલ આવી જઈશ. હું તો તારી સાથે છું એટલે તો અહીંયા

0: ગોડ, પન્ના મારો મૂડ ખરાબ ના કરીશ. જહનમમાં જાય મારું બાળપણ. મેં તને એક વાર કહ્યું ને કે મારા બાળપણ કે ભૂતકાળની વાત ના કરીશ. હું અત્યારે જે છું તે છું. તો મારો હાથ પકડીને મારી સાથે ચાલ, નહીં તો મને છોડી દે.
1: તું આ મુશ્કેલ ન જઈશ. હું તો તારી સાથે છું એટલે તો અહીં આવીશ. ચાલ બેસવા કરતા પેલું નદીનું વહેતું પાણી જોઈએ.
0: ચાલ, ખાલી ખાલી આ મસ્તી અમસ્તી મને છંછેડે છે.
1: સંદીપ, પુરુષને ખાલી અમસ તો કોણ છંછેડે?
0: કોણ?
1: સ્ત્રી જ ને.
0: વાહ, હવે ગમે તે હું બોલી. એ તો ચાલ. એ પન્ના, ચાલ તો છંછેડ.
1: ચાલ જાને, હવે તારામાં ને આ પવનમાં બહુ ફરક નથી. તમારા બંનેની પજવણી સરખી છે.
0: એક ફરક છે.
1: શું?
0: તને પજવવા માટે પવનને એકાંતની જરૂર નથી પડતી.
2: એટલે હું જીવડાયો છું.
1: ના બાબા ના, પવન મને ક્યાંય ઉપાડી નથી જતો. એટલે આવશે તું ગાંડો છે.
0: હે છપન ના, તે મને મારા ધંધાની વાત કરીને.
1: હા મને ખબર નહીં કે.
0: સાંભળ સાંભળ સાંભળ, હું તને મારા ધંધાની જ વાત કરવા માંગુ છું.
1: કહીશ તો મને ગમશે.
0: અચ્છા તો કહે, પન્નાનો શું અર્થ થાય?
1: મારું?
0: ના તારો નહીં, પન્નાનો. પન્ના શબ્દનો.
1: પન્ના? પન્ના એટલે હીરો, એક પ્રકારનો હીરો.
0: બરાબર, એકદમ સાચું. પણ તને ખબર નહીં હોય કે હું હીરા માણેકનો જબરો પારખું છું.
1: ઓ શું વાત કરે છે, તે તો મને અત્યાર સુધી કહ્યું જ નહીં.
0: મને એમ કે એક દિવસ તને આપોઆપ ખબર પડશે. એ બીજી પણ એક વસ્તુનો હું જબરો પારખું છું. હા?
1: શેનો?
0: સ્ત્રીઓનો. ચલ, હીરા માણેક અને પન્નાનો.
1: શું આવું બોલે છે?
0: આ તો હું તને શેની વાત કરતો હતો?
1: તારા ધંધા? હા,
0: મારા ધંધાની તો સાંભળ. દરેક 2-3 વર્ષે હું પેરિસ જાઉં છું.
1: પેરિસ?
0: હા, પેરિસમાં હીરા માણેક ને જવેરાતનું મોટું માર્કેટ છે. ત્યાં જાત જાતના હીરા આવે છે. હું એમાંથી કેટલાક હીરા પસંદ કરી લઉં છું.
1: એટલે તું ત્યાં પેરિસમાંથી હીરા ખરીદે છે?
0: હા, અને એ હીરા લઈ હું સીધો જાઉં છું આરબ દેશોમાં.
1: આરબ દેશો?
0: હા, આરબો હીરા ના ગજબના શોખીન હોય છે. હીરો પસંદ પડે તો મોં માંગ્યા પૈસા આપે છે, અને હીરો પસંદ કરાવવાનું કામ મારું.
1: સરસ, અદ્ભુત. તું તો ટોપ બિઝનેસમેન નીકળ્યો. કેટલા બધા દેશોમાં ફરવાનું મળે.
0: એ જ તો મારી ખૂબી છે ને, પૈસાના પૈસાને દેશ દેશની મુસાફરી.
1: પાછો છુટ્ટો ને છુટ્ટો
0: સ્ત્રીઓ માટે.
1: ચલ, તારી પાસે એક જ વાત હોય છે.
0: અરે પન્ના, પેરિસમાં શું છોકરીઓ હોય છે, શું છોકરીઓ હોય છે, શું એમના ડ્રેસ હોય છે, એક પછી એક બસ જોયા જ કરો.
1: ડ્રેસ ને?
0: હા હા, ડ્રેસ.
1: પેરિસ તો ફેશનનો ધામ.
0: એ પન્ના, તને ખબર નહીં હોય, સ્ત્રીઓના ડ્રેસના ઉત્તમમાં ઉત્તમ ડ્રેસ ડિઝાઇનર્સ તો ત્યાં પેરિસમાં તને જોવા મળે.
1: ઓહ, તો મને ક્યારેક.
0: એ પન્ના, મેં તને ઘણી વાર કહ્યું છે કે તું આ બધા જે ડ્રેસ મેક્સી અને બેલ બોટમ પહેરે છે ને, એ બિલકુલ નહીં ચાલે. અત્યારે ખરી બ્યુટી તો એથી ઢંકાઈ જાય છે. તારો ડ્રેસ તો એવો એલિગન્ટ અને એક્સાઇટિંગ હોવો જોઈએ કે આ તારું સુંદર ફિગર બરાબર ઉપસી આવે. શું સમજી?
1: પછી અત્યારે તમારે પપ્પાની મર્યાદા સાચવવી પડે.
0: પપ્પાની મર્યાદા સાચવવી પડે. પન્ના, મને તારા જેવી જૂનવાણી છોકરી બિલકુલ પસંદ નથી. એ મને તો ગમે છે છકેલી છોકરીઓ.
1: અહીં અત્યારે તારી સાથે આવી છે છોકરી, છકેલી ના કહેવાય.
0: ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ, તું છકેલી ખરી. પણ મને એ નથી સમજાતું કે તારા પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે અને છતાં આવી નાની નાની બાબતમાં વાંધો કેમ લે છે?
1: એવું નથી, તું વધારે પડતું ફાસ્ટ બોલે છે. વોલેટાઈલ, આઈ મીન તરંગી જીવન જીવે છે.
0: તારા પપ્પાએ પણ આ બધા સમાજ સાથે ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: એવો આગ્રહ તો આપણાથી કેવી રીતે રાખી શકાય?
0: કમ સે કમ તારે તો ફાસ્ટ જીવન જીવવું જોઈએ ને.
1: મારી સમજ મુજબ જીવું છું.
0: મારી સમજ મુજબ નથી જીવતી.
1: ઓહ, તારા જેવા ફ્લેમબોયન્ટ ને પસંદ કર્યો છે એ શું બતાવે છે?
0: હા, મને બધું જ ભભકદાર ગમે છે. તારી વાત સાચી છે. અચ્છા પણ ના, તને એક બીજી સરસ વાત કહું?
1: કહે, સરસ વાત હોય તો જલ્દી કહે.
0: એ આવતે મહિને હું હોલેન્ડ જવાનો છું.
1: હોલેન્ડ? અત્યાર સુધી મને કહ્યું કે નહીં.
0: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતુ કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
1: ઓહ સરસ, ખૂબ મજાનો. પણ હોલેન્ડ શું કામ?
0: એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. જો, હોલેન્ડની રાણીને મારે મળવાનું છે.
1: હોલેન્ડની રાણીને?
0: હા, હોલેન્ડની રાણીને. શું બ્યુટી ક્વીન છે.
1: પાછું આવ્યું બ્યુટી ક્વીન. બ્યુટી વગર તો કોઈ વાત થાય જ નહીં ને. હા બાપા હા, પણ ઠેઠ હોલેન્ડની રાણી સુધી ક્યાંથી પહોંચી ગયો?
0: એ જ મારી ખૂબી છે ને. પણ ના, બોઈંગ વિમાનનું નામ તો તે સાંભળ્યું છે?
1: સાંભળ્યું છે.

0: એ બોઈંગ વિમાનની અમેરિકન કંપનીને એના વિમાન વેચવા છે, બરાબર?
1: બરાબર.
0: અને હોલેન્ડને એ વિમાનો લેવા છે, બરાબર?
1: બરાબર. પણ એમાં તારી શું?
0: મારે બંને પક્ષે ઉચ્ચ કક્ષાના સંબંધો છે. સોદો પાર ઉતરે તો મને ઘણી મોટી રકમ મળે એમ છે. હોલેન્ડની રાણીને હું એ માટે જ મળવાનો છું.
1: આ તો ઘણું જ રોમાંચક લાગે છે.
0: હવે તને આના કરતા વધુ રોમાંચક કહું તો?
1: વધુ રોમાંચક? આના કરતા વધુ રોમાંચક શું હોઈ શકે?
0: હું? હા, તું. તને મારી સાથે લઈ જવા માંગુ છું.
1: સંદીપ મને તારી સાથે લઈ જવા માંગે છે.
0: તારા જેવી બ્યુટી સાથે હોય તો જરા રંગત આવી જાય. આ દુનિયાની ઊંચા ઊંચી 5-star હોટલમાં આપણે રહીશું, આમાં ચમન કરીશું.
1: પણ હું તો કેવી રીતે આવી શકું?
0: એ બધી વ્યવસ્થા હું કરી લઈશ, તો કશી ચિંતા ના કરીશ. અને જો મારો બીજો પણ એક અફલાતનો વિચાર છે, આપણે ત્યાંથી ફ્રાન્સ જઈશું અને કેન્સમાં આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ જોઈશું. શું એક એક કીચડ એવી ફિલ્મ્સ હોય છે, સેન્સરશિપ જ નહીં. દરેક વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ જોવા હું કેન્સ જાઉં છું.
1: ઓહ, પણ મારા માટે શક્ય નથી. પાપા મને આવવા જ ના દે.
0: એમાં શું થઈ ગયું? તારા પપ્પાને હું સમજાવી દઈશ. અત્યારથી આપણે પાછા ફરતા અમેરિકા જઈશું અને લાવેગાસમાં 2-3 દિવસ. નહીં નહીં નહીં નહીં નહીં, 2-3 દિવસ નહીં, 2-3 રાત રહીશું. શું નશીલી કામણઘારી નગરી છે.
1: ઓહ, પણ સંદીપ, એમ તારા કહેવાથી પાપા મને ના આવવા દે.
0: કેમ ના આવવા દે?
1: ઓ સંદીપ, તું સમજતો કેમ નથી? લગ્ન કર્યા વિના એમ પાપા ના આવવા દે.
0: ફરી પાછા પપ્પા આપણી વચ્ચે આવ્યા. હે,
1: તે આપણે લગ્ન નથી કર્યા ત્યાં સુધી પાપા વચ્ચે આવે જ
0: નહીં. ના, વચ્ચે પાપા ના આવવા જોઈએ.
1: એમ તો કે ચાલતું હશે. પણ સંદીપ, તને એટલી બધી ઉતાવળ હોય તો ચાલે આપણે લગ્ન કરી નાખીએ.
0: નહીં નહીં નહીં, હમણાં નહીં, થોડાક સમય પછી.
1: પણ તું લગ્નની ના કેમ પાડે છે? આપણે લગ્ન થઈ જાય પછી કેવી મજા આવશે.
0: મને તો લગ્ન કર્યા વિના જ તારી સાથે અમન ચમન કરવામાં વધારે મજા આવે છે.
1: ચલ, સાવ તું તો નફ્ફટ છે, બેશરમ છે.
0: જો પન્ના, મેં તો તને મારા વિશે ઘણી વાર કહ્યું છે કે મને કોઈ વસ્તુ મેળવવામાં બિલકુલ રસ નથી પડતો. મારા આ હાથમાંથી લાખોના સુંદર કિંમતી હીરા પસાર થયા છે, છતાંય એક પણ હીરો મેં મારી પાસે રાખ્યો નથી. છતાં એક એક હીરાનું સૌંદર્ય આરબો કરતા હું વધારે જાણું છું.
1: એટલે શું તું એમ કહેવા માંગે છે કે?
0: ના ના ના ના, સાંભળ, આ તો મારી થોડીક વાતો તને કહેવા માંગુ છું. થોડાક વર્ષો પહેલા મારા એક રાજવી મિત્ર સાથે હું શિકારે ગયો હતો. ત્યાં મેં ક્યાંય સુધી હરણનો પીછો કર્યો હતો, પણ માર્યું નહોતું. હરણ દોડતું જાય અને હું એની પાછળ દોડ્યા જ કરું. હરણને મારવા કરતા એની પાછળ દોડવામાં મને વધુ મજા આવતી હતી. મને એવી તો મજા આવતી હતી
1: કે હું હરણ છું, મારો શિકાર કરવા તું મારી પાછળ દોડે છે.
0: નહીં નહીં નહીં નહીં, તું મારી હરણી છે. ખરી રીતે તો તું મારો શિકાર કરે છે. એ તું નથી બોલતી? એ રિસાઈ ગઈ. હરણી, એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? પન્ના, તું કહીશ એમ કરીશ બસ. ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતો? હા.

0: એમ બાળું ખોતા બાર થઈ. અરે ચંપા, ગોવિંદ ક્યાં ગયા બધા? ઓહો, મહારાજ પણ કેમ દેખાતા નથી?
1: પન્ના, કેમ મોડું થયું?
0: સહેજ મોડું થઈ ગયું.
1: હા, પણ કેમ?
0: પપ્પાને ચંદીગઢ કોન્ફરન્સમાં જવાનું હતું. મમ્મીની તબિયત સારી નથી. મને થયું કે લાવ થોડી મદદ કરું.
1: નહીં, મારા મિત્રોની પાર્ટીમાં આપણે અત્યારે જવાનું હતું તે ભૂલી ગઈ હોય તો?
0: ના, ભૂલી નહોતી ગઈ.
1: તો
0: એમ મને એમ કે
1: મને એમ કે થોડી મોડી જશે, ચાલશે બરાબર. આપણી આ પાર્ટીનું કશું મહત્વ નહોતું?
0: ના, એવું તો નહોતું, પણ પપ્પાને મદદ કરવી પણ એટલું જ મહત્વનું.
1: ઠીક છે, ઠીક છે. પણ વિકાસ ક્યાં ગયો?
0: ત્યાં મમ્મી પાસે મુક્તિ આવી.
1: કેમ? મેં તને ના નથી પાડી.
0: ત્યાં મમ્મી પાસે રહેવાની વિકાસે હટ પકડી. કેમ એ કર્યું માન્યું જ નહીં.
1: નહીં કરતા ત્યાં એને વધારે ગમે છે.
0: એવું ક્યાં કહ્યું છે?
1: કહ્યું તો નથી, પણ હું માને છે કરી. કઈ નહીં, ચાલ તૈયાર થઈ જા, બધા રાહ જોતા હશે.
0: હું તો તૈયાર જ છું, બસ જરા અંદર બેડરૂમમાં જઈ આવું.
1: ના ના ના ના, આ સાડી ના ચાલે. ગયા મહિને મેં ડિઝાઇન આપીને ખાસ તૈયાર કરાવી છે. આસમાની રંગની મેક્સી પહેરી લે, બારીક સિફોન ની લો નેક ની છે એટલે ખાસ જામશે.
0: ના ના, એ તો વધુ પડતી આછી ને નીચા ગળાની.
1: સોરી, બી બોલ્ડ એન્ડ સ્પોર્ટી.
0: ના ના, મને એમ નથી ફાવતું. એવા ડ્રેસ પહેરતા મને શરમ આવે છે.
1: એ બધું નહીં ચાલે, મેં પોતે જે ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે.
0: ના ના, મારાથી એવું બધું નહીં થાય.
1: વાછી ના પાડી,

0: વન્ના, હું જે કહું છું તે તારે કરવું પડશે.
1: અત્યાર સુધી મારાથી જે કંઈ થઈ શકે મેં બધું જ કર્યું છે. સંદીપ, હવે હું એક બાળકની માં છું.
0: પણ મારી તો તું પત્ની છે.
1: પત્ની છું એનો અર્થ એવો તો નથી થતો કે તારી દરેક ઈચ્છાઓ મારે પૂરી કરવી.
0: મારે મને તો પત્નીનો એક જ અર્થ થાય છે.
1: સંદીપ, તું આટલો બધો ઘમંડીને આપ ખુદ હોઈશ એનો મને ખ્યાલ નહોતો. આમ બહારની સપાટી પર તું કેટલો મોડર્ન લાગે છે, પણ તારા વિચારો કેટલા જૂના જમાનાના છે. સ્ત્રી માટે આવું બોલતો તને કશી લજ્જા નથી આવતી?
0: આવું તો તું આ પહેલા કહી ચૂકી છે, તારા જેવી બીજી સ્ત્રીઓ પણ કહી ચૂકી છે. પણ એક વાત મને સમજાતી નથી કે તું સ્વીકારી કેમ નથી લેતી કે તું એક સ્ત્રી છે ને હું એ તારા સ્ત્રીત્વને વધારે સારી રીતે ઉપસાવવા માંગુ છું. પન્ના, હું તારો માસ્ટર છું, હું નર છું ને તું માદા છે. માદા?
1: માદા? તેમ મને માદા કહી? હવે તો હદ થાય છે. તારા જેવો જંગલી માણસ મેં બીજો કોઈ જોયો નથી. જા, તારે જ્યાં જવું હોય ત્યાં, મારે હવે તારી સાથે ક્યાંય નથી આવવું.
0: શું કહ્યું? નથી આવવું? હું જોઉં છું કે તું કેમ નથી આવતી. ચાલ, હું કહું છું પ્રમાણે તૈયાર થઈ જા.
1: ના ના, હું નથી આવવાની.
0: જો મને વધુ નાઉશ કરીશ, તૈયાર થાય છે કે નહીં, મારી સાથે આવશે કે નહીં?
1: ના, નથી આવવાની.
0: જહન્નમમાં જા.
1: કઈ ઈચ્છું?
0: સાલી રાસ્કલ, સામો જવાબ આપે છે.
1: પાછી ગાળો બોલ્યો. જો સંદીપ, આ વખતે હું તારે સાફ,
0: મારે તારે કોઈ કચકચ ના જોઈએ. તને છેલ્લી વાર કહું છું, ચૂપચાપ મારું કયું કરે છે કે નહીં.
1: મેં કહ્યું ને કે હું કઈ તારી દબાયેલી કોઈ ગુલામી નથી, મારે પણ મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
0: જોઈ ના હોય તો સ્વતંત્ર વ્યક્તિત્વ વાળી. હું તને છેલ્લી વાર કહું છું કે મારું કયું કરે છે કે નહીં. મને વધારે ઉશ્કેરીશ તો પછી પરિણામ ખરાબ આવશે.
1: હવે શું ખરાબ પરિણામ આવવાનું બાકી છે? કરી કરીને તું મને શું કરીશ? પેલું ફ્લાવર વાસ મારા તરફ છઠ્ઠું ફેંકીશ, આ બધી કાચની પ્લેટ મારા પગ પાસે પછાડીશ, મારા શરીર પર સળગતી સિગરેટ ના ઠૂંઠા ચાપી દઈશ, મારા પર ઠંડુ પાણી રેડીશ, મને બાથરૂમમાં પૂરી દઈશ, કે પછી અંધારા સુમસાન રસ્તા પર કારમાંથી મને અચવચ્ચે ઉતારી મૂકીશ. બોલ બોલ, આનાથી વધારે તારાથી શું થઈ શકશે? બોલ સંદીપ, આ એક છોકરી પર ત્રાસ ગુજારવા માટે આનાથી વધારે બહાદુરી ભર્યો કોઈ અત્યાચાર બાકી રહ્યો છે ખરો? ના સંદીપ, ના. તને શી ખબર, વિકાસ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં હિપકા પડે છે.
0: હવે હંમેશા જેમ તારો રડો બંધ કર. તને એમ લાગતું હોય કે હું રાક્ષસ છું, શૈતાન છું, તો હવે તો અહીંથી આપ ઘડી ચાલવા માંડ. જયારે જયારે હું કોઈ ઉત્તેજનાનો પ્રસંગ ઉભો કરું છું ત્યારે કોઈ ને કોઈ વાંધો વચકો પાડી મારા આનંદ પર પાણી છોડી દે છે. કોઈ દિવસ મન મૂકીને તે તારી જાતે મારી સાથે સંડોવી દીધી છે ખરી? દરેક વખતે તારા ગમા અણગમા ને એ જ તારી કચકચ.
1: મારે તારી વિકૃતિઓને પોષવી, તારી દરેક ગાણી ગેલી ઈચ્છાઓ પૂરી કરવી.
0: પન્ના, જેમ તેમ ના બોલ. મારી વિકૃતિઓને મારી ગાણી ગેલી ઈચ્છાઓ મારી પાસે છો રહી. મારું વધારે અપમાન ન કર. તારે જવું હોય તો જતી રહે, પણ મારી એક સાફ સાફ વાત સાંભળતી જા. મારી વિકૃતિઓને મારી ગાણી ગેલી ઈચ્છાઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે કે તું મને પ્રેમ નથી કરતી. મારી સાથે રહેવાથી તને માનસિક ત્રાસ એટલા માટે થાય છે કે તું મને પ્રેમ નથી કરતી. તારું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે એટલા માટે આડું આવે છે કે તું મને પ્રેમ નથી કરતી.
1: પ્રેમ પ્રેમ પ્રેમ, સંદીપ, તારી જીભ પર અત્યારે પ્રેમ જેવો વિચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો એની મને નવાઈ લાગે છે. પ્રેમ શું છે તું સમજે છે ખરો?
0: અન્ના, હું ગમે તેવો છું, ગમે તેવો છું, છતાં એક વાત ભારપૂર્વક હું કહી શકું એમ છું કે પ્રેમની લાગણી હું જેટલી સમજુ છું એટલી ભાગ્યે જ કોઈ સમજતું હશે. પ્રેમની મારી જેટલી જરૂર છે એટલી ભાગ્યે જ કોઈને જરૂર હશે. પન્ના, જો તું સાચા દિલથી મને હૃદયના ઊંડાણમાંથી મને પ્રેમ કરતી હોત તો મારી એ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ પોષવામાં તને આનંદ આવતો હોત, તો તારું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગળી ગયું હોત, તો તારા પુરુષ તરીકે તે મારો સ્વીકાર કર્યો હોત. પન્ના, સ્ત્રી પુરુષના પ્રેમમાં નથી હોતું અભિમાન કે નથી હોતી કશી લજ્જા કે શરમ. પન્ના, તારી જાતને સંપૂર્ણપણે મને સોંપી દઈને તે કદી એ પ્રેમના એ મધુર તત્વનો અનુભવ કર્યો છે ખરો?
1: પ્રેમના નામે આટલી મોટી મોટી વાતો કરે છે તો તારામાં કોઈ પ્રેમની ભાવના છે ખરી?
0: મારામાં પ્રેમની ભાવના ન હોત તો મેં તારી સાથે લગ્ન જ કર્યા ન હોત.
1: ઘણી વાર પ્રેમ વગર પણ લગ્ન થતા હોય છે.
0: કોઈ એવું કર્યું પણ હોય, પરંતુ મેં એવું કર્યું નહોતું. પન્ના, ફક્ત તમારી વાસના સંતોષવા માટે જ મારે લગ્ન કરવાની જરૂર નહોતી.

0: મારી પાસે એટલા પૈસા છે, એટલા પૈસા છે કે તારાથી પણ સુંદર છોકરી હું મેળવી શક્યો હોત. મારી બધી જ વિકૃતિઓ અને ગાડીકેલી ઈચ્છાઓ હું પૂરી કરી શક્યો હોત. પણ હું એવી સ્ત્રી ઇચ્છતો હતો કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે, જે મારા બધા જ અભાવ દૂર કરે, જે મારું એકલવાયાપણું દૂર કરે, જે એના ભીના ભીના પ્રેમમાં મને તરબતર કરી દે. પણ ના, તને પ્રેમ ન કરતો હોત તો ઠેઠ ફ્રાન્સથી તારા માટે કોસ્મેટિક્સ ન લાવતો હોત, જાપાન અને ઇંગ્લેન્ડથી તારા માટે ડ્રેસનું કાપડ ન લાવતો હોત, તને બિઝનેસ ટૂરમાં મારી સાથે ન રાખતો હોત. ના, તને બધું અસામાન્ય અને તારા ગજા બહારનું મેં આપ્યું ત્યારે તને આનંદ થતો હતો, ને જ્યારે મેં મારા માટે બધું અસામાન્ય અને ગજા બહારનું માગ્યું ત્યારે તને ખૂંચવા માંડ્યું, તારું સ્વતંત્ર વ્યક્તિત્વ આડે આવવા માંડ્યું. પણ ના, પણ ના, તે તારા સ્વાર્થ મારી સાથે લગ્ન કર્યું છે.
1: મારા સ્વાર્થ?
0: હા હા, તારા સ્વાર્થમાં પૈસા માટે.
1: પૈસા માટે?
0: પૈસા પૈસા માટે. તે હમણાં જ કહ્યું ને એ પ્રમાણે પ્રેમ વગર લગ્ન થતા હોય છે. મારી સાથે તે એવું જ કર્યું છે. મારા પ્રત્યે તને કોઈ પ્રેમ પ્રેમ હતો જ નહીં, ફક્ત પૈસા માટે.
1: સંદીપ ચૂપ કર. તારો અર્થ વગરનો બકવાસ બંધ કર. પાછું જેમ તે બોલવાનું શરૂ કર્યું,
0: મુશ્કેલ રહીને મોટીથી બોલી છે તો બોલવાનું પણ નહીં કરું. મેં હંમેશા જોયું કે લગ્ન કરીને શું આવી છે, ત્યાંથી ત્યાંથી તે મારા પૈસાનો જ ખ્યાલ કર્યો છે. મારા બાપ દાદાની બધી મિલકત વેડફાઈ ન જાય અને હું એનો બધો જ વહીવટ હાથમાં લઈ લઉં, એની જ તને સતત ચિંતા રહી છે. તું મને અવારનવાર એ જ સલાહ આપે છે. હા, મને યાદ છે, મને બરાબર યાદ છે કે લગ્ન પહેલા પણ નદી કિનારે પ્રેમ કરવાને બદલે તે મને બાપ દાદાની એસ્ટેટ અને અસ્કેમતો સાચવવાની સલાહ આપી હતી. પણ ના, જવાબ આપ, જવાબ આપ કે આ બધું શા માટે? રહેવા માટે આટલું સરસ ઘર છે, પહેરવા માટે સુંદર કિંમતી પોશાકો છે, નોકરો છે, રાંધવા માટે મહારાજ છે, સારી સારી હોટલોમાં અવારનવાર જમીએ છીએ, ફરવા માટે કાર છે, તો પછી આ બધી પૈસાની ચિંતા તું શા માટે કરે છે? તને શાનો અભાવ છે? મને શું ગમશે કે શું કરવાથી મને આનંદ થશે એની ચિંતા કેમ ક્યારે તું કરતી નથી? હું ગુસ્સો કરું છું તો કેમ ક્યારે મને મનાવતી નથી? શા માટે મારામાં જ્વાળામુખી ફાટે ત્યાં સુધી શાંત નથી કરતી? શા માટે મને વધુ ને વધુ ઉશ્કેરે છે? શા માટે એક જંગલીને તું વધુ જંગલી બનાવે છે? મને ખબર છે, મને ખબર છે કે વિકાસના કુમળા મનમાં પણ તે જ મને રાક્ષસ જેવો ચિત્રી ચિત્રીને મારો હાવ ઉભો કર્યો છે, મારાથી દૂર રાખે છે. તારા મમ્મી પપ્પા એને વહાલ કરે છે અને હું એક ક્રૂર શૈતાન છું. વિકાસ નહોતો આવ્યો ત્યાં સુધી મને વળગી રહી, અને વિકાસ આવ્યા પછી મારાથી વધુ ને વધુ દૂર પડતી ગઈ. સાંભળી લે, પણ ના, કદાચ તારાથી નહીં સંભળાય, પણ વિકાસ એ તારો બીજો સ્વાર્થ છે અને એ પણ પૈસા.
1: બસ સંદીપ, બસ, જે કહેવું હતું તે બધું કહી દીધું ને. જો જો અત્યાર સુધી તારા બધા જ અત્યાચારો મેં સહન કર્યા ને કદાચ હજુ એ સહન કરત, પરંતુ પરંતુ તારા છેલ્લો શબ્દ, તારો આ છેલ્લો આક્ષેપ હું સહન નહીં કરી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. તારો આ સૌથી ક્રૂરમાં ક્રૂર ફટકો છે. તે સંદીપ, સંદીપ, હવે હવે હું જાઉં છું. આ ઘર છોડીને, તને છોડીને હવે હું ક્યારેય પાછી નહીં ફરું.
0: તારે જે કરવું હોય તું કરી શકે છે.
1: મેં હવે એક નિર્ણય લઈ લીધો છે.
0: કોઈ વખત સૂર્ય આથમી જાય ને સમી સાંજના અજવાળામાં તારી બાલ્કનીમાં તું એકલી બેઠી હો, ત્યારે આ એક વાતનો તો વિચાર કરજે કે હું તારો છોકરો હોત તો તું શું કરત.

0: મને તમે?
1: હા પન્ને, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલે મમ્મી.
1: પત્રથી ચાલે એવું નહોતું પંડા, અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતો. ક્યાં છે વિકાસ?
0: એ તો રામધનની સાથે બહાર ગયો છે.
1: કોણ રામધન? ઓળખ્યો ને?
0: મારો માળી છે.
1: એની બહુ માયા છે.
0: હા.

0: એને રોજ ફૂલો આપે છે ને એટલે.
1: ક્યારે આવશે?
0: બસ હવે આવો જ જોઈએ મમ્મી.
1: પણ ના, તારા મમ્મી પપ્પા તો ઘેર જ છે ને?
0: ના મમ્મી, એ બંને પણ અમારા એક સંબંધીને ત્યાં મળવા ગયા છે.
1: એમની તબિયત તો સારી છે ને?
0: હા મમ્મી.
1: પન્ના, તારો પત્ર મળી ગયો હતો, વાંચીને ખરેખર બહુ દુઃખ થયું. આપણે બધા જ કમનસીબ છીએ.
0: શું કરું મમ્મી, મને પણ બહુ જ દુઃખ થયું. બીજો કોઈ રસ્તો જ નહોતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી, મારી તબિયત પર અને વિકાસ પર પણ અસર થતી હતી.
1: હા, એ તો તું મને વારંવાર પત્રો લખતી હતી એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો.
0: આ તો શી ખબર સાથી, તમારી સાથે મનનો મેળ મળી ગયો છે એટલે તમને લખી શકું, મનનો ભાર હળવો કરી શકું અને તમારી સલાહ પણ લઈ શકું. મમ્મી, તમને જોઈને મને એમ જ લાગે છે કે જાણે તમે મારા મમ્મી જ છો.
1: એ બધી કુદરતની લેણદેણ છે બેટા, બીજું શું.
0: મને ઘણી વાર વિચાર આવે છે કે તમે આટલા સારા ને માયાળુ ને વિકાસના પપ્પા.
1: સંજોગો કહો તો સંજોગો, ને અમારા કુટુંબનું એક કમ નસીબ કહો તો કમ નસીબ.
0: એક બાજુ મેં છૂટાછેડાની અરજી કરી છે ને મારી સાસુ મને મારી ઘેર મળવા આવે છે, એ તમારા કુટુંબના સંસ્કાર છે. બીજી બાજુ ઘરની વહુને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂકવી કે કારમાંથી સુમસામ રસ્તા પર એકલી ઉતારી મૂકવી, એ પણ તમારા કુટુંબના સંસ્કાર છે.
1: પન્ના, જે કંઈ તારી સાથે થયું છે એ માટે હું બહુ દિલગીર છું.
0: ના ના ના, એમાં તમારે મારી પાસે દિલગીરી વ્યક્ત કરવાની ના હોય. મમ્મી, મને એમ શરમિંદી ના કરો.
1: પન્ના, હું તો તને મારા મનની થોડીક વાતો કરવા આવી છું, ને બની શકે તો તારું મન શાંત કરવા, સમજાવવા આવી છું.
0: ઓહ મમ્મી, તમે આવ્યા તે ખૂબ સારું કર્યું, પણ વાત એટલી બધી આગળ વધી ગઈ છે, એટલું બધું ત્રાસજનક છે કે હવે કશો ઉપાય જ નથી.
1: તારી બધી વાત સમજું છું બેટા.
0: ઓહ, તમને શી વાત કરું, પત્રોમાં તો બધી વાત લખાય નહીં ને કેટલીક વાતો તો અત્યારે પણ કહેવાય નહીં.
1: તું ના કહે તોય હું કલ્પના કરી શકું છું.
0: અમુક વાતો તો એવી છે કે જેની કલ્પના પણ ન થઈ શકે.
1: એનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી.
0: મમ્મી, ઘણી વાર ફોન કરી મને કોઈ હોટેલમાં કે કોઈ જગ્યાએ બોલાવે ને પછી પોતે આવે જ નહીં. સાંજે હેરાન પરેશાન થઈ પૂછું તો કહે ભૂલી ગયો, ને પાછી બીજી વાર બોલાવે ને કહે હવે નહીં થાય અને પાછું થાય. ઓહ, આ બધું ચક્ર ચાલ્યા જ કરે. આવું શા માટે કરે છે એ મને સમજાય જ નહીં.
1: એની નાદાનિયત, બીજું શું.
0: મમ્મી, ત્રાસ તે કેવો ત્રાસ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય, હાથ ઉગામે, વસ્તુઓ છૂટી ફેંકે. ને એક દિવસ તો મમ્મી મારો બ્લાઉઝ પણ ફાડી નાખ્યો.
1: અરર, આ તો નર્યું જંગલી પણ જ કહેવાય.
0: એકવાર અમે પિક્ચર જોઈ આવતા હતા, રસ્તામાં પિક્ચરની ચર્ચા થઈ, અમારી વચ્ચે મતભેદ પડ્યો ને એકદમ ઉશ્કેરાઈ ગયા ને ઓચિંતી જ ગાડી ઉભી રાખી. રાતના 12:30 વાગે કેટલાક મવાલી જેવા લોકોની હાજરીમાં મને ગાડીમાંથી ઉતારી મૂકી. મમ્મી, મમ્મી, એ જ વખતે મને જિંદગીમાં પહેલી વાર આપઘાતનો વિચાર આવ્યો, પાસે જ તર્યો હતો, પણ સાથે પેટમાં વિકાસ પણ હતો. હું મૂંઝાઈને થોડું આમ તેમ ચાલી, ત્યાં તો એ પાછા આવ્યા અને માફી કેમ ન માગી એમ કંઈ ધમકાવીને અંદર બેસાડી ઘેર લઈ ગયા. મમ્મી, મમ્મી, પછી હું આખી રાત ઊંઘી શકી નહોતી.
1: અરે રે, આ તો કોઈ સાચું પણ ન માને.
0: આનાથી પણ વધારે વધારે તમને કહેતા મને શરમ આવે છે. એમની બધી જ ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરતી, પણ મમ્મી, મમ્મી, 5-star હોટેલના સ્વિમિંગ પૂલમાં બધા મિત્રોની હાજરીમાં હું બિકીનીને સ્ટ્રીંગ ડ્રેસ પહેરું એવી જીત કરતા, આવું તે કોઈ કરે.
1: છી છી છી છી, આ તો ઘણું શરમજનક કહેવાય.
0: અને મમ્મી, આનાથી પણ એક ખરાબ વાત છે, રમ, જીન, બ્રાન્ડી કે વિસ્કીની તો આપણા કુટુંબમાં નવાઈ નથી. પણ મમ્મી, તમને જાણીને આઘાત લાગશે કે તે અવારનવાર કોકેન ડ્રગ્સ લે છે, એનું વ્યસન થઈ ગયું છે ને કોકેન લીધા પછી તે એકદમ ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સો કરે છે ને હિંસક પશુ કરતા પણ વધુ હિંસક ને હેવાન બની જાય છે.
1: શું વાત કરે છે, કોકેન લે છે? ઓ ભગવાન, આ તો ઘણો જ આગળ.
0: મમ્મી, તમને થશે કે આ પન્ના ઘણું બોલબોલ કરે છે, પણ શું કરું, મારું મન શાંત જ થતું નથી. આ તો મારા મનનો ઉભરો ઠાલું છું. અરે,

0: એમાં ને એમાં તમારા ખબર અંતર પૂછવાનું તો ભૂલી જ ગઈ.
1: એમાં શું, હું તો તારા મનનો ભાર હળવો કરવા જ આવી છું.
0: તમે સોનગઢથી આવ્યા? ક્યારે આવ્યા?
1: આજે જ સોનગઢથી આવી.
0: મમ્મી તમે થોડી વાર બેસો, હું કોફી બનાવી
1: લઉં. ના ના ના દીકરી બેસ, વાતો કરીએ, હમણાં કોફી નહીં ફાવે.
0: તો કશું ઠંડુ પીશો, લીંબુનું શરબત ફાવશે.
1: પછી વિકાસ આવે એટલે બનાવજે, એ તો મજામાં છે ને?
0: હા મમ્મી.
1: પન્ના.
0: હું છું મમ્મી.
1: બેટા, તે છૂટાછેડા માટે અરજી કરી છે.
0: હા.
1: ને મિલકતમાંથી વિકાસનો ભાગ પણ માગ્યો છે. હશે પન્ના, તને જે ઠીક લાગે તે કર, પણ હું તો તને એક જ સલાહ આપું છું કે તારું મન ઊંચું થઈ ગયું હોય તો હમણાં થોડોક વખત તું અહીં રહે કે મારી સાથે સોનગઢ આવ, પણ આ બાબતમાં તું કશો ઉતાવળો નિર્ણય ના કરીશ.
0: મમ્મી, મેં આવેશમાં ઉતાવળે આ નિર્ણય નથી લીધો. છેલ્લા કેટલાય સમયથી મને આ જ વિચાર આવે છે. મને લાગે છે કે હવે મારાથી ત્યાં રહી શકાય એમ નથી. મેં બહુ સહન કર્યું. અત્યારે એનો વિચાર કરતા પણ કમકમા આવે છે.
1: શાંત થા પન્ના, શાંત થા. હું તો તને એટલું સમજાવવા આવી છું કે આ રીતે તારો અને સંદીપનો સંબંધ તોડી નાખવો એ સારું નથી. આ રીતે લગ્ન જીવનનો અંત આવે એ ઘણું જ ખરાબ કહેવાય. એ કોઈના હિતમાં નથી બેટા, સંદીપના, તારા કે પછી વિકાસના.
0: મમ્મી, અત્યાર સુધી મેં ખૂબ સહન કર્યું, પણ હવે હું સાવ ભાંગી પડી છું.
1: સાંભળી રે બેટા,
0: છેવટે એમણે મારા પર ખૂબ જ ભયંકર આક્ષેપ કર્યો કે પૈસા માટે એમને પડી છું. મમ્મી સાંભળો, હું તમારા કુટુંબને પૈસા છીનવી લેવા આવી છું. હું કોઈ પૈસા આપું કે કુટિલ સ્ત્રી છું. મારા હૃદયમાં કોઈ પ્રેમ નથી, કોઈ લાગણી નથી. મમ્મી
1: છાની રે,
0: મમ્મી મારી સાથે એક તો એ જંગલી જાનવરની જેમ વર્તે છે ને ઉપરથી મને સ્વાર્થી ને નિષ્ઠુરી.
1: છાની રે પન્ના, છાની રે બેટા, ને એક વાત સાંભળ, હું સંદીપની માં છું. તું એનાથી છૂટી પડીને અહીં આવી છે, છતાંય આજે હું તને મળવા આવી છું.
0: તમે તો ઘણા સારા છો, આવું કેમ બન્યું એ જ સમજાતું નથી. હું જ કમનસીબ છું.
1: હું આજે તને એ જ વાત કહેવા આવી છું, હું પણ તારી જેમ એક કમનસીબ.
0: મમ્મી, તમને પણ હંમેશા મેં એકલા અટુલા જોયા છે.
1: પન્ના, મારું લગ્ન જીવન પણ દુઃખી હતું. સંદીપના પિતા પણ ઘણા જ ધૂની તરંગીને મનમોજી હતા, પોતાના જ ખ્યાલોમાં મસ્ત રહેતા. એટલું જ નહીં, પણ અમારા જ કુટુંબની એક બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠા હતા ને એનામાં જ ટ્વાયેલા રહેતા હતા. શરૂઆતમાં તો હું પણ તારી જેમ અસ્વસ્થ થઈ ગઈ, ગભરાઈ ગઈ, અકળાઈ ઉઠી, ઘર છોડી નાસી જાઉં એવી લાગણી પણ થઈ આવતી. પણ એટલામાં સંદીપ આવ્યો. છેવટે સંદીપની ખાતર મેં એમને સ્વીકારી લીધા, મારું ઘર સ્વીકારી લીધું.
0: મમ્મી, તમે એ બધું સહન કરી શક્યા? મારાથી સહન નથી થતું, ને મારા પર તો કેવા કેવા અત્યાચારો થયા છે. આવી વિચિત્રતા કે વિકૃતિ તો મેં કોઈનામાં જોઈ નથી.
1: મારે તને એ જ કહેવું છે, અમારું લગ્ન જીવન દુઃખી હતું એટલે સંદીપ એકલો સોરાતો હતો, હિજરાતો હતો. એને એના બાપના લાડ કોળ મળ્યા નહીં, એટલે એના બકુલ મામા એને નાંદીપુર લઈ ગયા.
0: નાંદીપુર વિશે પણ સારું નથી બોલતા.
1: હા, ત્યાં તો એ વધારે અતડો ને એકલવાયો થઈ ગયો. મામી તો હતા નહીં, મામા ધંધામાં રોકાયેલા રહેતા, એટલે તે નોકરોના હાથે ઉછર્યો.
0: નોકરોના હાથે?
1: હા, એટલું જ નહીં, પણ એમના ઘરમાં 4-5 તો કૂતરાઓ હતા, હાઉન્ડ, પોમેરિયન ને આલ્શેશિયન. મારા ભાઈને કૂતરાઓનો બહુ શોખ હતો, એટલે સંદીપ કૂતરાઓની સોબતમાં મોટો થયો. નોકરો અને કૂતરાઓ વચ્ચે મા બાપના પ્રેમ વગર ઉછરેલો એકલો અટુલો છોકરો જંગલી જાનવર જેવો જ થાય ને. પન્ના, પન્ના કેમ બોલતી નથી? હું કહું છું એના પર વિચાર કર, હું તને આ જ વાત કહેવા માંગુ છું. તું સમજવાનો પ્રયત્ન કર કે સંદીપ શા

0: માટે ક્યારેક ક્યારેક રાની પશુ જેવો હિંસક ને વિકૃત બની જાય છે. કદાચ કદાચ તું સમજીશ તો એને સ્વીકારી શકીશ, પણ ના પણ ના.
1: મમ્મી, આપણે જંગલી વાઘને સમજી શકીએ ખરા, પણ એની સાથે રહી શકાય ખરું?

0: એટલે તું કહેવા શું માંગે છે? ચોખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છું?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકનો જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: ઓ પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપનું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: વિકાસ પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે, એટલા માટે કે જો જો તને પેલા ધસમસતા ફેનિલ ફેનિલ મોજા દેખાય છે ને, કેવા ઉછળી ઉછળીને કિનારે પછડાય છે, દેખાય છે ને, પણ ખબર પડે છે ક્યાંથી આવે છે, કેમ આવે છે?

0: வந்தே மாத்ரம்
1: வந்தே மாத்ரம்
2: વંદે માતરમ થી જય હિન્દ સુધીની અવિરત અસ્ખલિત વાણી એટલે આકાશવાણી 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી.
3: તે ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. હું જ સાચો તેવું રાખવાની
4: બદલે મળી શકે સેવાઓ કે દરેક માતાને એવી સેવા મળે.
5: વિવેકાનંદે કહ્યું હતું સુવિધા કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી
6: નાખું. સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું.
2: વ્યક્તિ થી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી.
7: અહિંસા વો તો શક્તિ કી પરાકાષ્ઠા હૈ. યે હો તો તો બહાદુર કી નિશાની પર જાતી હૈ અહિંસા.
2: કલા સાહિત્ય સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે આકાશવાણી. આપના દ્વારા આપણી વાણી આકાશવાણી એક સશક્ત જનમાધ્યમ એટલે આકાશવાણી આકાશવાણી આકાશવાણી.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા સાહિત્ય.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. બે વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો. શરૂઆતમાં સાંભળીશું નાટક અવતાર દ્રોણાચાર્યનો, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું કાવ્ય પાટડિયા, કીર્તિ મિશ્રા અને આરિફ મીરના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો, જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના સ્વરમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. અવતાર દ્રોણાચાર્યનો. ડોક્ટર શંકર શેષના મૂળ હિન્દીમાં નાટક એક ઓર દ્રોણાચાર્યનું ગુજરાતીમાં શ્રાવ્ય નાટ્ય રૂપાંતર અને રજૂઆત રમેશ ભટ્ટ.

0: কোন? ওহো যদু ভাই, আবো আবো।
1: কেম ছো লীলা ভাবি? অরবিন্দ,
2: এক খাস বাত পুছো আবে ছু।
1: পুছো।
2: হু এম পুছু ছু কে সভারে যে কি বনু তে
0: শু? মনে তো এমড়ে কাই গয়ু ছ নথি।
2: আরে শু কো ভাবি, হু অকর্মি আজে সভারে কলেজ জই না শক্যো, અને આણે સાલે મુસીબત ઉભી કરી દીધી
0: છે ની।
2: આ આદર્શવાદી છે ને, એણે પ્રેસિડેન્ટના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો।
0: રાજકુમારને?
2: હા, ગામના એક નંબરના ગુંડાને। અરવિંદ, બધું જાણવા છતાં તારી અક્કલ કેમ બેર મારી ગઈ?
1: સામે ચપ્પુ રાખીને ચોરી કરતો હતો, પછી છોડાય?
2: ના જોયો હોય તો મોટો સત્યવાદી હરિશ્ચંદ્ર, સુખેથી રહેવાનું નસીબમાં લખ્યું હોય તો ને।
1: યદુ છતી આંખે
0: તે હે યદુ ભાઈ, હવે શું થશે?
2: શું થશે? શું ભારે થવાની,
0: અને એનો આખો ટોપલો અમને માથે। તમને આટ આટલું સમજાવ્યા છતાં તમે સમજતા કેમ નથી? આ આ તમારી કોઈ બહાદુરી દેખાડવાની છે?
2: લીલા ભાભી, તમે હવે શું સમજાવવા બેઠા છો? આખી જિંદગી તો આના નખરા સયા, મૂર્ખતાપૂર્ણ એના આદર્શ સુધી ફૂલ્યા ના સમાયા, તો હવે શું કામ ગભરાવ છો?
0: મારું તો એમણે સાંભળ્યું છે જ ક્યારે,
2: તો એનો વિરોધ કરવો હતો ને, પણ તમે તે ફિશારી આંકવામાંથી ઊંચા આવો ત્યારે
1: મારું કોઈ કઈ સાંભળશો?
2: કાન પાકી ગયા તારું સાંભળી સાંભળીને તો। મને તો એમ હતું કે એકાદ વર્ષમાં તું પ્રિન્સિપાલ બનીશ તો હું વાઇસ પ્રિન્સિપાલ, પણ તે પહેલા તો તે આ બધા બખડ જંતર શરૂ કર્યા। ભલા ભાઈ, પહેલા પોતાનું સંભાળવું જોઈએ, પછી બીજું બધું સમજો।
1: યદુ, મારી જગ્યાએ તું હોત તો તું શું કરત?
2: હું? મેં તો એને બીજી સપ્લિમેન્ટરી આપીને કહ્યું હોત કે કરો કરો, આરામથી ચોરી કરો બેટમજી, મારા બાપાનું શું જવાનું છે?
1: તું આવું વિચારે છે યદુ?
2: વિચાર તો હું કરતો જ નથી, એથી ફાયદો પણ શું? નાની નાની વાતોનું પિંજણ કરવાનું તને સોંપ્યું, નર્યા આદર્શોમાં રાજ તો મધ્યમ વર્ગી જીવ, તને પૂછે છે જ કોણ?
1: અન્યને માટે આ વાત નાની હોય શકે યદુ, પણ આપણા જેવાઓને માટે તો આ જીવન મરણનો સવાલ છે, આપણી વ્યવસાયિક નીતિનો સવાલ છે।
2: પ્લીઝ, મારે ભાષણ નથી સાંભળવું। કોણ જાણે પેલા વિમલેન્દુનું દ્રોણાચાર્ય નાટક તે ભજ્યું છે, ત્યારથી તારું મગજ ફરી ગયું છે। અરવિંદ, જો આદર્શ ફાદર્શ નું પૂછડું છોડી દે, અને પેલા પ્રેસિડેન્ટને સમજાવી પટાવી, જરૂર પડે પગે પડીને પણ કેસ હતો ન હતો કરાવી દે।
1: યદુ,
2: હા, હોસ્પિટલમાં માં કેન્સરથી રિવાય છે, વિધવા બેન દર મહિનાની પહેલીએ તારા મનીરડની રાહ જુએ છે, તારા દીકરા સુદીપને મેડિકલમાં મોકલવાનો છે, અને આ આ લીલા ભાભીનો પણ વિચાર કર। અરવિંદ, ખરું કહું છું, છોડી દે આ સિદ્ધાંત વિદ્ધાંતી બેવકૂફી।

0: કર્યું ભાઈ, અમને સમજાવવા એટલે ભીખ સાથે માથું અફાળવા જેવું છે? સમજદારી ને એમને બાપે માર્યા વેર છે. અમને આમ અડધી જિંદગી તો પૂરી એ થઈ ગઈ.
1: અરવિંદ, તે રાજકુમાર નો રિપોર્ટ કરી દીધો છે?
2: હા.
1: પ્રિન્સિપાલ શું કહે છે?
2: એ તો રિપોર્ટ દબાવી દેવા માંગે છે. રિપોર્ટ પાછો ખેંચી લેવા માટે મારા પર દબાણ લાવ્યા છે.
0: એમ તો પછી રિપોર્ટ પાછો જ ખેંચી લો ને.
2: અશક્ય.
1: તો માર ભાભી, એ તો પેલો પ્રેસિડેન્ટ એને ઘેર બેસાડશે ને ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે.
2: યદુ, પ્રેસિડેન્ટ મને ઘેર બેસાડશે તે વેળા બીજા પ્રોફેસર શું શાવ મુગા બેસી રહેશે?
1: લોકો, અલે અરવિંદ, તને ખબર નથી કે તારો એક એક સાથી તને ગાળો દે છે?
2: કઈ કારણ?
1: એ જ કે તે પ્રેસિડેન્ટ ને નાખુશ કર્યા છે. બધા એક જ વાત કરે છે કે હવે તો વધેલું ડીએ પણ હાથથી ગયું.
2: એટલે મને કોઈ સાથ નહીં આપે?
1: ના, વિમલેન્દુ ને સાથ આપ્યો હતો કોઈએ? બધા જ બિક્કણ બનીને બેઠા રહ્યા. ગુંડાઓએ ચાર રસ્તા પર વિમલેન્દુ નું ખૂન કર્યું. શું થયું? એને પણ એક મોટા માણસના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો હતો, પણ સાક્ષી આપવા માટે આવ્યું કોઈ આગળ? બધા જ સાલા ડરપોકની જેમ આંખો બંધ કરીને બેસી રહ્યા.
2: તું મને બીક બતાવે છે? ભલે મને કોઈ સાથ ના આપે, હું રિપોર્ટ પાછો નહીં જ ખેંચું.
1: તું એકલો કરીએ શું શકીશ? અરવિંદ, મારું માન, હજી એ સમય છે. ખરું કહું છું, રિપોર્ટ પાછો ખેંચી લે, નહીં તો
2: ક્યાં જાય છે યદુ?
1: તપાસ કરવા. છોકરાઓએ ચોક્કસ કઈક યોજના ઘડી હશે, એની આપણને ખબર પડવી જ જોઈએ. અને હા, મારી વાતને વ્યવસ્થિત રીતે વિચારી જોજે, કારણ કે તને કોઈ સાથ નહીં આપે. ડુ નોટ ટ્રસ્ટ એનીબડી.
0: અરવિંદ, હું તમને એમ પૂછું છું કે આ દુનિયાને સુધારવાનો ઇજારો શું તમે એકલાએ જ રાખ્યો છે?
2: મેં એવું ક્યારે કહ્યું?
0: તો પછી તમે વિચારતા કેમ નથી? આ તમારી ઉંમર હવે રખડપટ્ટી કરવાની છે. પરણ્યા 20 વર્ષ વીત્યા છતાંય છે કે વાતનું ઠેકાણું? ખરું કહું છું અરવિંદ, કે મહેરબાની કરીને એટલું તો જોજો જ કે નસીબમાંથી નોકરી છીનવાઈ ના જાય.
2: લીલા, હું તો કેટલાથી ડરતો દબાતો ફરું. કારખાનાની જેમ કોલેજ ચલાવતા પેલા પ્રેસિડેન્ટથી, કાળા અક્ષરને કુહાડે મારનાર કમિટીના સભ્યોથી, ચાડિયા સાથીઓથી, પેલા કાણિયા કુબડા ઢીમચા જેવા પ્રિન્સિપાલથી, વિદ્યાર્થીઓથી. ના ના લીલા, શું જિંદગી આખી આમ દબાતા ડરતા જ રહેવાનું?
0: કોઈનો શું ભરોસો? કોઈને ક્યાંય સાથ આપ્યો છે કોઈએ? ક્યાંક વિમલેન્દુની જેમ તમને પણ? હું તો કહું છું કે તમે શા માટે આ ઉપાધિમાં પડો છો?
2: સિગરેટ પણ ખલાસ. લીલા, હું સિગરેટ લઈ આવું.
0: પણ તમે અત્યારે બહાર ના જશો? ગયા. હે ભગવાન, આ કાગળિયા અને ચોપડીઓ અને સિગરેટ ના ઠૂંઠા. અને આપ પ્રિન્સિપલ સાહેબ? આપ?
3: હા.
0: પણ એ તો હમણાં જ આપે એમને જોયા નહીં?
3: જોયા ને?
0: તો પછી રોક્યા કેમ નહીં?
3: એમને કોણ રોકી શક્યું છે? ઓહો હો, શું સમો આવ્યો છે.
0: તો શું આપને એમની સાથે વાત
3: કરવી હતી ને? પણ ક્યાં કોઈ સાંભળે છે? કઈ અર્થસર તો હોય તો બોલું કામનું, પણ એ તો એમ જ ચાલે. સયા વિના કઈ છૂટકો છે?
0: તો પછી આપ?
3: તમે કદાચ પ્રોફેસર અરવિંદ ને સમજાવી શકો.
0: હું?
3: હા, તમે જુઓ ને, આમ તો જાણે બધું બરાબર ચાલતું હતું. પ્રેસિડેન્ટ સાહેબ પણ ખુશ હતા, નિયમિત પગાર પણ મળતો હતો, ડીએ આપવાનું પણ વિચારતા હતા. પણ ત્યાં તો પ્રોફેસર અરવિંદે નકામી મુસીબત ઉભી કરી દીધી. બુરો સમો તે આનું નામ, શું સમજ્યા? એટલે તમે જો.
0: પણ સાહેબ, મારું એ માને છે જ ક્યાં?
3: તો પછી તમે સ્ત્રી છે ના, તમે જ કહો. ચોરી પકડવી એ તો જુનિયરોનું કામ, સિનિયરોને શોભે. પણ તોય હવે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એને સુધારવું તો પડશે ને.
0: તેની હું ક્યાં ના પાડું છું, પણ તેઓ માને તો ને.
3: હવે તમને શું કહું, ભારે ધાંધલ ધમાલ થશે. અરે, છોકરાઓએ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
0: આપને?
3: હા, મને, આ ઘરડાને. પણ શું થાય, નોકરી કરવી હોય તો બધું સહેવું પડે, લાતોય ખાવી પડે.
0: પરંતુ રાજકુમારે પરીક્ષામાં ચોરી કરી
3: તો એમાં કોઈનું બગડ્યું છું જ. સૌ સૌના પાપ સૌની સાથે, એમાં આપણે શું?
0: તો પણ.
3: ઓહો, તમે સમજતા નથી. ચોરી બંધ થાય કે ના થાય, પણ કોલેજ તો બંધ થઈ જ જશે. ભાઈ, પ્રેસિડેન્ટ સાહેબ આખરે માલિક છે, અન્નદાતા છે. કોલેજ એમની ને મરજી પણ એમની. એટલે તો કહું છું કે નોકરી કરવી હોય તો આંખ કાન બંધ કરો, મોં ખુલ્લું રાખો, પણ તે ખાવા માટે બોલવા માટે નહીં.
0: સાહેબ, આપને ચોક્કસ ખાતરી છે કે પ્રેસિડેન્ટ કોલેજ બંધ કરી દેશે?
3: નહીં તો બીજું શું? જરા વિચાર તો કરો, બધા જ બચરવા છે, જશે ક્યાં? અને બધા કઈ થોડા જ મહાન બની શકે છે.
0: પણ અરવિંદ તો હંમેશા સિદ્ધાંત અને ન્યાયની જ વાત કરે છે.
3: હવે આમાં ન્યાયની વાત જ ક્યાં રહી? હવે તો પ્રશ્ન છે 40 કુટુંબોના ભરણ પોષણનો. શું સમજ્યા? બુરો સમો તે આનું નામ.
0: તે લોકો શું વિરોધ નહીં કરે?
3: અરે, શું વાત કરો છો, જલ્લાદ નો તે કઈ વિરોધ થતો હશે? અને મને તો બસ આખો દિવસ ભાડા જ કરે છે.

0: ઉલ્લુ નો પઠ્ઠો એવું બધું, પણ શું થાય સાંભળી લઉં છું અને બો પર રાજીપો દેખાડતો ફરું છું. ભાઈ મારી વાત તો સમજા જાણે, પણ તમારો તો કઈ વિચાર કરો. નોકરી જતા હેરાનગતિ કોને થશે? સહન કોને કરવાનું? તમારે. ઘર કોણ ચલાવે છે? તમારે પાછલી અવસ્થાને ઓશિયાળી બનાવવી છે. અરે અહીં તો હું કઉ છું કે એ જવા દો, જીવતો નરભદ્રા પામે એટલે જીવતો વાલો કરવો જ પડશે. અરે રે, શું સમો આવ્યો છે! માસ્તર નો જીવ પણ જોખમમાં.
1: તો શું વિમલેન્દુની જેમ?
0: કઈ જ કહેવાય નહીં. જુઓ ને, મારી જ નાખ્યો ને બિચારાને, એની વિધવા પત્નીની હાલત તો જોઈ જતી નથી. ના ના, તમે જ કહો. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો, એવું તે કઈ થતું હશે
1: નહીં જ વળી. હું એમને સમજાવીશ, કોઈ પણ રીતે સમજાવીશ.
0: હા, આ થઈ વ્યવહારિક વાત. માત્ર સ્ત્રી જ પુરુષ ને સમજાવી શકે. એમને કહેજો કે નોકરી કરતા શીખે. આ જુઓ ને, મેં 30 વર્ષ નોકરી કરી, ટોલ નાકાની કારકુની માંથી વધતો વધતો પ્રિન્સિપાલ બની ગયો. લડ્યો તો શું થાત? માટે જ કહું છું કે લડો નહીં, નમો. વિચારવાનું તો નામ જ ન લો, હાજી હા કરો. સમજ્યા? તો અરવિંદ ને સમજાવજો. લો બસ, ત્યારે હું જાઉં હવે.
2: પેલો ડીમચો પ્રિન્સિપાલ શું કામ આવ્યો હતો?
1: ચખ મારવા.
2: શું કહેતો હતો એ?
1: મને સમજાવી.
2: તને?
1: મને નહીં તો શું તમને?
2: શું વાત કરી એને?
1: સમજવાની. પણ સમજને ને તમારે તો બાપે માર્યા વેર છે ને.
2: શું વાત કરી એને?
1: રિપોર્ટ પાછો ખેંચી લેવાની. જાઓ રિપોર્ટ પાછો ખેંચી લો. જુઓ એમાં જ બધાનું ભલું છે.
2: એટલે તું તું પણ મને ખોટું કરવાનું કહે છે?
1: અરવિંદ વિચાર તો કરો, 20 વર્ષના આપણા લગ્ન જીવનમાં મેં ક્યારે તમને અણગમતી વાત કરી છે?
2: ના.
1: તો પછી બસ આજે મારું કયું માનો?
2: લીલા,
1: હું મોશું પાડો છું? ચલો વિચારો તો ખરા, આ ઘરમાં એકલું કોણ જીવ્યું? તમે, માત્ર તમે. અમને અમારા અસ્તિત્વનો ક્યારે ખ્યાલ આપવા દીધો નહીં, પણ હવે એમ નહીં બને.
2: લીલા, લીલા.
3: સર.
2: કોણ? ચંદુ તું? લીલા તું અંદર જાતો. બોલ ચંદુ, કેમ આવું થયું?
3: શું કરું સાહેબ, આવું પડ્યું.
2: વળી પાછું શું પરાક્રમ કર્યું?
3: સાહેબ પરાક્રમ તો મારા પ્રોફેસર્સ કરે છે.
2: ખોટું. ચોરી કરતા તને શરમ ના આવી? તારી જગ્યા બીજો કોઈ હોત તો ડૂબી મરત.
3: સાહેબ મેં ચોરી કરી નથી.
2: એમ? કાગળ કોના હાથમાં હતો?
3: મારા હાથમાં સાહેબ, પણ મેં ચોરી નથી કરી. સાહેબ રાજકુમાર પાસેનો કાગળ ઉડીને મારી પાસે આવ્યો. મેં એ કાગળ હાથમાં લીધો. હજુ તો વિચાર કરું છું કે આ કાગળ મિશ્રા સાહેબને સોંપું. ત્યાં તો તેમણે આવીને સીધો મને જ પકડ્યો. સાચી વાત સમજવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા જ નહીં અને મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. ત્યાં પ્રેસિડેન્ટ સાહેબ પણ બેઠેલા. એમણે તો મારી તરફ એક શિકારીની નજરે જોવા માંડ્યું.
2: પછી પછી શું થયું?
3: મારી વિરુદ્ધની ફરિયાદ યુનિવર્સિટીમાં મોકલવામાં આવી. સાહેબ આપ જ કહો, મેં ક્યારે ચોરી કરી છે ખરી? તોય સાહેબ નાહકનું દંડાઈ ગયો.
2: ચંદુ, એ લોકો શું તારા દુશ્મન છે કે જાણી જોઈને તને દંડ દે?
3: સાહેબ વાત જાણે એમ છે કે મારા ફાધર ને આપણા પ્રેસિડેન્ટ સાહેબ પરસ્પર વિરોધી છે. આગામી ચૂંટણીના તેઓ બંને ઉમેદવાર છે, એથી આમાં મને બલી બનાવવામાં આવ્યો છે. માટે સાહેબ હું આપના પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું.
2: એટલે હું કઈ સમજ્યું નહીં.
3: જુઓ સાહેબ, આજે આપે રાજકુમારને ચોરી કરતા પકડ્યો છે, એની વિરુદ્ધ રિપોર્ટ પણ કર્યો છે, પણ એ દબાઈ જવાનો છે. માટે આપે એ રિપોર્ટ યુનિવર્સિટી પહોંચી એમ કરવાનું છે.
2: પણ તમે લોકો એમ કેમ માની લો છો કે રિપોર્ટ દબાવી દેવામાં આવશે?
3: સાવ સીધી વાત છે સાહેબ. રાજકુમાર પ્રેસિડેન્ટનો દીકરો છે, જે પ્રોફેસર અને પોતાના બાપનો નોકરો સમજે છે, અને કોલેજને બાપી કી મિલકત. એટલે સાહેબ આપે અમારા પક્ષે રહેવું પડશે. તો સાહેબ સૌના સમક્ષ કહેશો ને કે રાજકુમારે ખુલ્લા ચાકુ સાથે પરીક્ષામાં ચોરી કરી છે?
2: પણ તમે એમ કેમ માનો છો કે હું ન્યાયને પક્ષે નહીં રહું?
3: માણસ મોટે ભાગે અણીના સમય ફરી જતો હોય છે. માટે
2: બીજાઓની સાથે તું મને
3: એમ નહીં સાહેબ, પણ જુઓ આપના પર સામ દામ ભેદ ને દંડની નીતિ અપનાવવામાં આવશે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પણ નવાઈ નહીં.
2: ધમકીઓથી હું ડરતો નથી
3: સાહેબ, કેવળ આપના પર જ ભરોસો છે. કાલથી અમે ધરણાને હડતાળ શરૂ કરીશું. રિપોર્ટ નહીં થાય તો પરીક્ષાનો બહિષ્કાર. પણ આપ
2: આવ લીલા. બોલ બોલ ચંદુ, શું કહેતો હતો?
3: પણ આપ જો ફરી ગયા ને સાહેબ, તો યાદ રાખજો અમે આપને પણ નહીં છોડીએ.
1: આવા લોકો માટે તમે મુસીબત ભરવાના છો?
2: તો શું ખોટું બોલું?
1: પણ હું એમ કહું છું કે તમને ન્યાયાધીશ બનાવ્યા કોણે? કેટલી વાર કહ્યું કે તમે એમની ઝંઝટ પણ ના પડો, પણ
4: પ્રોફેસર અરવિંદ,
2: આપ પ્રેસિડેન્ટ સાહેબ, આપ અત્યારે
4: હા તમે નહીં આવે એટલે પછી હું જ આવે.

0: প্রফেসর অরবিন্দ, পাছি তবে রিপোর্ট রঙ্গে শো নির্ণয় বিত
1: রিপোর্ট পাছো তো নেই খেঁচো
0: সাবাস তোমার ইয়া ইমানদারি মাটে মানে মানছে વારું મને એ કહો કે અપરાધીને સજા થવી જોઈએ કે નહીં?
1: આપની શું ઈચ્છા છે?
0: એ જ કે અસલ ગુનેગારને શોધીને એને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ.
1: આપ રાજકુમારને અસલ ગુનેગાર નથી માનતા?
0: હોય શકે, પણ અસલી નહીં.
1: તો પછી કોણ છે?
0: તમે.
1: હું?
0: એટલે કે તમે બધા. છેલ્લા 3 વર્ષથી એ ચોરી કરે છે, તો પછી એને પકડ્યો કેમ નહીં?
1: પ્રેસિડેન્ટ સાહેબ, તમે અજાણ્યા હોવાનો ડોળ શા માટે કરો છો? ચંદુનો કેસ આપી યુનિવર્સિટી શા માટે મોકલ્યો? તમે જાણતા જ હતા કે એને કશો ગુનો કર્યો જ નથી, તો પણ આવી મળેલી તક તમે ઝડપી જ લીધી ચંદુના બાપની, તમારા હરીફની ઇમેજ બગાડવા માટે.
0: મિસ્ટર અરવિંદ, તમે હવે હાથ વટાવો છો.
1: આપ રાજકુમારનો રિપોર્ટ યુનિવર્સિટીને મોકલી આપો, એમાં જ ભલાઈ છે.
0: તો તમે રિપોર્ટ પાછો નહીં જ ખેંચો એમ ને?
1: ના.
0: તમારી આ જીતનું પરિણામ કઈ સમજાય છે?
1: ખૂબ સારી રીતે.
0: તો મારો પણ આક્ષેપ છે કે તમે છોકરાઓને મારી વિરુદ્ધ ઉશ્કેરીને શહેરની શાંતિ ને વ્યવસ્થાને ભયમાં મૂકી રહ્યા છો. તમે બદમાશ છોકરાઓની નેતાગીરી લાદી છે.
1: પ્રેસિડેન્ટ સાહેબ, આ તમારો આક્ષેપ કેટલો જૂઠો છે તે તો તમે સારી રીતે જાણો જ છો.
0: મિસ્ટર અરવિંદ, કાલ સુધી મારો રિપોર્ટ નહીં બદલો તો હું કોલેજ બંધ કરી દઈશ.
1: ભલે એમ કરજો.
0: મિસ્ટર અરવિંદ, કોલેજ બંધ કરવાથી તો વાત વણસી જશે.
1: કોલેજ બંધ કરવાની ધમકી તો આપે જ આપી છે.
0: ચાલો રાજકુમારની વાત જવા દો, પણ મારો તો વિચાર કરો, એથી તમારી પબ્લિક ઇમેજને આંચાવશે. ચૂંટણી માટેની હાથમાં આવેલી ટિકિટ પણ જતી રહેશે.
1: તમે તમારી રીતે સાચા હશો, પણ હું
2: લો જા તૈયાર.
0: તમને ખબર છે, આખા સ્ટાફમાં મને તમારા પ્રત્યે જ માન છે. હું તો એમ વિચારું છું કે હાલના પ્રિન્સિપલને પાણી છું પકડાવી દઉં, મારીને કોલેજનો સત્યાનાશ વાળી નાખ્યો. આની જગ્યાએ તમને.
1: મને?
0: હા.
1: અચ્છા, તો આપ મને ખરીદવા માંગો છો?
0: મિસ્ટર અરવિંદ, વિચારી જોજો, આપણે ક્યાં ઉતાવળ છે. પણ હા, જે હોય તે કાલે સવાર સુધીમાં જણાવી દેજો. આશા તો
2: સાહેબ આજા.
0: અત્યારે નહીં, કાલે. મિસ્ટર અરવિંદનો નિર્ણય જાણ્યા બાદ. ઓકે, ગુડ નાઇટ.
2: શું વિચારમાં પડી ગયા?
1: કઈ જ નહીં લીલા.
2: પ્રિન્સિપાલ નથી બનવું.
1: મૂલ્ય શું તે જાણે છે?
2: મૂલ્ય ચૂકવ્યા વિના તે શું મળે છે?
1: એટલે શું મારી સચ્ચાઈને નેવે ચડાવી દઉં? પેલા ચંદુને દગો થતા સેંકડો વિદ્યાર્થીઓ મારું લોહી પી જશે, મારા નામ પર થૂંકશે.
2: એ તો પ્રેસિડેન્ટે બધાને પહોંચી વળશે, તમને રક્ષણ આપશે, પ્રિન્સિપાલ બનાવી દેશે. જયારે આ છોકરાઓ તો તમને રસ્તા ઉપર ઉભા રાખીને તમાશો જોશે, એમને સાથ આપવાથી શું ફાયદો?
1: અરે યધુ, શું થયું?
3: અરે અરે, ગજબ થઈ ગયો.
2: શું કઈ ગરબડ થઈ?
3: થઈ નથી તો થશે. ચડાવો પેલા ચંદુડિયાને માથે ચડાવો. અલે આ તારું નામ લઈને છોકરાઓને ચડાવે છે. કાલે કોલેજની સત્યાનાશી થયા વિના રહેવાની નથી. ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવે છે. સૌના મોંએ એક જ વાત છે કે તે છોકરાઓને બેકાવ્યા છે, અને આ વાત ઉપર તો આખો સ્ટાફ તારા ઉપર નારાજ છે.
2: હું નહોતી કહેતી કે કોઈ સાથ નહીં આપે, સૌને પોતપોતાની પડી છે. યદુભાઈ, હવે શું થશે?
3: પેલી બાજુ રાજકુમાર અને એના સાથીઓમાં તારા પ્રત્યે રોષ છે. રાજકુમારને તે પકડીને એને ચેલેન્જ આપી છે, અને આ બાજુ ચંદુને સાથ આપીને તું પેલાની સત્તા જ ખતમ કરી દેવા માંગે છે.
1: કહે છે કે હું ચંદુને સાથ આપું,
3: એવું એ લોકો માને છે. જો રિપોર્ટ પાછો નહીં ખેંચે તો આજે નહીં કાલે તને એ લોકો જાનથી મારી નાખશે.
1: યદુ, તું મને ડરાવે છે?
3: આમાં ડરાવવાની વાત જ ક્યાં છે? આ લોકો જો વિમલેન્દુનું ખૂન કરાવી શકતા હોય તો તારું કેમ નહીં? તારી બધી જ બાજી ઊંધી પડી રહી છે. જા, રિપોર્ટ પાછો ખેંચી લે.
2: અરે પ્રેસિડેન્ટ સાહેબ, તો અમને પ્રિન્સિપાલ બનાવવાની વાતો કરતા હતા.
3: તો જા, પ્રિન્સિપાલ બની જ જા, અને મારા માટે વાઇસ પ્રિન્સિપાલ બનવાનો માર્ગ મોકળો કર. તું જો પ્રેસિડેન્ટને સાથ આપીશ તો એ પણ તને સાથ આપશે. હવે રે ચંદુ અને એના સાથીઓની વાત, પણ એને તો એ પોતે જ પહોંચી વળશે. પણ હા, રાજકુમાર તને જીવતો નહીં છોડે.
1: બંધ કર તારો બકવાસ.
3: આને તું બકવાસ કહે છે? અરે રિપોર્ટ પાછો ખેંચવા સિવાય તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. રાજકુમારનો વિરોધ કર્યો તો મોત, અને ચંદુનો વિરોધ કર્યો તો સામાજિક મોત. આમ મોત થી તું નહીં બચી શકે.
1: બકવાસ બંધ.
2: મને એમ હતું કે તમે એક વાર તો મારું માનશો, પણ ના, તમે તો માત્ર તમારા માટે જ જીવો છો, સ્વાર્થી નહીં. તો હવે તો તમારા માટે હું નહીં કાતો
1: ચંદુ. અત્યારે મારું મગજ. યદુ, યુ ગેટ આઉટ ફ્રોમ હિયર. આઈ સે યુ ગેટ આઉટ.

0: कौन कौन जी? तो
1: एक वर्ष मां भूली गयो।
0: अरे आ तो
1: तारो मित्र विमलेंदु।
0: पर तू आवियो क्या थी?
1: तारा मन नी अंधारी गलियो मां थी। खूब अंधारू छे त्या। घणी तकलीफ बाद मने मार्ग मळ्यो।
0: पण कोने बोलावे तने?
1: ते
0: मे मित्र बोलावे केम?
1: ए पूछवा माटे के गुंडाओ ए मारा पर हुमलो कर्यो त्यारे मारी मानसिक परिस्थिति केवी हती?
0: हा बलिदान आपती वेळाए तू शुं विचारतो हतो?
1: मूर्ख, बलिदान शब्द नो उपयोग ना कर। हूँ कहीं तारा वर्ग में बैठेलो विद्यार्थी नहीं के मोटा मोटा शब्दों की असर है मायावी दर्पण में मारी जात ने जोया करो।
0: पण तारू तो बलिदान है तू, आत्मत्याग आदर्श।
1: बंद कर आ बकवास, खूब सांभळ्यो। चिता पर मारी लाश चढ़ावी ने तमे लोग भाषणबाजी करता हता। एम एक सूर हतो के हूँ एमनो जिगर जान दोस्त हतो। मारा मा जे हतु नहीं ते उभू करी करी ने तेनी प्रशंसा करता हता। पण मनोमन बधा ज मारी बेवकूफी नी दया खाता हता। हरामियों नी वच्चे हरीफाई जामी हती। अरे एमाना एके तो मारा स्वर्गस्थ पिता ने क्रांतिकारी तपस्वी अने त्यागी तरीके वर्णव्या। पण ए लबारो ने क्या खबर हती के मारो बाप तो एक नंबर नो गंजेरी सटोडियो हतो। समझाय छे काई? मरनार मरे अने सालाओ पोतानी पब्लिसिटी करे।
0: एटले तू तारा मृत्यु थी दुखी छे?
1: नहीं तो शू। अले मारी ते की मरवानी उम्र हती। 3 वर्ष पर लग्न थया। फूल जेवी मारी दीकरी, पत्नी ना प्रेम नो उछलतो महासागर, नाट्य क्षेत्रे ख्याति पामवानी महेच्छा, આ બધું જાનું ત્યાં રહી ગયું।
0: તો પછી તે ચોરી પકડી શું કામ?
1: બસ આવી ગયો જુસ્સામાં અને કરી બેઠો બેવકૂફી। મને ક્યાં ખબર હતી કે એની સજા મોત હશે।
0: પણ અમે તો તારા આત્મ બલિદાનની પ્રશંસા કરીએ છીએ।
1: એ તો જીવો છો ને, માટે એકવાર મરો પછી ખબર પડશે કે જીવન શું ચીજ છે।
0: પણ ચોરી?
1: અરે ચોરી ની એસી તેસી, સાલા મધ્યમ વર્ગીય લોકો નાની નાની વાતોને ગ્લોરીફાઈ કરવામાંથી ઊંચા જ નથી આવતા। બુદ્ધો, મારી પત્ની વર્ષ આખું નોકરી માટે પાંફા માંગતી રહી। બધાએ આશ્વાસન આપ્યું નોકરી નહીં, નર્યો બકવાસ।
0: એટલે તો શું કહેવા માંગે છે?
1: તારું આંતરમન જે સાંભળવા ઉત્સુક છે તે।
0: એટલે
1: જા પ્રેસિડેન્ટ સાથે સમાધાન કરીને પ્રિન્સિપાલ બની જા।
0: સમાધાન હું નહીં કરું।
1: જોઈશું, મારા નાટકનો દ્રોણાચાર્ય પણ આમ જ કહેતો હતો।
0: એ તો ખૂબ જ શક્તિશાળી હતા, હું તો એક મામૂલી માણસ, ક્ષુલ્લક ક્ષુલ્લક સ્થાનો પર લડું છું।
1: પેલા દ્રોણાચાર્ય નો દાવો પણ તારા જેવો જ હતો, એને સમજ તો તારા પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી જશે। એને યાદ કર, યાદ કરે ને।

0: અશ્વત્થામા, તું નહીં માને?
1: મારે દૂધ પીવું છે, દૂધ આપને.
0: ઓ, દૂધ ક્યાંથી લાવું? તારા પિતાશ્રી કે ગાય નથી બાંધી રાખી.
1: દૂધ નહીં આપું તો લે લે.
0: અરે અરે અરે, ના ના ના, મારા દીકરા, ઉભો રહે ઉભો રહે. આપું છું, હમણાં જ આપું છું, હમણાં જ આપું.
2: શું થયું? કેમ રુદન કરે છે? માએ તને માર્યો કે શું? શું થયું?
1: મારે દૂધ પીવું છે.
2: પણ આપણે ત્યાં ગાય ક્યાં છે દીકરા?
0: આવી ગયા તમે? જુઓ ને, અશ્વત્થામાં દૂધ માટે હાથ લઈને બેઠો હતો. લે દીકરા, લે, પી લે. હવે જો રોઈશ છે તો હઠી લો કહીનો. દૂધ કેવું લાગ્યું દીકરા?
3: બહુ સરસ માં.
2: અરે પણ ક્યાં જાય છે?
3: પેલા રાજકુમારો પાસે જઈને એમને કહું કે અમારે ત્યાં પણ દૂધ છે. તેઓ આપને ભિક્ષુક બ્રાહ્મણ કહેતા હતા.
0: હા તો કહું, દ્રુપદે શું કહ્યું? ઘણા સમય બાદના આપના દર્શનથી તેઓ ખૂબ જ આનંદિત થયા હશે, નહીં?
2: લાવ એ પાત્ર મને આપતો કૃપી.
0: લ્યો, શું શું આપ્યું એમણે? 100 થી ઓછી ગાયો તો નહીં જ આપી હોય?
2: અસત્ય વધે છે.
0: હા તો પછી દ્રુપદે શું કહ્યું? આપનું સ્વાગત શી રીતે કર્યું? તમારા માનમાં રાજસભા પણ ભરી હશે નહીં?
2: આ પાત્રમાં શું હતું?
0: દ્રુપદે શું કહ્યું? શું આપ્યું?
2: આ પાત્રમાં શું હતું?
0: ઓ, સાંભળી શકશો?

0: ને ત્યાંથી પાછા ફર્યા બાદ કોઈ વાત સહી રહી નથી.
1: આ પાત્રમાં દૂધને બદલે પાણીમાં ખોળેલો લોટ હતો.
0: બાળક સાથે કપટ કરતા તને શરમ ના આવી?
1: શરમથી મારી પૈસી રહી હોત ને તો એને માથું પટકી પટકીને પ્રાણ ત્યાગ કર્યો હોત.
0: પણ એણે એ લોટનો ઘોળ પીધો શી રીતે?
1: ન પીએ તો જાત ક્યાં? ધાવણ છોડાવ્યા બાદ ક્યારે એને દૂધ પીધું હોત તો એનો સ્વાદ ને યાદ રહ્યો હોત. દૂધના નામે વિષ પણ આપ્યું હોત ને તો પણ પી લેત.

0: ખાવાનો સ્વાદ ને યાદ રહ્યો હોત, દૂધ દાના મેં વિષ પણ આપ્યું હોત ને તો પણ પી લેત.
1: એને દૂધ ક્યારેય પીધું જ નથી.
0: એની હવે તો જાણ થઈ ને
1: વિશ્વાસ બેસતો
0: ક્યાંથી બેસે? ક્યારે દીકરા હૃદય પર દ્રષ્ટિ મારી છે? પાસળીઓ ગણાય છે, લોકો એને ભિક્ષુક નો દીકરો કહે છે. બે ટંકની ભોજન ની વ્યવસ્થા શી રીતે કરું છું મને પૂછો.
1: આટલું અધમ જીવન આપણું
0: કોણે બનાવ્યું? મેં કે તમે? બોલતા કેમ નથી? ક્યાં ગયું તમારું અભિમાન? મોટા આચાર્ય થવાથી કઈ અન્ન વસ્ત્ર મળતા નથી
1: એટલે તું કહેવા શું માંગે છે?
0: એ જ દ્રુપદ ને ત્યાં તમને મોકલતા પહેલા કહ્યું હતું એ જ.
1: પણ ખબર છે કે દ્રુપદે શું આપ્યું?
0: કઈક તો આપ્યું જ હશે.
1: હા, કચ્છ કચાવીને લાત દીધી મારા મસ્તક પર. સેવકો દ્વારા મને ધક્કા મરાવીને બહાર હડસલી દીધો. અપમાનની તો કલ્પના પણ નહીં કરી શકે. એને મને અભિમાની, ઘમંડી, દરિદ્ર, ડોંગી, પાખંડી કહ્યો. એનો એક એક શબ્દ બરછીની જેમ મારા હૃદયને છેડે છે.
0: પણ અપમાનની ઘડી આવા શા માટે દીધી તમે?
1: કૃપી મેં?
0: તમે નહીં તો શું મેં? તમે અભિમાન યુક્ત વર્તાવ કર્યો જ હશે, પોતાની વિદ્વતા અને આચાર્યત્વ પર લાંબુ સંભાષણ કર્યું છે.
1: ના કૃપી, ના, મેં એવું કશું જ નહોતું કર્યું. જીવનમાં ક્યારે ના વાપરી હોય તેવી સમર્પણના ભાવથી યુક્ત ભાષાનો મેં ઉપયોગ કર્યો તો પણ હું અપમાનિત થયો. કૃપી, મારા રૂએ રૂએ અગ્નિદાહ થઈ રહ્યો છે. ક્રોધ તો એટલો ચડે છે કે એક જ બાણ એનો શિર છેદ કરી નાખ.
0: તમે શું બદલો દેવાના હતા? પોતાના એક ના એક દીકરા માટે જે દૂધ તું એક ટીપુ એ મેળવી ન શકે એના મુખે બદલાની ભાષા નવી વાચા.
1: તું મારી શક્તિને જાણતી નથી કૃપી. હવે હું એક એવી પેઢી તૈયાર કરીશ કે જે યુદ્ધની ભાષા ઉચ્ચારશે.
0: પણ શિક્ષણ કોને આપશો?
1: એટલે તારા કહેવાનો ભાવાર્થ શું છે?
0: એ જ કે અપમાનનો ગુંટલો ગળી જાઓ, બદલો જરૂર લો પણ ઉતાવળે નહીં. એને માટે યોજના કરો, દ્રુપદનો નાશ એના માણસો દ્વારા.
1: કોણ હશે?
0: કોઈ રાજપુરુષ લાગે છે.
1: અરે, આ તો ભીષ્મ. આશ્ચર્ય!
0: જરા વિવેકથી વર્તજો, સત્તા સામે ચાલીને આવી છે, શક્ય છે કે તમારો સંકલ્પ સફળ થાય.
2: પ્રણામ આચાર્ય દ્રોણ.
1: આપ અહીં?
2: આપ સમાચાર્યના દર્શનાર્થે, અને આપની ધનુર્વિદ્યાનો ચમત્કાર તો મારી કલ્પનામાં પણ બેસતો નથી.
0: ઓહ, કેવો ચમત્કાર!
2: આચાર્ય દ્રોણે બાણથી કુવામાં પડેલા દડાને કાઢેલો તે વાત પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ કરી તે જાણીને હું તો આશ્ચર્યમાં પડી.
1: પરંતુ એ તો સાવ સહજ વાત છે ભીષ્મ.
2: આપના એ ચમત્કારથી હું આપનો પ્રશંસક બન્યો છું આચાર્ય. આપ રાજધાનીમાં પધારીને રાજપુત્રોના આચાર્ય પદને શોભાવો.
1: રાજપુત્રોનો આચાર્ય હું? મારે જરા
0: આપની વાત એમને સ્વીકારીએ છે
2: તો હું નિશ્ચિંત. આચાર્ય, હું જઈને આપના સ્વાગતની વ્યવસ્થા કરું.
1: ભીષ્મ, પણ હું?
0: આપ એ બધું મારા પર છોડી દો, તેઓ ગુરુ પૂર્ણિમા સુધી તો રાજધાનીમાં જરૂર આવી પહોંચશે.
2: હા, દીક્ષા માટે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ જ ઉત્તમ. તો આચાર્ય દ્રોણ, આપને લેવા માટે રથ આવશે, હું આપની પ્રતીક્ષા કરીશ.
1: પરંતુ ભીષ્મ,
0: એ તો હવે ગયા.
1: કૃપી, તે મને કઈ વિચાર પણ ના કરવા દીધો.
0: હા, કારણ કે વિચાર કર્યા પછી તમે હા નથી પાડતા.
1: આનું પરિણામ
0: જાણું છું. અન્ન વસ્ત્રનો પ્રશ્ન હંમેશા માટે ઉકલી જશે, ગૌરવથી રહી શકીશું. આ દેશના ભાવિ શાસક હવે તમારા શિષ્યો બનશે, અને એમના સૈન્યથી તમે દ્રુપદને નષ્ટ ભ્રષ્ટ કરી શકશો.
1: કૃપી, હું તૈયાર છું.

0: માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે છે.
1: પરંતુ ગુરુજી, યોગ્યતા અને પ્રતિભા
0: એના કરતા વ્યવસ્થા મોટી વાત છે.
1: ગુરુજી, આપને આ વ્યવસ્થામાં વિશ્વાસ છે?
0: જે વ્યવસ્થાને તોડી જ ન શકાય તેમાં વિશ્વાસ રાખીને જ જીવાય. પણ તું આટલી બધી વિદ્યા શીખ્યો ક્યાંથી? આટલી વિદ્યા તો મારા પ્રિય શિષ્ય અર્જુનને પણ નથી આવડતી.
1: આ બધી આપની કૃપા છે ગુરુદેવ. મેં આપની એક મૂર્તિ બનાવી, એના ચરણોમાં બેસીને અભ્યાસ કરતો રહ્યો.
0: ધન્ય છે તને એકલવ્ય, ધન્ય છે.
1: આપની પ્રેરણા અને આશીર્વાદથી મારી વિદ્યા કૃતાર્થ થઈ. મેં આપને ગુરુ માન્યા છે, તો હવે આપના શિષ્ય પાસેથી ગુરુદક્ષિણા માંગો ગુરુદેવ. આપ મારી ગુરુદક્ષિણા નહીં સ્વીકારો ગુરુદેવ.
0: તું આપી શકશે?
1: ગુરુદેવ, હું વ્યાધરાજનો પુત્ર. આપ માંગશો તો મારું આખું રાજ્ય આપના ચરણોમાં ધરી દઈશ.
0: મારે ધન નથી જોઈતું.
1: તો
0: મારી ગુરુદક્ષિણા તારે માટે અતિ કષ્ટદાયી નીવડશે એકલવ્ય.
1: પ્રાણથી વિશેષ તો કઈ નહીં હોય ને ગુરુજી.
0: તો તારા જમણા હાથનો અંગૂઠો મને આપ.

0: ગુરુદેવ, ત્યાં કૂતરા વસ્યા, હરણોનું ટોળું એ બાજુ.
1: ધ્યાન પૂર્વક નિશાન સાધ અર્જુન.
0: અરે, કૂતરાઓ વસતા બંધ થઈ ગયા, જાણે કોઈએ બાણથી એમનું મોં જડી દીધું ના હોય.
1: એવું તે કોણ હશે અહીં, ચાલો શોધા ધરીએ. કોણ છે તું?
0: ગુરુદેવ, આપ, હું એકલવ્ય, આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ.
1: પણ હું તો તને પ્રથમ વાર જ જોઉં છું.
0: ના ગુરુદેવ, બીજી વાર. આજથી 10 વર્ષ પહેલા હું આપને મળ્યો હતો શિષ્ય બનવા માટે, પણ આપે મારી વિનંતીનો અસ્વીકાર કરેલો.
1: હા, બરાબર છે, શાસ્ત્રાનુસાર મારી વિદ્યા

0: આપે આ શું માંગ્યું? અંગૂઠા વિનાનો હું? ગુરુજી, આપ આશીર્વાદ આપો છો કે પછી શ્રાપ?
1: મેં તો તને ચેતવ્યો હતો.
0: ગુરુ દક્ષિણા તો હું આપીશ જ આચાર્ય, પરંતુ એક પ્રશ્ન પૂછું.
1: શાનો પ્રશ્ન?
0: આપ ક્યારેય આ અર્જુન પાસે એનો જમણો હાથ માગી શકશો? ભીમની ભુજા માગી શકશો? આપ માગશો ને તો પણ નહીં મળે. તો પછી આપે મારી પાસેથી શા માટે અંગૂઠો માગ્યો? એથી આપ આપના શિષ્યની હત્યા નથી કરતા?
1: તો ના આપીશ. હું કઈ તારા પર દબાણ તો કરતો નથી.
0: એ વાત નથી, ગુરુ દક્ષિણા તો હું આપીશ જ. પૂજાની સામગ્રી લઈને આવ્યો જ સમજો. આ તો અન્યાય છે ગુરુદેવ. આપે તો એક મહાન પ્રતિભાને ઉગતી જ ડામી દીધી.
1: હા, ડામી દીધી. શા માટે એને મારા અહંકારને પડકાર્યો?
0: શેનો પડકાર?
1: એમ સિદ્ધ કરવા માંગતો હતો કે મારી સહાય વિના પણ એ મહાન ધનુર્ધર બની શકે છે. ઇતિહાસ કાલે મારી અપૂર્ણતા પર હસત.
0: ઇતિહાસ તો કાલે પણ હસશે જ, જ્યારે પણ પ્રતિભાને જાતિ અને વ્યવસ્થાને નામે ડામવામાં આવશે ત્યારે લોકો તમને જ યાદ કરશે. ઇતિહાસ આપને ક્યારેય માફ નહીં કરે ગુરુદેવ. હજુ પણ સમય છે, એકલવ્યને ના કહી દો. હું આ પાપનો સાક્ષી બનવા નથી ઈચ્છતો.
1: ચૂપ રહે, જો એકલવ્ય આવે છે.
0: ગુરુદેવ, આ આપની ગુરુદક્ષિણા. ગુરુદેવ, આ રહી આપની ગુરુદક્ષિણા.

0: કેમ છો લીલા ભાભી? અરવિંદ
1: હમણાં જ આવ્યા, આ બેઠા.
0: શું થયું છે યાર? પ્રિન્સિપાલ થયા પછી બસ જયારે જુઓ ત્યારે તારો તોબરો ચડેલો જ હોય છે.
2: તમે લોકોએ મને પ્રિન્સિપાલ બનાવીને ક્યાંય નો રહેવા નથી દીધો.
0: કેમ, શું થયું? કહેતો ખરો.
2: રાજકુમારે અનુરાધા પર બળાત્કાર કરવાની કોશિશ કરી કોલેજમાં જ.
1: ઓ માં, આટલો બધો નીચ!
2: તું તો બોલીશ જ નહીં, તારે કારણે જ આજે આ રાજકુમાર કોલેજમાં છે.
0: પણ આ બન્યું કેવી રીતે? માનવા જ નથી આવતું.
2: આજે લગભગ 4 સુમારે કોલેજની પાછળના બગીચામાં એક છોકરીની ભયાનક ચીસ સંભળાઈ. હું દોડ્યો, જઈને જોઉં છું તો રાજકુમાર અનુરાધા પર પેલી બચવા માટે તરફડતી હતી. મેં બૂમ મારી ને રાજકુમાર ભાગી ગયો સામો.
0: આ તો ઘણું જ ખોટું કહેવાય, પણ પેલી છોકરી બગીચામાં એકલી શું કરતી હતી?
2: કોઈકની પ્રતીક્ષા,
0: કદાચ એના પ્રિયતમની રાહ જોતી હશે.
2: એમાં કયું મોટું પાપ થઈ ગયું? એનો અર્થ એ તો નહીં કે એના પર રેપ કરવામાં આવે.
1: પણ આમાં તમારી જવાબદારી ક્યાં આવી?
2: તને નહીં સમજાય, આ આખી એક ઘટનાનો સાક્ષી એકલો હું જ છું. કાલે ન્યાય તોડવા પણ મારે જ બેસવાનું છે.
0: અનુરાધાએ લેખિત ફરિયાદ કરી છે?
2: હા તો.
1: એટલે આ વાત શું લાંબી થશે?
2: અરે આમાં તો ઘમસાણ મચી જશે. કાલ સુધીમાં તો વાત વિદ્યાર્થીઓમાં ફેલાઈ જશે. રાજકુમારને સખતમાં સખત શિક્ષા કરવાની માંગણી કરશે, પોલીસ કેસ પણ થાય. અને જો ચંદુ શહેરમાં હશે તો પાછલો હિસાબ ચૂકતે કરવામાં પાછો નહીં પડે.
0: પણ એ કોલેજમાં છે જ ક્યાં?
2: ભલે એ નથી, પણ એના સાથી તો છે ને. ખબર છે ને, એ છોકરાઓને આપણે પોલીસના દંડા ખવડાવ્યા હતા, એમના અગ્રેસરોને કોલેજમાંથી કાઢી મૂકેલા. હવે એ લોકો શું હાથ પગ જોડીને બેસી રહેશે? હું જાહેરમાં જૂઠું બોલ્યો હતો તે બધા શું મને માફ કરશે?
0: અરવિંદ, રિપોર્ટ દબાવી દે.
2: અશક્ય, હવે હું જૂઠું નહીં બોલી શકું.
0: ભલે, પણ તું એ છોકરીને સમજાવ કે વાત ફેલાશે તો બદનામી એની જ થશે, અને આમ જો પત્તું હોય તો વાતનું વતેસર કરવાની શી જરૂર?
1: હા, તમારે જૂઠું બોલવું નહીં પડે ને આફટ.

0: છે?
1: પ્લીઝ તું છું પ્રે.
2: મિસ્ટર અરવિંદ, મારે તમારી સાથે જરા વાત કરવી છે.
1: પ્રેસિડેન્ટ સાહેબ, આપ યદુ પ્લીઝ.
3: હા, હું જઉં.
2: હા તો મિસ્ટર અરવિંદ, કોલેજમાં આવી અનર્થકારી ઘટના બની અને તમે મને ખબર સુધા ના આપી. તમારે કોલેજથી સીધા મારે ત્યાં આવું જોઈતું હતું ને? હા, પણ તમે તો એની પાસે ફરિયાદ લખાવવામાં લાગેલા હતા ને?
1: પ્રેસિડેન્ટ સાહેબ, તમારી છોકરી પર બળાત્કારની કોશિશ થઈ હોત.
2: મિસ્ટર અરવિંદ,
1: લીલા તો અંદર જા.
2: રાજકુમાર સામે તમે પગલા લેવાના છો?
1: ઓફકોર્સ, ના લઉં તો છોકરાઓ મને ફાડી જ ખાય.
2: મિસ્ટર અરવિંદ, તમને ખબર તો છે જ હું મારા છોકરાની હરકતોથી દુઃખી છું.
1: તો પછી એના કર્મોના ફળ ભોગવવા દો.
2: બીજા કોઈ સમય મેં આપની વાત માની હોત, પણ અત્યારે એ શક્ય નથી. કારણ કે ખરું કહું, મંત્રીમંડળમાં મને લેવાની વાત ચાલે છે, એટલે મારી ઇમેજ બગડવી ના જોઈએ.
1: એમ તો રાજકુમારને રસ્ટિકેટ કરાવી દો, આપની ઇમેજમાં ઓર ઉમેરો થશે.
2: કદાચ તમને ખબર નહીં હોય, પણ જાહેરમાં ગુનાની કબૂલાતો પોલિટિક્સમાં આત્મહત્યા ગણાય છે.
1: તો શું જાહેરમાં જૂઠું બોલવું એ મારે માટે આત્મહત્યા સમાન નથી?
2: પણ એવું થવા શા માટે દેવું? કંઈક એવું વિચારો ને કે જેમાં તમારે કોઈએ કંઈ બોલવું જ ના પડે.
1: નહીં જી, આ વખતે તો હું સાચું જ બોલીશ.
2: તમારો ધર્મરાજ ફરીથી જાગૃત થયો લાગે છે, પણ મને ખાતરી છે કે તમે મારી ઈચ્છા મુજબ જ કરશો.
1: એ તમારો ભ્રમ છે.
2: આમ પણ કાલે તમે જે બોલવાના એના પર વિશ્વાસ કોણ કરશે?
1: કેમ?
2: કારણ કે ત્યાં સુધીમાં તો તમે પોલીસ કસ્ટડીમાં હશો.
0: પણ એમનો કઈ વાંક ગુનો?
2: વિરોધ, માત્ર વિરોધ. ઓકે મિસ્ટર અરવિંદ, હવે થોડી વાર પછી હું ફોન કરીશ, એ દરમિયાન તમે મારી વાત માની જાઓ તો સારી વાત છે.
0: પણ તમે એવું તો શું કર્યું છે કે જેલમાં જવા વારો આવ્યો?
1: જેલમાં તો એનો બાપ પણ મને મોકલી શકે એમ નથી. ભલે નોકરી લઈ લે.
0: નોકરી જાય એટલે શું એ કઈ સમજાય છે?
1: સમજુ છું ને. આ બંગલો, ટેલિફોન, નોકર બધું જતું રહેશે અને તું પ્રિન્સિપાલની પત્ની નહીં કહેવાય. પણ આજે તો તારું કશું સાંભળવાનું નથી.
4: સર
1: અનુરાધા, તું અત્યારે કેમ?
4: સર, આપ ચોક્કસ એક્શન લેવાના છો કે નહીં?
1: તારા ફાધર મધરને તે વાત જણાવી?
4: હા.
1: શું કહે છે?
4: તેઓનું મંતવ્ય છે કે આ ઝંઝટમાં પડવું ના જોઈએ, ચૂપચાપ કોલેજ છોડી દેવી, કેમ કે કાલે પ્રેસને ખબર પડે, છાપામાં છપાય અને લોકો તેની ઘૃણિત રીતે મજા માણે. જે થયું નથી તે પણ મારે માથે ઠોકી બેસાડે, રેપના પ્રયત્નને એબોર્શન સુધી પહોંચાડી દે.
1: તો હવે
4: એક્શન.
1: તારા પેરેન્ટ્સ ની મરજી વિરુદ્ધ?
4: જી, મારી ઈચ્છા વિરુદ્ધ જીવીને પણ હું શું કરું?
1: તું એકલી લડી શકીશ?
4: શું આપ સાથ નહીં આપો?
1: હા હા, શું કામ નહીં.
4: સર આપને ખબર છે, પેલા ગુંડાઓએ મારા ફાધરને ધમકી આપી છે. રાજકુમાર જે ન કરી શક્યો તે ગુંડાઓ દ્વારા પૂરું કરવામાં આવશે ને મારા ફાધરને જાનથી મારી નાખશે.
1: છતાં તું એક્શન ઈચ્છે છે?
4: જી, ગમે તે થાય એક્શન તો લેવાવું જ જોઈએ. રાજકુમાર આ વખતે બચવો ન જોઈએ. હું તે કઈ એની રખા જ છું, એના બાપની મિલકત છું.
1: રાઈટ, પણ બદનામી થતાં તને સ્વીકારશે કોણ?
4: મને સ્વીકારનાર પણ કોઈ છે.
1: કોણ છે?
4: બગીચામાં હું જેની પ્રતીક્ષા કરતી હતી તે. અચાનક બારગામ જવાનું થતા તે આવી શક્યો નહીં. જો એ હોત ને તો પેલાના આંતરડા બહાર કાઢીને મૂકી જ આવત.
1: ઠીક છે, કાલે જો રાજકુમારને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દઈશ.
4: ચોક્કસ.
1: કેમ, તને શક છે?
4: ના, એમ તો નહીં. પણ સર, 3 વર્ષ પહેલા ચંદુને પણ આપે આમ જ કહ્યું હતું. એ તમારા વિશ્વાસે રહ્યો. અને થયું શું?
1: મેં એને કશું કહ્યું જ નહોતું.
4: આપે એની પડખે રહેવાનું આશ્વાસન આપ્યું હતું, જેના ભરોસે લડતો રહ્યો, દંડા ખાધા અને કોલેજમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, ને બદલામાં આપ પ્રિન્સિપાલ બની ગયા.
1: તું મારા પર વિશ્વાસ
4: રાખું તો છું સર, પણ ક્યાંક આપ ફરી બેઠા તો હું ક્યાંય નહીં લઈ રહ્યો.
1: અનુરાધા, હું તારી સાથે છું, પછી ભલે મારી નોકરી જાય.
4: સર, આમાં તમે જ એક સાક્ષી છો. જો કઈ આડું અવળું થયું તો એ પણ મારી ઘૃણા કરશે.
1: તું નિશ્ચિંત રહે, હવે તારી લડાઈ એ મારી લડાઈ છે. હેલો. જી જી, હું પોતે જ. હા જી, વિચાર કરી લીધો. કાલે રાજકુમારને રસ્ટિકેટ કરું છું. શું રિપોર્ટ અનુરાધાની સામે જ ફાડી નાખું? એના ફાધર આપને ત્યાં જ છે? ના જી, એક્શન લેવાશે જ. શું શું? પોલીસને ફોન કરો છો? 15,000ની ગોલમાલ. પરંતુ આપે તો એટલે આપ? નહીં સાહેબ, આપ કહો છો એમ જ થશે. હાજી સાહેબ.

0: hadi, hadi.
1: Sir, president sahib શું કહ્યું?
0: ખાસ કઈ નહીં, કોલેજમાં ક્લાર્કે 15,000 નો ગોટાળો કર્યો છે એટલે પોલીસમાં. આ તો કોલેજની બાબત છે. હા અનુરાધા, રિપોર્ટ આગળ ન જાય એમ તારા ફાધર ઈચ્છે છે.
1: એમ સર, તમે એક્શન લેશો કે નહીં, મને સાથ આપશો કે નહીં, મને સ્પષ્ટ કહો.
0: તારા ફાધર નો વિચાર કરતા કદાચ હું તને સાથ ન પણ આપું.
1: ચોખ્ખું કેમ કહેતા નથી કે નોકરીનો વિચાર કરતા તમે મને સાથ નહીં આપો? આપી તો મને ક્યાંય ના રહેવા દીધી, મારો બધો જ ક્રમ ભાંગી ગયો. ચંદુ સાચું જ કહેતો હતો, કાંઈ નહીં, કાલે કદાચ કોઈ જ સવાલ નહીં રહે.
2: હેલો જી, હા છે ને અરવિંદ?
0: હેલો, હા હું. હે, શું કહ્યું? એક્સિડન્ટ?
2: હા,
0: ટ્રક નીચે. અનુરાધા, ઓ
2: શું અનુરાધા,
0: મારી વીરુતાએ નો ભોગ લીધો લીલા.

0: કેમ રાજીનામું લખે છે અરવિંદ? તારી જગ્યાએ હું હોત તો હું પણ રાજીનામું જ લખત, પણ થોડી વાર પછી ફાડીને ફેંકી દે. ફાડી નાખ તારું રાજીનામું. અનુરાધાની આત્મહત્યા માટે કઈ તું એકલો જ જવાબદાર નથી?
1: તો વિમલેન્દુ કોણ છે?
0: પ્રેસિડેન્ટ, છોકરીનો બાપ, અને પછી તું.
1: પણ વિશ્વાસઘાત, દગો તો મેં જ કર્યો છે ને.
0: પણ કેમ? જરા સમજ. પ્રેસિડેન્ટે તને પોલીસની ધમકી ના આપી હોત તો તું તારો નિર્ણય બદલત? ના. અનુરાધાના બાપે પોતાના વિરોધને 5,000 રૂપિયામાં વેચી દીધો છે એ તું જાણે છે? તું નાહકની જવાબદારી તારે માથે ઓઢી લે છે.
1: પણ મારો અંતરાત્મા?
0: નર્યો બકવાસ. સત્ય તો કેવળ શરીર છે. તને ખબર છે મારી જુવાન વિધવા પત્ની?
1: એને શું થયું?
0: કઈ જ નહીં, સામાન્ય નોકરી કરીને મા દીકરી પેટ ગુજારો કરે છે. ક્યારેક મારી યાદમાં રોઈ લે છે. લોકો પણ એને ક્યાં સુખેથી રહેવા દે છે? એક નવો સાહેબ 60 પહોંચેલો મારી પત્ની પર નજર માંડી બેઠો છે, પ્રમોશનની લાલચ બતાવે છે. કે હવે છે ક્યાંય આત્મા? શરીર, કેવળ શરીર. માટે જ કહું છું અરવિંદ કે ઠાઠથી નોકરી કર, પ્રેસિડેન્ટને સાથ આપ. તારે માટે તો એ ઘણો કામનો માણસ છે, એટલે જ કહું છું રાજીનામું ફાડીને ફેંકી દે.
1: ના, મને પ્રાયશ્ચિત કરવા દે. અનુરાધાએ મારે કારણે આત્મહત્યા કરી છે, માટે
0: પ્રાયશ્ચિત કરવું હોય તો તું કરને આત્મહત્યા. પણ ના, એની જરૂર નથી. સ્ત્રીનું અપમાન એ કોઈ નવી વાત નથી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન નહોતું થયું? દ્રોણાચાર્ય ત્યાં જ હતા તો એ કેમ ચૂપ રહ્યા? યાદ કર, નાટક યાદ કર.
2: અશ્વત્થામાં શા વિચારમાં છે?
3: હું વિચારું છું માં કે ભર દરબારમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તો પણ અન્ય તો ઠીક, હું ચૂપ કેમ રહ્યો? મારા સંસ્કારોમાં એવી રીતે કઈ ઉણપ કે મારું લોહી ના ઉકળે.
2: તારા પિતાજીને પૂછજે.
3: માં, બાલ્યકાળથી જ અન્યાય અને અત્યાચાર સામે વિરોધ કરતા કેમ ન શીખ્યો? માં, તું મને કહે કે વનવાસ માટે જતા પહેલા પાંડવો પિતાજીને મળવા કેમ ના આવે?
4: શું કામ આવે?
3: કેમ, એ આપના શિષ્ય નથી?
4: પણ હું એમનો ગુરુ ક્યાં છું?
3: સંસાર તો આપને મહાન આચાર્ય સમજે છે.
4: સંસારને તો શું નથી સમજાવી શકાતું.
3: પિતાજી, દરબારમાં કાલે દ્રૌપદી રક્ષણાર્થે આપની સમક્ષ આવી, છતાં પણ આપ ચૂપ કેમ રહ્યા?
4: હુશ તારી માને, જવાબદાર એ જ.
2: તમારા મૌન માટે હું જવાબદાર? અરે, તમારું આચાર્યત્વ કેવળ એકલવ્યનો અંગૂઠો કાપી દેવા અને સુતપુત્ર કહીને કર્ણનું અપમાન કરવા પૂરતું સીમિત હતું? તમારા શિષ્યોને અનર્થ કરતા રોકવા એ તમારો નૈતિક અધિકાર નહોતો? તમારી કાયરતા ઢાંકવા મને શા માટે દોષ દો?
4: આવેશ તો તર્કહીન હોય છે કૃપી, જરા પોતાની તરફ જો.
2: શું જો? એમ કહો ને કે શત્રુ દ્રુપદની દીકરીને અપમાનિત થતી જોઈને પાશવી આનંદ માનતા હતા?
4: પણ ત્યાં તો કૃપાચાર્ય, વિદુર, ભીષ્મ પણ હતા.
2: એ લોકો આચાર્ય નથી.

0: તમે ચૂપ રહીને આચાર્ય શિક્ષક ને અન્યાયો ગળી જવાની પરંપરા આપી છે. ભવિષ્યમાં ઇતિહાસ તમને ભાણશે. ચૂપ કર. તું કેમ ના બોલ્યો? દુર્યોધન ના ભાઈ વિકર્ણ ને વિરોધ કર્યો તો તું કેમ ચૂપ રહ્યો? તારું આધ્યાત્મ ચિંતન બ્રહ્મ જ્ઞાન બધું જ દંભ છે. કહેતો કેમ નથી કે દ્રૌપદી ના વસ્ત્રહીન દેહ ને નિરખવાની તને ચીસો પાડવાની જરૂર નથી. બહુ બહુ તો કૌરવો એ મળીને તમારો વધ કર્યો હોત.
1: દ્રુપદની પાસે ભીખ માંગવા મોકલ્યો હતો.
0: અશ્વત્થામા ને રાપ પીવડાવેલી એ દિવસ યાદ કરો ને.
1: હા, એ દિવસ થી જ ભૂખ મારા સિદ્ધાંત કરતા મોટી બની. વૈર ભાવે વિવેક ને જીત્યો. તે મને ફડકાવીને દાસત્વ મતક્યો. તારે અશ્વત્થામા માટે દૂધ અને તારે માટે વસ્ત્ર અને પ્રતિષ્ઠા જોઈતી હતી. એ દિવસે તે મને કેમ રોક્યો નહીં? બોલ, શા માટે સમાધાન અને દાસત્વ તરફ જવા વિવશ કર્યો?
2: પિતાજી, પણ હજુ તમે એકે છોડતા નથી.
1: બેટા, અવસ્થા એ હવે પરિવર્તન શક્ય નથી. હવે તો મારે મારા અન્નદાતાને જ સાથ આપવો પડશે.
2: પણ પિતાજી, દ્રૌપદીના અપમાનનું પરિણામ?
1: યુદ્ધ, સર્વનાશ. મેં શીખવેલી વિદ્યા હજારો બલિદાન દેશે, કારણ કે મેં એમને શસ્ત્ર વાપરતા જ શીખ્યું છે. એવું તો કશું જ નહીં કે જે માણસને માણસ બનાવે છે. અશ્વત્થામા, ભડકે બળતું ભવિષ્ય મને ભાસે છે. દિશાઓને બધીર કરી દેનાર યુદ્ધનો કોલાહલ મને સંભળાય છે. અને ભાળું છું ઢગલે ઢગલા શબો મારા શિષ્યોના. મારા દારિદ્ર્યનો બદલો લેવાની હિંસક ભાવના મને જ ગ્રસી રહી છે.
3: શું વિચારે છે અરવિંદ? કાલે અદાલતમાં શું થશે એ જ ને?
4: વિમલેન્દુ, તું જાણે છે કે માત્ર સાંયોગિક પુરાવાના આધારે મારા પર આ કેસ ચાલે છે. અને એ પણ જાણે છે કે પ્રેસિડેન્ટને એ ટેકરી પરથી મેં ધક્કો નહોતો માર્યો.
3: પણ ગઈ સાલે એ જ ટેકરી પરથી પડીને એક માણસે આત્મહત્યા કરેલી ત્યારે એ જગ્યા જોવા તું ગયેલો ને? એ જગ્યા જોઈને પ્રેસિડેન્ટે ધક્કો મારીને એની હત્યા કરવાનો વિચાર નહીં આવેલો?
4: હા, આવેલો.
3: ત્યારબાદ એ બીમાર પડ્યો, બ્લડ પ્રેશર. અને પછી ડોક્ટરો એને સવાર સાંજ ફરવા જવાની સલાહ આપી. તું સાથે જવા માંડ્યો. લોકોમાં એ ખુશામત ગણાય. પણ તારા મનમાં તો પેલો પાપી વિચાર પાંગરવા માંડ્યો. પાંગરેલો કે નહીં?
4: હા.
3: ધીરે ધીરે તું એને ટેકરી તરફ લઈ જવા માંડ્યો. અને પ્રેસિડેન્ટ ને શક પણ ના આવ્યો. એ સાંજે ટેકરીની તળેટીમાં મેળો ભરાયો હતો. તે જોવા માટે તેને છેક દારે બોલાવ્યો.
4: પણ મેં એને ધક્કો નહોતો માર્યો.
3: પણ પાપી વિચાર તો તારા મનમાં આવ્યો જ ને? અને ભાગ્યે તને સાથ આપ્યો. પ્રેસિડેન્ટે સમતુલા ખોઈ અને પડ્યો. કેમ?
4: હા, એ એના મોતે મર્યો. હું નિર્દોષ છું. જબરજસ્તીથી મારા શત્રુઓ મને ફસાવે છે.
3: કોણ છે તારા શત્રુ?
4: હવે કોના કોના નામ લઉં?
3: પોલીસ રિપોર્ટમાં અકસ્માત અંગે તે વિગતવાર વાત જણાવી તો પણ કોઈને વિશ્વાસ ના બેઠો. લોકોએ તપાસની માંગણી કરી. જાણે છે કોણ છે એ લોકો?
4: ના.
3: એ લોકો એ તારા સહયોગીઓ, જેમને તું પ્રેસિડેન્ટના કહેવાથી પૂરા પગાર પર સહી લઈ ઓછો પગાર આપતો હતો.
4: પણ એ તો પરંપરા છે.
3: પણ એ લોકોની અપેક્ષા હતી કે એ પરંપરાને તું તોડીશ.
4: એમની એવી અપેક્ષા માટે હું જવાબદાર?
3: તું હંમેશા શોષણ અને અન્યાય વિરુદ્ધ ભાષણ કરતો હતો. માનવીય અધિકારનો ઝંડો લઈને ફરતો હતો. ફરતો હતો કે નહીં? લોકોને તારી પાસેથી આશા હતી. તે એમને દગો દીધો. જયારે તે પ્રેસિડેન્ટ સાથે ફરવાનું શરૂ કર્યું ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે તું હવે એમનો માણસ રહ્યો નથી.
4: પણ મેં એમને ક્યારેય મારા સાથીઓને સતાવ્યા નથી.
3: ને એમને માટે તે કઈ કર્યું પણ નથી. હવે તું એક જ વાત થી વ્યગ્ર છે કે કાલે ચંદુ અદાલતમાં શું કહેશે.
4: ચંદુ સાચું જ બોલશે
3: તો તારો ગુનો સિદ્ધ થશે.
4: ચંદુ મને બચાવશે. વિમલેન્દુ, મારો એની સામે વિરોધ છે. મેં એને અન્યાય કર્યો છે, બધું સાચું. તો પણ એ મારો વિદ્યાર્થી છે, એ મને જરૂર બચાવશે.
3: વિદ્યાર્થી હોવું પૂરતું નથી, એ માણસ છે. તારા કેસમાં એ ઘટનાને નિહાળનાર સાક્ષી છે.
5: મિસ્ટર ચંદુ, તમે અનુરાધા નામની છોકરીને જાણો છો?
6: હાજી.
5: કેવી રીતે?
6: તે મારી પ્રેમિકા હતી.
5: તમને કોલેજમાંથી કાઢી મૂકી તે પછી પણ તમને પ્રેમ કરતી હતી?
6: હાજી, છેલ્લા શ્વાસ સુધી તેણે મને પ્રેમ કર્યો છે.
5: એની સાબિતી?
6: એનો પત્ર મારી પાસે છે.
5: અનુરાધાએ આત્મહત્યા કરી ત્યારે તમે ક્યાં હતા?
6: દાદાનું મૃત્યુ થવાને કારણે હું મારે ગામ ગયેલો.
5: એને આત્મહત્યા કરવાનું કારણ?
6: પ્રોફેસર અરવિંદ.
5: એ કયા આધારે?
6: આધાર તો અનુરાધાએ લખેલો છેલ્લો પત્ર.
5: શું લખ્યું છે એમાં?
6: એને લખ્યું છે કે બરાબર 4 વાગે કોલેજના બગીચામાં હું તારી રાહ જોતી હતી. એટલામાં રાજકુમાર આવ્યો. એને પેલા મારી છેડછાડ કરી. વિરોધ કરવા જતા તેને મારા પર બળજબરી કરવાની કોશિશ કરી.
5: પછી
6: એ જ સમયે સદભાગ્ય પ્રિન્સિપાલ સાહેબ આવી ગયા. એમણે મને બચાવી અને મારી પાસે રિપોર્ટ લખાવડાવ્યો.

0: એમણે કહેલું કે હું રાજકુમાર સામે એક્શન લઈશ. મારે એના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે.
1: પછી
0: બા બાપુજીને હું આ બાબત આગળ ચલાવું તે પસંદ નથી, છતાં હું લડીશ. લડવું એ હું તારી પાસેથી શીખી છું. અને ખબર છે કે પ્રિન્સિપાલ પર દબાણ આવશે. હું પ્રિન્સિપાલ ને ત્યાં જાઉં છું એ જ પૂછવા કે તેઓ મને સાથ આપશે કે નહીં. દબાણ વશ થઈને તેઓ મને સાથ નહીં આપે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. માટે જલ્દી આવી જા. બસ
1: આવીને આ પત્ર તમે પોલીસને કેમ ના બતાવ્યો?
0: પ્રિન્સિપાલ જ ફરી ગયા પછી શું થાય? અનુરાધાના મૃત્યુથી મને સખત આઘાત લાગ્યો. હું ગાડા જેવો થઈ ગયો હતો. જીવનમાં હવે મને કઈ રસ રહ્યો નથી.
1: યોર ઓનર, અનુરાધાના પત્રમાંનું એક વાક્ય ખૂબ જ નોંધપાત્ર છે. પ્રોફેસર અરવિંદે રિપોર્ટ લખાવતી વખતે કહ્યું હતું કે મારે રાજકુમારના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રેસિડેન્ટ માટે પ્રોફેસર અરવિંદને નફરત હતી. એમની વિરુદ્ધ તે મળતી પ્રત્યેક તકનો લાભ ઉઠાવવા માંગતા હતા. હા, પણ તમે એ દિવસે પેલી ટેકરી પર શું કામ ગયેલા?
0: આપઘાત કરવા.
1: તો પછી તમે આપઘાત કેમ ના કર્યો?
0: હું ટેકરી પરથી કૂદી પડવા જતો હતો ત્યાં જ મેં અવાજ સાંભળ્યો, તેથી હું જાડીમાં સંતાઈ ગયો.
1: અવાજ કોનો હતો?
0: પ્રોફેસર અરવિંદ અને પ્રેસિડેન્ટ નો.
1: એ લોકો શું વાત કરતા હતા?
0: પ્રોફેસર અરવિંદ ટેકરી ની ધારે થી પ્રેસિડેન્ટ ને મેળો જવાનો આગ્રહ કરતા હતા.
1: પછી
0: આગ્રહ ને વશ થઈ પ્રેસિડેન્ટ ટેકરી ની ધારે પહોંચ્યા.
1: પછી
0: પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ની પીઠે એક હાથ રાખીને બીજા હાથે તળેટીમાંનો મેળો તેમને દેખાડતા હતા.
1: તે પછી
0: પ્રેસિડેન્ટ નું શરીર અડબડ્યું ખાઈને ટેકરી પરથી નીચે પડ્યું.
1: એટલે પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો? બોલો, પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો?
0: શક્ય છે.
1: પછી શું થયું?
0: પછી પ્રોફેસર અરવિંદે ગભરાઈને નાસવા માંડ્યું. મેં એમને બૂમ પાડી.
1: પછી થોભ્યા?
0: ના જી, તેથી હું પાછળ દોડ્યો.
1: ક્યાં ગયા?
0: પ્રેસિડેન્ટ બંગલે.
1: કેમ?
0: કદાચ ફોન કરવા.
1: તમે કેવી રીતે?
0: હું પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે એમનો ફોન આવી ગયેલો.
1: યોર ઓનર, ખરી મજાની વાત એ છે કે પ્રોફેસર અરવિંદે પોલીસને ફોન કર્યો. એમાં ઘટના સ્થળ પર જ ચંદુની હાજરી હતી, તેનો તો ઉલ્લેખ જ નહોતો. યોર ઓનર, આથી સાબિત થાય છે કે તેઓ આ વાતને છુપાવવા માંગતા હતા.
2: સાક્ષી ને કોઈ બીજા સવાલો પૂછવા છે?
1: હો યોર ઓનર.
2: સો નાઉ ધ ડિફેન્સ કાઉન્સિલ મે ક્રોસ એક્ઝામિન ધ વિટનેસ.
3: શું વિચારમાં છે
4: વિમલેન્દુ? ચંદુ સાચું કેમ ના બોલ્યો?
3: પણ એ ખોટું એ ક્યાં બોલ્યો છે? એને તો માત્ર શક્ય છે એટલું જ કહ્યું હતું.
4: પણ એને ખબર હતી કે મેં પ્રેસિડેન્ટ ને ધક્કો નહોતો માર્યો, છતાં એ ખોટું કેમ બોલ્યો?
3: બિલકુલ આવો સવાલ મરતા મરતા દ્રોણાચાર્ય પૂછ્યો હતો. યાદ કર, મારા નાટકમાંના મહાભારતના 15મા દિવસને દ્રોણાચાર્ય પોતે સેનાપતિ હતા. ભયંકર યુદ્ધ, એને ભયાનક પદ્માકર વ્યૂહ ગોઠવ્યો હતો. એ લડતો હતો, પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો હતો. ત્યાં જ
4: અશ્વત્થામા મરાયો. શું આ સત્ય હશે કે પછી પાંડવોની ચાલ? અરે, આ યુધિષ્ઠિર જ આવતો જણાય છે. યુધિષ્ઠિર!
5: આજ્ઞા ગુરુદેવ.
4: યુધિષ્ઠિર, મને કઈ સમજાતું નથી, તું તો સત્ય જ બોલીશ ને?
5: હું ક્યારેય અસત્ય બોલ્યો છું ગુરુદેવ?
4: એટલે તો હું તને પૂછું છું, મારે ગુરુદક્ષિણા જોઈએ.
5: અહીં કુરુક્ષેત્રે?
4: હા, ગુરુદક્ષિણા રૂપે મને એ કહે કે કોણ મરાયો, અશ્વત્થામા નામનો હાથી કે પછી મારો દીકરો?
5: ગુરુજી, હું એટલું જ જાણું છું કે અશ્વત્થામા મરાયો.
4: પણ એ નર હતો કે કુંજર? બોલ, જલ્દી બોલ.
5: અશ્વત્થામા મરાયો, પણ તે નરો વા કુંજરો વા.
4: એટલે મારો દીકરો અશ્વત્થામા જ મરાયો. હવે હું જીવીને પણ શું કરવાનું? હું હવે યુદ્ધ નહીં કરી શકું, નહીં કરી શકું.
6: અરે ઓ દૃષ્ટ દ્યુમ્ન, જોયા શું કરે છે? એ વૃદ્ધની ગર્દન ઉતારી તારા પિતાના અપમાનનો બદલો લઈ લે. પિતાજી, પિતાજી, હું અશ્વત્થામા.
4: અશુ, તું જીવતો છે? અશુ, તો પછી ધર્મરાજે અસત્ય વાણી કેમ ઉચ્ચારી? ગુરુ દક્ષિણા માટે અસત્ય કેમ બોલ્યો? કેમ?
5: ગુરુદેવ,
4: યુધિષ્ઠિર, તે યોગ્ય જ કર્યું. હું એને જ લાયક હતો. સત્ય અને ન્યાય જાણવા છતાં તેની વિરુદ્ધ લડ્યો, મહારાજ શિષ્યોની વિરુદ્ધ. તે યોગ્ય જ કર્યું. આ સમયે અસત્ય બોલું એ જ તારો ધર્મ હતો. સારું કર્યું તે, સારું કર્યું.
3: મળી ગયો ને જવાબ તારા પ્રશ્નનો.
4: ચંદુની ધર્મરાજ સાથે તુલના કરવી યોગ્ય છે?
3: એ તો તું જાણે. એન અવર ઓફ કન્ફેશન ઇઝ અપ્રોચિંગ. પણ તું સત્ય સ્વીકારવા તૈયાર નથી. સાચું કહેજે, ચંદુને જુઠ્ઠું બોલવાનું કોણે શીખવ્યું?
4: કોણે?
3: મેં? હા, તું ક્યારે એના માટે સાચું બોલ્યો? એક શિક્ષક ને નાતે જીવનમાં ઉપયોગી એવું તેને શું આપ્યું?
4: રહી રહીને દોષ મારા માથે ઢોળે છે તું. પણ એ જરા કહીશ કે મને જુઠ્ઠું બોલતા કોણે શીખવ્યું?
3: વ્યવસ્થા, અકળામણ પેદા કરનારી સીમિત ગોઠવણે,

0: વિરોધ માત્ર થી હચમચી જનાર સ્થિતિ એ.
1: હું પહેલેથી જ નકામો માણસ હતો, મારામાં આક્રોશ નહોતો, વ્યાકુળતા નહોતી.
0: તેની મેં ક્યાં ના પાડી?
1: તો પછી પેલા પ્રેસિડેન્ટ ને દોષિત કેમ નથી ઠેરવતો તું?
0: કારણ કે એની પાસે શક્તિ હતી, વ્યવસ્થા એને શાબાશી આપનાર હતી. શક્તિ ને કારણે તારું ભાગ્ય નક્કી કરવાનો એની પાસે અધિકાર હતો. સવાલ માત્ર એ છે કે એને નક્કી કર્યા પ્રમાણે તું કેમ વર્ત્યો નહીં? યાદ છે, તે વિરોધ કર્યો અને સત્તાએ તારા પર હુમલો કર્યો, ક્યારેક પ્રલોભન આપીને, ક્યારેક ભય પમાડી. માટે જ કહું છું કે વિરોધ છોડ, વિરોધ માત્ર બકવાસ છે. વ્યવસ્થા શક્તિ તમને પોતાને ઈશારે નચાવવા માંગતી હોય તો તેમ કરો, પણ પેલા ચંદુ અને યુધિષ્ઠિર ને તમારામાં ઉગવા જ ન દો. રાજકુમાર અને દુર્યોધન ને ઉભા થવા દો.
1: વિમલેન્દુ, તારા બલિદાન નો આ જ નિષ્કર્ષ છે?
0: ભારે ખમ શબ્દો ના વાપર, એના અર્થો જ બુઠ્ઠા થઈ ગયા છે. મારું આત્મ બલિદાન? મૂર્ખા, મારી પત્ની ક્યાં છે તે જાણે છે?
1: ના.
0: શહેર છોડી ગઈ. પેલા વૃદ્ધ અધિકારીની લોલુપ નજર ને ટપકતી લાલથી બચવા માટે. છતાં તું આત્મ બલિદાનની ભાષાનો વ્યભિચાર કરે છે? શરમ નથી આવતી?
1: ના ના, આહાર તો જુઠ્ઠાણું છે.
0: ના, આજ સત્ય છે.
1: પણ
0: ચૂપ બોલ, તું કોણ છે?
1: હું કોણ છું?
0: તું દ્રોણાચાર્ય છે, વ્યવસ્થા અને સત્તાના કોડા વડે પીટાયેલો દ્રોણાચાર્ય, ઇતિહાસના પ્રવાહમાં વહેતા એક લાકડાના ટુકડા જેવો, વર્તમાનના ઊંચા કિનારાઓ સાથે ચીટકી ગયેલો, સડીને પચપચી ગયેલો દ્રોણાચાર્ય, વ્યવસ્થા રૂપી દીવાદાડીના પ્રકાશમાં માર્ગ શોધતા તૂટેલા જહાજ જેવો દ્રોણાચાર્ય.
1: નહીં, હું દ્રોણાચાર્ય નથી, અરવિંદ છું, પ્રોફેસર અરવિંદ.
0: છેટ, તું દ્રોણાચાર્ય છે, કૌરવોનું ઈચ્છું બોલનાર, યુદ્ધમાં પણ એમને સાથ દેનાર. તું વળી શેનો પ્રોફેસર? તારો તો અવતાર જ દ્રોણાચાર્ય.
1: ના ના,
0: હા હા, તું દ્રોણાચાર્ય છે, તારો તો અવતાર જ દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય નો અવતાર દ્રોણાચાર્ય.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ગઝલનો કાર્યક્રમ જગદીશસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आ

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં હિન્દી ગઝલો, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.